નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, જ્યેષ્ઠ દિનાંક 28, શક સંવત 1948, વિક્રમ સંવત 2082ની જેઠ સુદ 14, તારીખ 18 જૂન 2026. અત્યારે સવારના 5:54 થઈ છે. શરણાઈના સુમધુર સુરો સાથે અમારી પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે સાંભળશો અમારા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. સૌપ્રથમ હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા, વિષય વિદ્યાર્થી, વક્તા પ્રોફેસર અશ્વિન એમ આણંદાણી. શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 સુરસરિતા અને 7 સદાબહાર ગીત જૂની ફિલ્મોના ગીતોના કાર્યક્રમ. 7:20 અને 9:30 સાંભળશો ગુજરાતી ગીતો. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે રજૂ કરીશું 9:00. 10:02 વડલો કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એક સામાજિક ચિંતા કે વ્યવસ્થા વિશે દક્ષાબેન દવેનો વાર્તાલાપ. 10:30 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીતના કલાકાર રીતિશા મુખર્જી અને બપોરે 1:10 સુગમ સંગીત રજૂ કરીશું હંસાબેન દવેના કંઠે. 11:02 ફિલ્મ સંગીત અને 11:30 હિન્દી ગેર ફિલ્મ ગીતો. બપોરે 12:02 અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. 12:30 સહિયર બહેનો માટેનો ખાસ કાર્યક્રમ. 1:30 ફૌજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. બીજી સભાના આરંભે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીત રજૂ કરીશું 5:45. સાંજે 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી અંતર્ગત યુવા અને યોગ વિશે મહર્ષિ ઠક્કર સાથે સંવાદ. 7 રજૂ કરીશું ગેરફિલ્મી ગીતો. ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. સુર માધુરી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8 અને 8:30 ગુજરાતી ગીતો માંડશો. 9:15 સાંભળશો ફિલ્મ સંગીત. 9:30 પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદની પ્રસ્તુતિ. રાત્રે 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી વિરાસત રજૂ કરીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે સાંભળશો હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જ્યારે ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. સવારે 5:30 ઉષ્ણતામાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સવારના 6 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં દિલ્હી
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં મનોજ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस यात्रा के अंतिम चरण में पेरिस पहुंच गए हैं. होटल पहुंचने पर प्रवासी भारतीय समुदाय ने श्री मोदी का स्वागत किया. प्रधानमंत्री मोदी राष्ट्रपति इमैनुएल मैक्रों के साथ वीवा टेक शिखर सम्मेलन में भाग लेंगे. ये प्रौद्योगिकी और स्टार्टअप के क्षेत्र में यूरोप का सबसे बड़ा आयोजन है. श्री मोदी विशेष कार्यक्रम में भारतीय समुदाय के लोगों से भी बातचीत करेंगे. इससे पहले फ्रांस के एवियों में G7 शिखर सम्मेलन के दौरान श्री मोदी ने विभिन्न सत्रों में हिस्सा लिया तथा कई विश्व नेताओं के साथ द्विपक्षीय बैठकें की. प्रधानमंत्री ने सोशल मीडिया पोस्ट में बताया कि सम्मेलन में वैश्विक शासन, आर्थिक विकास और ग्लोबल साउथ के देशों से जुड़े मुद्दों पर भारत का पक्ष रखा गया. उन्होंने विकासशील देशों की आर्थिक मजबूती और वैश्विक संपर्क बढ़ाने की आवश्यकता

મીડિયમ વેવ 354.6 મીટર્સ અથવા 846 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આજના ભક્તિ સંગીત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ઈશ્વરના સ્મરણથી દિવસની શરૂઆત કરીએ, જેથી મનને શાંતિ, વિચારોને પવિત્રતા અને જીવનને નવી ઉર્જા મળી રહે. સંત કવિઓએ કહ્યું છે ને કે પ્રભુ સ્મરણથી પ્રભાત સુંદર બને અને ભક્તિથી જીવન સુગંધિત બને. તો આવો ભક્તિરસથી ભરપૂર રચનાઓ અને મધુર ભજનોથી આગામી ક્ષણોને દિવ્ય બનાવીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ નીનુ મજુમદારની આ રચનાથી, જેને સ્વર આપ્યો છે રાજુલ મહેતાએ.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે વિદ્યાર્થી. વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
1: વિદ્યાર્થી, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડીએ તો વિદ્યા વત્તા અર્થી એવો અર્થ આપણને મળે છે. જે વિદ્યા પ્રત્યે અનુરાગી છે, જે વિદ્યા પ્રાપ્ત કરવા માટે દિવસ રાત એક કરે છે એ વિદ્યાર્થી. આપણા જીવનના પ્રારંભિક 25 વર્ષ, જેને આપણા મુનિઓ બ્રહ્મચર્યાશ્રમ કહે છે, એ 25 વર્ષ દરમિયાન આપણે

0: આપણી ઈચ્છિત વિદ્યાને પ્રાપ્ત કરીને 25 થી 50 જે ગૃહસ્થાશ્રમ છે એ ગૃહસ્થાશ્રમ આપણે શરૂ કરવા જતા હોઈએ છીએ. પણ એક સુભાષિતમાં વિદ્યાર્થીના 5 લક્ષણો સરસ રીતે વર્ણવવામાં આવ્યા છે. કાક સ્નાન, બક ધ્યાન, શ્વાન નિદ્રસ્તથૈવ ચ, અલ્પાહારી, ગૃહત્યાગી, વિદ્યાર્થી પંચલક્ષણ. પહેલું લક્ષણ છે કાક સ્નાન. કાક એટલે કાગડો. કાગડાની માફક જે ઝડપથી સ્નાન કરી લે છે. એટલે અહીંયા વાત એ છે કે સ્નાન કરવું આપણા નિત્યકર્મો છે, એમાં આદર્શ વિદ્યાર્થી પોતાનો સમય વધારે બગાડતો નથી. ઝડપથી સ્નાન સંધ્યા વગેરે કરી લેવાનું અને તરત જ પોતાના અભ્યાસમાં પ્રવૃત્ત થઈ જવાનું એ વિદ્યાર્થીનું પ્રથમ કર્મ છે. મિત્રો, કાગડામાં એક લક્ષણ જ્ઞાતિ સંમેલનનું પણ છે, જે પુરુષના 32 લક્ષણોમાંનું પણ એક લક્ષણ બને છે. તો આ કાગડાની માફક જે વિદ્યાર્થી તરત જ તૈયાર થઈને પોતાની પ્રવૃત્તિમાં લાગી જાય એ પોતાનું ધ્યેય નિશ્ચિતપણે પ્રાપ્ત કરે, કરે અને કરે જ. બીજું લક્ષણ છે બક ધ્યાન. બક એટલે બગલો. બગલો પાણીમાં માછલું આવ્યું હોય આજુબાજુમાં, તો એક ધ્યાને ઊભો રહીને એ માછલાને પોતાની ચાંચમાં લઈ લેવા માટે તલપાપડ હોય છે. તેમ વિદ્યાર્થી પોતાનું ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે જ પોતાની સઘળી શક્તિ કામે લગાડતો હોવો જોઈએ. તો બગલા પાસેથી આ શીખવા જેવો ગુણ એ ચિત્તની એકાગ્રતા છે. પોતાનું જે લક્ષ્ય છે એના તરફ જ આપણું ચિત્ત રહે તો એ સાહજિક રીતે લક્ષ્ય આપણે હાંસલ કરી શકીએ. આદર્શ વિદ્યાર્થીનું ત્રીજું લક્ષણ છે શ્વાન નિદ્રા. શ્વાન એટલે કૂતરું. કૂતરા પાસેથી કોઈ શીખવા જેવો ગુણ હોય તો તે તેની અલ્પ નિદ્રા છે. કૂતરાની વફાદારી તો આપણે જાણીએ જ છીએ, પણ કૂતરો ગમે ત્યાં ગમે ત્યારે સૂઈ શકે, એમ આદર્શ વિદ્યાર્થી પણ પથારીની એટલે કે સુખ સુવિધાની ચિંતા કર્યા વગર વાંચવાના સમયે વાંચી લે અને ઊંઘવાના સમયે ઊંઘીને તરત જ પોતાના કાર્યમાં લાગી જાય એ ખૂબ જ જરૂરી છે. એટલે અલ્પ નિદ્રા એ શ્વાનનો જે ગુણ છે એ આદર્શ વિદ્યાર્થી માટે અનિવાર્ય છે. આરામ જરૂરી છે, પણ આરામમાં ને આરામમાં આપણું ધ્યેય આપણે ભૂલી જઈએ અને આપણે ધ્યેયથી વંચિત રહીએ તો એ જીવનનો કોઈ અર્થ નથી. આદર્શ વિદ્યાર્થીનું ચોથું લક્ષણ છે અલ્પાહારી. અલ્પ આહાર, ભૂખ લાગી હોય તેના કરતાં પણ થોડો ઓછો ખોરાક લેવામાં આવે તો આપણી સ્ફૂર્તિ સહેજ વધે છે. પોષણક્ષમ આહાર ચોક્કસ લેવો જોઈએ, પરંતુ વધારે પડતી ઊંઘ આવે અને પચવામાં ભારે હોય તેવા આહારનો ત્યાગ કરી વિદ્યાર્થીઓએ સાદું અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ, જેથી અલ્પાહારને કારણે એની શારીરિક તંદુરસ્તી સરસ રહેશે. જેનું શરીર સ્વસ્થ છે એનું મન પણ સ્વસ્થ રહે તો એ મન વિદ્યા પ્રત્યે તરત જ અભિલક્ષિત થાય. મિત્રો, વિદ્યાર્થીનું પંચમ લક્ષણ છે ગૃહત્યાગી. હવે ગૃહત્યાગી એટલે શક્ય હોય તો પોતાનું ઘર છોડી ગુરુકુળમાં રહીને અભ્યાસ કરવો જોઈએ, કારણ કે ગુરુકુળમાં સમૂહ જીવન દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. આપણા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ ગુરુગૃહમાં રહીને જ વિદ્યાભ્યાસ કરે છે. ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. તુલસીદાસે ભગવાન રામ અને લક્ષ્મણ વશિષ્ઠના આશ્રમમાં જઈને ભણ્યા છે એનો સરસ સંદર્ભ આપણને આપ્યો છે. તો મિત્રો, આ 5 લક્ષણો દ્વારા વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી બને તો એ પોતાના ધ્યેય તરફ ગતિ કરે, કરે અને કરે જ.
1: અમૃતારાનો આજનો વિષય હતો વિદ્યાર્થી. વક્તા હતા પ્રોફેસર અશ્વિન એમ આણદાણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે શ્રીરામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે સુરેશ વાડકર. સંગીત નિયોજક સતીશ પાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા સુરેશ વાડકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આશા ભોસલે.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળીએ સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

મિત્રો, જૂની ફિલ્મોના ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી માણી રહ્યા હતા. સવારના 7:10 થવા આવી છે. થોડીક ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે, ખાસ કરીને લોકલ ફોર વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે. ત્યારે રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત

0: નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
1: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય, ઉદ્યોગગૃહને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું. અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈ પણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
0: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય 1 MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
2: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट्स है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में. उसके लिए नेचुरल जो हैबिटेट्स है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए.
0: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10,00,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ IIR_ABADને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ગુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓનો લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
3: ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભ મળેલો છે. જેમાં જેવી કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કૂપનને લગતી કોઈ પણ કામગીરી, કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તેનું આયોજન કર્યું હતું. તેમાં આ યોજનાઓનો લાભ અમને મળેલો છે.
0: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાનશેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23મી જૂન સુધીની આગાહી

0: જાહેર કરવામાં આવી છે, જે મુજબ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
1: 18 जून के लिए जो गुजरात रीजन है इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा, अमरेली, महीसागर, अरावली और दाहोद के लिए बोला गया है. बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान लिया गया है. अधिक
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલોટી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી કુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાય, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4,000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3,000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની BJ મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મિત્રો, સવારના સુવર્ણા પળોમાં તાજી હવા, ચકલીઓના કલરવ અને મનને સ્પર્શતા મધુર સૂર સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી ગેરફિલ્મ સંગીતના આ કાર્યક્રમમાં. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ આસિત દેસાઈના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં પ્રેમશંકર ભટ્ટની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા નિશા કાપડિયાના કંઠે પ્રેમશંકર ભટ્ટની આ રચના. હવે સાંભળીએ જય શ્રી શિવરામના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण विवाटेक सम्मेलन है. प्रधानमंत्री मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ इस शिखर सम्मेलन में कई उच्च स्तरीय सत्रों में भाग लेंगे. इसके बाद वह एक बहुप्रतीक्षित मुख्य भाषण देंगे, जिसमें भारत के तेजी से बढ़ते वैश्विक डिजिटल कदमों को रेखांकित किया जाएगा. प्रधानमंत्री एक शानदार सांस्कृतिक कार्यक्रम में शामिल होंगे. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: G7 समिट में प्रधानमंत्री नरेंद्र मोदी कृत्रिम बुद्धिमत्ता सलामत

0: સમાવેશી અને માનવ કેન્દ્રિત વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઈની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓમાં નહીં પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે એઆઈ ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપ ફેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત 3 મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપફેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનિજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદ્ઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે. છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
1: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त करने में सफलता मिली है. पिछले कुछ वर्षों में कई बड़े सुरक्षा अभियानों ने माओवादी नेटवर्क को कमजोर करने में महत्वपूर्ण भूमिका निभाई. सुरक्षा अभियानों के साथ साथ नक्सल प्रभावित क्षेत्रों में विकास कार्यों को भी तेजी से आगे बढ़ाया गया. विशेष अवसंरचना योजना के तहत स्पेशल फोर्स, राज्य खुफिया शाखाओं और जिला पुलिस को मजबूत बनाने के लिए 1761 करोड़ रुपए की परियोजनाओं को मंजूरी

0: दी गई। प्रभावित क्षेत्रों में 596 सुदृढ़ पुलिस थानों का निर्माण भी किया गया। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: झारखंड में नक्सल नाबूदी अभियान ने मोटी सफलता मिली है। 10 लाख रूपियानु इनाम धरावती महिला माओवादी पुष्पा महतोए पश्चिम बंगाल कोलकाता में पुलिस समक्ष आत्मसमर्पण कर्यु। पुष्पा महतो 21 वर्ष की नक्सल प्रवृत्तियों में सक्रिय थी। पुष्पा पर हत्या, खंडणी और राजद्रोह सहित अनेक गंभीर केस नोधायेल। महिला टी20 वर्ल्ड कप में गईकाले रात्रे लीड्सना हेडिंग्ली खाते ग्रुप ए मैच में भारत नेदरलैंड्स ने 95 रन थी हराव्यू। प्रथम बेटिंग करता भारत स्मृति मंदाना 74 और शेफाली वर्मा 55 रन की मदद की निर्धारित 20 ओवर में 5 विकेटे 209 रन बनाव्या। जवाब में नेदरलैंड्स 17.3 ओवर में 114 रन में ऑल आउट थी गयु। भारत तरफ श्री चानीए 4 विकेट झड़पी, जयरे शेफाली वर्माए 3 और नंदिनी शर्माए 2 विकेट लीधी थी। स्मृति मंदाना ने प्लेयर ऑफ द मैच जाहिर करवामां आवी हती। ભારતે લખનૌમાં બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું છે। આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે। ભારતે પ્રથમ બેટિંગ કરીને 402 રન બનાવ્યા હતા। શુભમન ગિલે 154 અને ઈશાન કિશને 125 રન બનાવ્યા। જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા।
2: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે। સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી। ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પર ઓળઘોળ, પણ ભારતને પાંચ્યું નહીં। હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ કા ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ। સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। G7 સમિટમાં પ્રધાનમંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો। ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે। ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।

મીડિયમ વેવ 354.6 મીટર્સ પર આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરીએ છીએ માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં હું જાનકી કાયસ્થ આપ સૌનું સ્વાગત કરું છું. ઇતિહાસના કેટલાક પાત્રો માત્ર એક યુગના નથી હોતા, તેઓ સમગ્ર માનવજાત માટે પ્રેરણાના દીપસ્તંભ બની જાય છે. આજે આપણે સ્મરણ કરીએ છીએ એવા જ મહાન સંત કરુણાના સાગર અને સત્યના ઉપાસક શ્રી ગુરુ અર્જન દેવને, જેમનો શહીદી દિવસ આજરોજ તિથિ અનુસાર મનાવવામાં આવે છે. ગુરુ અર્જન દેવજીએ પ્રેમ, સમાનતા, સેવા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો. તેમને માનવતાને એક સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કર્યો અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં ઉતરવાનો માર્ગ બતાવ્યો. મિત્રો, સેવા, સમર્પણ અને સહનશીલતાની આ અમર ગાથા વિશે વધુ વાત કરીએ તે પહેલાં સાંભળીએ આ ગીત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણ.

0: ਪਿਆਰ ਨਾਲ।
1: મિત્રો, ગુરુ અર્જન દેવજીનું સમગ્ર જીવન એક શાંત સરિતા જેવું હતું, પરંતુ સત્ય અને ધર્મના માર્ગેથી વિચલિત થવાને બદલે તેમણે શહીદીનો માર્ગ સ્વીકાર્યો. તેમની આ અદ્વિતીય શહીદીએ માનવ ઇતિહાસમાં અડગ શ્રદ્ધા, ધૈર્ય અને આત્મબળનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું. તેમનો એક સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. દુઃખ આવે કે સુખ, મનને સમતામાં રાખો અને માનવ સેવાને જીવનનું ધ્યેય બનાવો. મિત્રો, ઉનાળાની ઋતુમાં શહીદી દિવસ નિમિત્તે ઠંડા પાણી અને શરબતની છબીલ સેવા કરવામાં આવે છે. આ પરંપરા માત્ર સેવા નહીં, પરંતુ માનવતા પ્રત્યેના પ્રેમ અને સમર્પણની અભિવ્યક્તિ છે. જ્યાં કરુણા છે ત્યાં ગુરુનો પ્રકાશ છે, જ્યાં સેવા છે ત્યાં પરમાત્માનો વાસ છે. આવો આજે તેમના પવિત્ર સ્મરણમાં નમન કરીએ અને તેમના જીવનમાંથી સહનશીલતા, સેવા અને સત્યનો સંદેશ ગ્રહણ કરીએ.

0: सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: मित्रों, ભારતના ઇતિહાસના સુવર્ણ પુષ્ઠોમાં કેટલીક એવી વીરાંગનાઓના નામ અંકિત છે, જેમણે પોતાના સાહસ, સ્વાભિમાન અને દેશપ્રેમથી યુગો સુધી પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે. એમાંનું એક તેજસ્વી નામ છે રાણી લક્ષ્મીબાઈ. આજે તેમના શહાદત દિવસ નિમિત્તે આપણે યાદ કરી રહ્યા છે એ વીરાંગનાને, જેઓએ પોતાના પ્રાણોની આહુતિ આપીને સ્વાતંત્ર્યની જ્યોત પ્રગટાવી હતી. 1957ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યારે દેશ પરાધીનતાની બેડીઓમાં ઝઘડાયેલો હતો, ત્યારે ઝાંસીની રાણીએ અદમ્ય સાહસ સાથે અંગ્રેજ શાસન સામે લડત આપી હતી. તેમનું જીવન આપણને શીખવે છે કે હિંમત, આત્મવિશ્વાસ અને દેશપ્રેમથી કોઈપણ પડકારનો સામનો કરી શકાય છે. રાણી લક્ષ્મીબાઈ માત્ર એક શાસક ન હતા, તેઓ નારી શક્તિ, પરાક્રમ અને અડગ સંકલ્પનું જીવંત પ્રતીક હતા. તેમનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં સદાય અમર રહેશે. ચાલો મિત્રો, આ મહાન વીરાંગનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સાંભળીએ એક એવું ગીત જે દેશપ્રેમ અને શૌર્યની ભાવનાને વધુ પ્રબળ બનાવે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, જીવનની દરેક થાળીમાં માત્ર ભોજન નથી પીરસાતું, તેમાં ધરતીની ઉદારતા, વરસાદની રીમઝીમ અને ખેડૂતની મહેનત અને પ્રકૃતિનો પ્રેમ પણ સમાયેલો હોય છે. આજે આપણે ઉજવી રહ્યા છીએ સતત ખાણપાણ દિવસ, ત્યારે આપણે એક વાતને કદીએ ન ભૂલવી જોઈએ કે સ્વસ્થ ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ એકબીજાના પૂરક છે. સ્થાનિક ખેતરોમાં ઉગેલી ઉપજ, ઋતુઓને અનુરૂપ આહાર અને અન્ન પ્રત્યેનો આદર, આ બધું મળીને આવતીકાલને વધુ સુંદર બનાવે છે. મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો કે અન્નનો એક દાણો પણ વ્યર્થ ન જાય, કારણ કે દરેક દાણામાં કોઈના સપના, કોઈની મહેનત અને પ્રકૃતિની કૃપા વસે છે. તો ચાલો આજે સ્વાદ સાથે સંવેદનાનો પણ ઉત્સવ ઉજવીએ અને સાંભળીએ આ સુંદર ગીત.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: मित्रों, शरीर नी तंदुरस्ती, मन ने शांति अने जीवन ने संतुलन आपती अनोखी साधना एटले योग। યોગની કેટલીક સરળ ટેકનિક્સ, શરીર અને મનને નિરોગી રાખતા આસનો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। યોગની સાચી શરૂઆત જાગૃત શ્વાસથી લઈને પ્રાણાયામ, અલુલોમ વિલોમ, ભ્રામરી અને ધ્યાન જેવી ટેકનિક્સ માત્ર શ્વાસને જ નહીં, વિચારને પણ સુમેળ આપે છે। જ્યારે શ્વાસ લયબદ્ધ બને છે ત્યારે મન પણ સ્થિર બનવા લાગે છે। જ્યારે તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, વજ્રાસન કે સવાસન જેવા સરળ આસનો શરીરની પાચનતંત્ર સુધારવા, સ્નાયુઓને મજબૂત બનાવવા અને મનને શાંત રાખવામાં ઉપયોગી સાબિત થાય છે। યાદ રાખો, દરેક આસન માત્ર શરીરને જ નહીં પરંતુ જીવનને પણ નવી દિશા આપે છે। યોગ આપણને શીખવે છે કે સાચી શક્તિ ઝડપમાં નહીં પરંતુ સંતુલનમાં છે। તો મિત્રો, થોડો સમય યોગ માટે ફાળવીએ તો આખો દિવસ ઉર્જા, પ્રસન્નતા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહે। તો ચાલો, યોગને માત્ર એક દિવસની ઉજવણી નહીં પરંતુ રોજિંદા જીવનની સુંદર આદત બનાવીએ।

આ સાથે જ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી આવી એક સુંદર સવારે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળે હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અમી કોટીચાના સ્વરમાં હવે સાંભળી તુષાર શુક્લની આ રચના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાના સ્વરમાં હવે સાંભળે આ ગીત.

0: તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. હવે સાંભળી ગાર્ગી વોરાના સ્વરમાં કવિ સુંદરમની આ રચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 10 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત લાવવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. ઝારખંડ અને મિઝોરમમાં આજે રાજ્યસભાની ચૂંટણી. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3,000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઉદ્યોગ નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની BJ મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો. આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. પંચમહાલના શહેરમાં સીમલેટ બેટ ખાતે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોક ડ્રિલ યોજાઈ. ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડે ગ્રુપ એલમાં ક્રોએશિયા સામે 4-2થી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીટર્સ પર આપે આપના રેડિયો સાઇટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: નમસ્તે શ્રોતા મિત્રો, હું દક્ષા દવે. આજે વડલો કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એક સામાજિક ચિંતા કે વ્યવસ્થા, આ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. જે ઘરના આંગણે વડીલોનો છાંયડો નથી, એ ઘર ક્યારેય સંપૂર્ણ હોતું નથી. ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સંસ્કારો વણાયેલા છે. આજે પણ માતા પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ બદલાતા સમય સાથે આપણા સામાજિક માળખામાં મોટું પરિવર્તન આવ્યું છે. આજે શહેરો અને નગરોમાં સતત વધી રહેલી વૃદ્ધાશ્રમોની સંખ્યા એ આપણી સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. કેમ કે જ્યારે સામાજિક માળખું બદલાય છે ને, ત્યારે તેની સીધી અસર પરિવાર પર થાય છે. જ્યાં સંબંધોની જગ્યાએ પૈસો આવી જાય, સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબને સારી વ્યવસ્થા ગણવામાં આવે અને વડીલોનો આદર ઓછો

ઓછો થવા લાગે છે ત્યારે વૃદ્ધાશ્રમો વધે છે. વૃદ્ધાશ્રમ એ સમાજ પર લાગેલું એક મોટું કલંક છે. કોઈ વડીલ સ્વેચ્છાએ ત્યાં જાય અલગ બાબત છે, પણ જ્યારે આપણી ભૌતિકવાદી માનસિકતાને કારણે તેમને ત્યાં જવું પડે ત્યારે આપણી તમામ ભૌતિક પ્રગતિ શૂન્ય સાબિત થાય છે. વડીલો તો ઘરનું ગૌરવ અને સંસ્કારોની જીવતી જાગતી તિજોરી છે. પૈસાથી બધું જ ખરીદી શકાશે, પણ માતા પિતાના આશીર્વાદ અને તેમનો પ્રેમ દુનિયાની કોઈ બજારમાં નહીં મળે. આપણા વડીલોને વૈભવી આશ્રમોની નહીં, પણ આપણા પ્રેમ, આદર અને આપણી બે મિનિટની કંપનીની જરૂર છે. તો આવો આપણે આજે થોડી આ બાબતની ચર્ચા કરીએ, થોડી વાતો કરીએ. આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું અને જો આ પરિસ્થિતિનો કોઈ ઉકેલ છે તો એના વિશે થોડી ગોષ્ઠી કરીએ. જેમણે આપણું જગત સજાવ્યું એમને કદી એકલા ન મૂકીએ, આજ એમનો હાથ ઝાલીને જીવન સાર્થક કરી લઈએ. સૌપ્રથમ તો એ વિચારવું પડે કે એવી તો કેવી હવા બદલાઈ કે આજે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આજે સંયુક્ત કુટુંબની ભાવના તૂટી રહી છે અને લોકો વિભક્ત કુટુંબ તરફ વળ્યા છે, જ્યાં માત્ર પતિ પત્ની અને બાળકો જ રહેવાનું પસંદ કરે છે. પ્રાઇવસી અને સ્વતંત્રતાની ઘેલછા પણ ભાગ ભજવે છે. નવી પેઢીના પોતાના અંગત જીવનમાં કોઈની દખલગીરી સહન કરી શકતી નથી. વડીલોની શિખામણ કે તેમના વિચારો ઘણીવાર યુવાનોને બંધન કરતા લાગે છે, જેથી તેઓ અલગ થવાનું પસંદ કરે છે. આ વૈચારિક મતભેદ બે પેઢીઓ વચ્ચેના વિચારો, ખાણી પીણી અને રહેણી કહેણીમાં મોટો તફાવત હોવાને કારણે ઘરમાં રોજ રોજના ઝઘડા અને માનસિક તણાવ ઊભો થાય છે, જે અંતે વડીલોને અલગ થવા મજબૂર કરે છે. વિભક્ત કુટુંબો વધી રહ્યા છે અને આ બદલાવ પાછળ પણ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે, જેમ કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ. જોકે એક વાત એ પણ છે કે દરેક દેશની પોતાની એક સંસ્કૃતિ અને સભ્યતા હોય છે. એ મુજબ પશ્ચિમી સંસ્કૃતિમાં ઓલ્ડ એજ હોમ એ કોઈ કલંક નથી, પણ એ સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબની પરંપરા છે. અહીં બાળ ઉછેરની જેમ જ વૃદ્ધોને સાચવવા એ આપણી ફરજ નહીં પણ ધર્મ છે. એટલે ભારતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યાનો વધારો એક સામાજિક બદી ગણાય છે. તો આજની નવી પેઢી પોતાની સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે, જેમાં ઘણીવાર વડીલોની હાજરી તેમને બંધન કરતા લાગે છે અને આ વિચારસરણીને એ આધુનિકતાનો અંચળો ઓઢાડી દે છે. પણ આપણે એ ભૂલી ગયા છીએ કે આધુનિકતાનો અર્થ સ્વતંત્રતા અને વ્યક્તિગત વિકાસ હોવો જોઈએ. બંધનોથી મુક્તિ એ આધુનિકતા નથી. વિદેશી જીવનશૈલીનું આંધળું અનુકરણ કરવામાં આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિના પાયા જેવા કે સામૂહિકતા અને વડીલોનો આદર તેને નબળા પાડી દીધા છે. આ વાત આપણે ભૂલી ગયા છીએ કે આધુનિકતા આપણને સુવિધા આપે છે, પણ તે સંવેદનાઓ શીખવતી નથી. વળી આજના આ મોંઘવારીના સમયમાં પતિ પત્ની બંનેએ કમાવા જવું પડે છે. પરિણામે ઘરમાં પાછળ રહેલ વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે કોઈની પાસે સમય બચતો નથી. એટલે વ્યવસ્થાના ભાગરૂપે એવા વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલવા એ જે તે પરિજનને યોગ્ય લાગે છે. ઘણીવાર જૂની અને નવી પેઢીના વિચારો, રહેણી કહેણી અને અપેક્ષાઓ જુદી હોવાથી ઘરમાં રોજ રોજના ઝઘડા અને માનસિક તણાવ ઊભો થાય છે, જે અંતે પરિવારને અલગ થવા મજબૂર કરે છે. એક કારણ આ પણ છે કે સંબંધો કરતાં પૈસા અને વૈભવને વધુ મહત્વ આપવાની વૃત્તિને કારણે વડીલો પ્રત્યેની નૈતિક જવાબદારીઓ ઓછી થઈ રહી છે. ખરેખર તો વૃદ્ધાશ્રમ એ અનાથાશ્રમ જેવું જ દૂષણ છે. હા, કોઈ વડીલ કોઈ કારણસર સ્વેચ્છાએ કે પોતાની એકલતા દૂર કરવા ત્યાં જાય તે અલગ બાબત છે, પણ જ્યારે તેમને મજબૂરીમાં ત્યાં જવું પડે છે ત્યારે માનવતા શરમાઈ જાય છે. વડીલો એ ઘરનું ગૌરવ અને સંસ્કારોની તિજોરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આજે આપણે જે વાવીશું કાલે આપણા સંતાનો આપણી સાથે એ જ લણશે. વડીલોને આશ્રમની નહીં પણ આપણા આદર અને પ્રેમની જરૂર છે, કેમ કે કાગળની નોટોથી માત્ર જરૂરિયાતો પૂરી થાય છે. જીવન જીવવાનો અસલી આનંદ તો વડીલોના આશીર્વાદથી જ મળે છે, ખરું કે નહીં? વિચારો, જે માતા પિતાએ પોતાની આખી જિંદગી પરિવાર પાછળ ખર્ચી નાખી

પોતાની ઈચ્છાઓનું બલિદાન આપ્યું અને સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે લોહી પાણી એક કર્યા. એ માવતર જીવનના અંતિમ પડાવ પર કોઈ મોટો બંગલો કે ગાડી નથી માંગતા. તેઓ માત્ર તેમના પરિવારનો થોડોક પ્રેમ, આદર અને બે મિનિટનો સાથ ઝંખે છે. જ્યારે આટલી નાની અપેક્ષા પણ પૂરી નથી થતી અને બદલામાં ઉપેક્ષા મળે છે, ત્યારે વડીલો અંદરથી તૂટી જાય છે અને ભારે હૈયે વૃદ્ધાશ્રમનો રસ્તો પકડે છે. નહીં જવું પડે કોઈ તીર્થધામ જો ઘરમાં વડીલો હસતા રહે. એ જ કમાણી છે મોટી કે આશીર્વાદ વરસતા રહે. જે માતા પિતાએ પોતાનું આખું જીવન, પોતાની બધી જ બચત અને સપનાઓ સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં હોમી દીધા હોય, એ જ સંતાનો મોટા થઈને વડીલોને એમ કહી દે છે કે તમે અમારા માટે કર્યું છે જ શું? આ ભૌતિકવાદી અંધાપો જ માણસને નૈતિક રીતે કંગાળ બનાવી રહ્યો છે. સાચું પૂછો તો વૃદ્ધાશ્રમ એ વડીલ માટે માત્ર મૃત્યુ પર્યંત રહેવાનું નવું સરનામું નથી, પણ તેમના જીવનભરની કમાણી અને સપનાઓનો અંત છે. જે માતા પિતાએ પોતાની યુવાની, પોતાની ઈચ્છાઓ, સુખ સાહેબી અને લોહી પાણી એક કરીને પરિવારના ભવિષ્યની ઇમારત ચણી, તેમને જીવનના અંતિમ પડાવ પર કોઈ વૈભવ નથી જોઈતો હતો. તેઓ માત્ર પોતાના પરિવારનો થોડો સમય અને નિખાલસ પ્રેમ ઝંખે છે. જો આપણે સામાજિક રીતે જોવા જઈએ ને તો આ પરિસ્થિતિ વાસ્તવમાં કર્મનો સિદ્ધાંત અને સામાજિક ચક્ર દર્શાવે છે. કઈ રીતે? તો જે ઘરમાં શરૂઆતમાં સાસુ તરીકે સ્ત્રી પોતાની સત્તા કે અહમના કારણે વહુને પરેશાન કરે છે, તે જ ઘરમાં સમય જતાં સંબંધોની કડવાશ એટલી વધી જાય છે કે અંતે વડીલ તરીકે તેમણે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. આ સામાજિક સમસ્યા પાછળના મુખ્ય મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણો આ પ્રમાણે કહી શકાય. જેમ કે સત્તાનો સંઘર્ષ. ના, અહીં સત્તા એટલે ગાદી નહીં, પણ ઘરમાં જ્યારે નવી વહુ આવે છે ત્યારે ઘણીવાર જૂની પેઢીની સ્ત્રી એટલે કે સાસુને એવો ડર લાગે છે કે તેનો દીકરા પરથી અને ઘર પરથી અધિકાર ઓછો થઈ જશે. આ અસલામતીની ભાવનામાંથી જ વહુને પરેશાન કરવાની કે તેના પર અંકુશ રાખવાની વૃત્તિ જન્મે છે. વળી અહીં આગળ કહ્યું એમ જ, જે વાવશો તે જ લણશો, કર્મનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. યુવાનીમાં જ્યારે સાસુ પાસે સત્તા અને શક્તિ હોય છે ત્યારે તે વહુ પ્રત્યે સંવેદનશીલ નથી રહેતી. પછી સમયનું ચક્ર ફરે છે અને સાસુ વૃદ્ધ થાય છે, વહુ ઘરની મુખ્ય સંચાલક બને છે. યુવાનીમાં વહુએ અપમાન અને માનસિક ત્રાસ સહન કર્યો હોય એટલે એ પછી સાસુ પ્રત્યે સહાનુભૂતિ કે પ્રેમ રાખી શકતી નથી. પરિણામે સંબંધો એટલા વણસી જાય છે કે કાં તો વહુ અલગ થઈ જાય છે અથવા સાસુને આશ્રમનો રસ્તો જોવો પડે છે. પેઢી દર પેઢી ચાલતું વેર સમાજમાં એક ચક્ર ચાલે છે. હું જ્યારે વહુ હતી ત્યારે મારી સાસુએ મને નહોતી સાચવી તો હું મારી વહુને કેમ સાચવું? આ નકારાત્મક માનસિકતા આખા પરિવારને બરબાદ કરે છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે ત્યારે ઘર સ્મશાન જેવું બની જાય છે. આ પરિસ્થિતિ ટાળવા માટે સાસુ અને વહુ બંનેને એક સંદેશ આપી શકાય. જે સાસુ વહુમાં આજે પોતાની દીકરી જોશે તે વહુ આવતીકાલે સાસુમાં પોતાની માં જોશે. સાસુને કહેવાનું કે યુવાની, સત્તા અને શારીરિક શક્તિ કાયમી નથી રહેતી. આજે તમે જે પ્રેમ અને આદર વહુને આપશો તે જ આવતીકાલે તમારી વૃદ્ધાવસ્થાની લાકડી અને સહારો બનશે. તો વહુએ પણ જો ભૂતકાળમાં સાસુથી કોઈ ભૂલ થઈ હોય તો વડીલ સમજીને તેમને માફ કરવા અને બદલાની ભાવના ન રાખવી. કારણ કે આજે જે વહુ છે તે આવતીકાલે સાસુ બનવાની જ છે. મોટા ભાગે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધવા પાછળ માત્ર દીકરા વહુનો જ વાંક છે એવું જાણે સ્થાપિત થઈ ગયું છે. પણ ક્યારેક યુવાનીના અહંકારમાં સાસુ દ્વારા વહુ પર કરાયેલા અન્યાયનું વ્યાજ સહિત વળતર વૃદ્ધાશ્રમમાં ભોગવવું પડે છે. જો શરૂઆતથી જ ઘરમાં સાસુ વહુના બદલે મા દીકરીનો સંબંધ કેળવવામાં આવે તો ઘર ક્યારેય તૂટે નહીં અને વડીલોને આશ્રમનો સહારો ન લેવો પડે. કેમ કે કોઈ પણ સંબંધ એ ટુ વે ટ્રાફિક જેવો છે. જો સંતાનોએ વડીલોને સાચવવા એ ફરજ છે તો વડીલોએ પણ સંતાનોને સમજવા એ જવાબદારી છે. આ એક એવી સમજણ છે જે જો દરેક પરિવારમાં કેળવાય તો કોઈએ વૃદ્ધાશ્રમના રસ્તે

શોધવા જ ન પડે, કેમ કે જે ઘરમાં વડીલ નથી હોતા ત્યાં બાળકો વડીલોના વહાલ, વાર્તાઓ અને જીવનના અનુભવોના પાઠથી વંચિત રહી જાય છે. નવી પેઢી સંસ્કારહીન બને છે. બાળકો સંસ્કારોથી વંચિત રહીને માત્ર મશીન જેવા બની જાય છે. કહે છે ને કે એક વૃક્ષ ભલે ફળ આપવામાં અક્ષમ થાય પણ એ છાંયો તો આપે જ છે. એની છાયામાં બેસીને આપણે શીતળતાનો અનુભવ કરી શકીએ છીએ. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા દર્શાવે છે કે એક સમાજ તરીકે આપણે નૈતિક રીતે નબળા પડી રહ્યા છીએ, તો આ સમસ્યાનો ઉકેલ એ આપણી જવાબદારી બને છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી અટકાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આ માટે સમાજે અને ખાસ કરીને યુવા પેઢીએ જાગૃત થવું પડશે. આ પણ એક કડવી હકીકત છે કે આજે માણસની સફળતાનો માપદંડ તેના સંસ્કાર કે ગુણો નથી, પરંતુ તેની પાસે કેટલું બેંક બેલેન્સ, કેવી ગાડી કે કેવું મોટું ઘર છે તેના પર નક્કી થાય છે. આ માનસિકતાના કારણે સમાજમાં આ મુજબના ગંભીર પરિવર્તનો આવ્યા છે. પૈસાની દોડમાં, સમયના અભાવે યુવા પેઢી રાત દિવસ વધુ ને વધુ પૈસા કમાવવાની હોડમાં આંધળી બની દોડી રહી છે. આ દોડમાં તેમની પાસે પોતાના જ વડીલો સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો કે તેમનું સુખ દુઃખ પૂછવાનો સમય પણ બચતો નથી. આવા સંજોગોમાં ભૌતિકવાદી વિચારસરણી ધરાવતા લોકો દરેક બાબતને નફા નુકસાનના ત્રાજવે તોલે છે. વડીલોની વધતી ઉંમર સાથે તેમની દવાઓ, સારવાર અને દેખભાળનો ખર્ચ નવી પેઢીને રોકાણ નહીં પણ બોજ કે નુકસાન જેવો લાગે છે. આ ખોટા ખર્ચાને ટાળવા એ પોતાના વડીલોને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે. જ્યારે સંબંધોનું સ્થાન ભૌતિક સુવિધાઓ લઈ લે છે ને, ત્યારે લાગણીઓ મરી પરવારે છે. ઘરમાં મોંઘા સોફા અને એસી તો હોય છે પણ વડીલોને જોઈતો વહાલ અને આદર ગાયબ થઈ જાય છે. ત્યારે આ વાત સાબિત થાય છે કે વૃદ્ધાશ્રમ એ સમાજ પર લાગેલું એક મોટું કલંક છે. કોઈ વડીલ સ્વેચ્છાએ ત્યાં જાય અલગ વાત છે, પણ જ્યારે આપણી ભૌતિકવાદી માનસિકતાને કારણે તેમને ત્યાં જવું પડે ત્યારે આપણી તમામ ભૌતિક પ્રગતિ શૂન્ય સાબિત થાય છે. જો કે વૃદ્ધાશ્રમ વધવાનું એક પાસું આ પણ છે કે વડીલોની સુરક્ષા અને સલામતીની ચિંતા, પણ આ એક વ્યવહારિક કારણ છે. ઘણીવાર સંતાનો દિલથી ખરાબ નથી હોતા, પરંતુ બદલાયેલી સામાજિક પરિસ્થિતિઓને કારણે તેઓ મજબૂર બની જાય છે. આજના સમયમાં શહેરોમાં વડીલો સામે થતા ગુનાઓ જેમ કે ચોરી, લૂંટફાટ કે હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જ્યારે સંતાનો નોકરી કે ધંધા માટે આખો દિવસ ઘરની બહાર હોય અથવા વિદેશમાં સ્થાયી થયા હોય ત્યારે પાછળથી એકલા રહેતા વૃદ્ધ માતા પિતા અસુરક્ષિત બની જાય છે. આવી સ્થિતિમાં અસામાજિક તત્વોથી બચવા અને વડીલોની શારીરિક સુરક્ષા માટે સંતાનો અને ઘણીવાર વડીલો પોતે પણ એવો નિર્ણય લે છે કે તેઓ સિક્યુરિટીવાળા સક્ષમ વૃદ્ધાશ્રમ કે સિનિયર સિટીઝન હોમમાં રહે. વધતી ઉંમરે ક્યારે કઈ શારીરિક તકલીફ આવી પડે તે નક્કી નથી હોતું. જો ઘરમાં વડીલ એકલા હોય અને અચાનક અડધી રાત્રે હાર્ટ એટેક કે અન્ય કોઈ ગંભીર બીમારી આવે તો તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર કોઈ હોતું નથી. ત્યારે આવા સંજોગોમાં આજના આધુનિક વૃદ્ધાશ્રમો કે પેઇડ સિનિયર સિટીઝન લિવિંગમાં 24 કલાક ડોક્ટર, નર્સ અને એમ્બ્યુલન્સની સુવિધા હોય છે. આ મેડિકલ સુરક્ષાની ચિંતાને કારણે પણ લોકો વૃદ્ધાશ્રમ તરફ વળે છે. ઘરમાં એકલા રહેતા વડીલો ડિપ્રેશન અને એકલતાનો શિકાર બને છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક છે. વૃદ્ધાશ્રમમાં તેમને પોતાના જેવા જ વિચારો અને ઉંમરવાળા મિત્રો મળે છે, જે તેમની ભાવનાત્મક સુરક્ષા વધારે છે. વૃદ્ધાશ્રમ તરફ જવા પાછળ માત્ર સંતાનોની નબળી માનસિકતા જ જવાબદાર નથી, પરંતુ બદલાતા સમયમાં વડીલોની સુરક્ષાની ચિંતા પણ એટલી જ મોટી હકીકત છે. શહેરીકરણ અને વધતી ગુનાખોરીના કારણે એકલા રહેતા વડીલો અસુરક્ષિત અનુભવે છે. તબીબી કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે અને શારીરિક તેમજ માનસિક સુરક્ષા જળવાય તે હેતુથી આજે ઘણા પરિવારો ભારે હૈયે વડીલોને સુવિધાસભર
સિનિયર સિટીઝન હોમ્સમાં

મોકલવાનો વ્યવહારિક નિર્ણય લે છે, પણ આ એક વિકલ્પ હોવો જોઈએ, ફરજિયાત નહીં. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી, પરંતુ બદલાતા સમય સાથે આપણી વિચારસરણી, કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓમાં આવેલા મોટા પરિવર્તનો આ માટે મુખ્યત્વે કારણભૂત છે. જો કે આજના આ ઝડપી યુગમાં વૃદ્ધાશ્રમ માત્ર મજબૂરી કે તરછોડાયેલા લોકોનું સ્થાન નથી, પણ બદલાતા યુગની એક અનિવાર્ય અને સકારાત્મક વ્યવસ્થા પણ છે. આજના વ્યસ્ત જીવનમાં વડીલોને ગુનાખોરીથી સુરક્ષા, એકલતામાંથી મુક્તિ અને સમાન વયજૂથના મિત્રોનો સાથ અને 24 કલાક તબીબી સારવાર મળી રહે તે માટે આ આશ્રમો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જીવનના ઉત્તરાર્ધમાં શાંતિ અને આત્મસન્માનથી જીવવા માટે આજે ઘણા વડીલો સ્વેચ્છાએ આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ બિલકુલ સાચી વાત છે કે દરેક સિક્કાની જેમ આ વ્યવસ્થા પણ જો યોગ્ય દ્રષ્ટિકોણ અને આધુનિક સુવિધાઓ સાથે જોવામાં આવે તો તે વડીલોના હિતમાં પણ હોઈ શકે છે. આ બદલાવ કેમ આવ્યો? તો આવો સિક્કાની બીજી બાજુની વાત કરીએ. આ બદલાવ તેમાંથી જ જન્મ્યો છે. આ એક સ્વેચ્છાએ સ્વીકારેલી નિવૃત્તિ હોઈ શકે કે નહીં? આજના ભણેલા ગણેલા અને આર્થિક રીતે સક્ષમ વડીલો સંતાનો પર નિર્ભર રહેવા નથી માંગતા. તેઓ પોતાની નિવૃત્તિ પછીની જિંદગી મુક્તપણે કોઈ કજિયા વગર પોતાના આત્મસન્માન સાથે જીવવા માટે આ આધુનિક હોમ્સ પસંદ કરે છે. ક્લબ, સંસ્કૃતિ અને સોશિયલ લાઈફ. હા, જરાક હસવું આવી જશે આ સાંભળીને, પણ આજના આધુનિક વૃદ્ધાશ્રમો એક સોસાયટી કે ક્લબ જેવા હોય છે, જ્યાં વડીલોને લાઇબ્રેરી, જીમ, ગાર્ડન, યોગા ક્લાસ અને હા, ભજન મંડળી જેવી પ્રવૃત્તિઓ મળે છે. જે વડીલો ઘરમાં એકલા કંટાળી જતા હતા, પોતાના બાળકોની હાજરીમાં કોઈ સોશિયલ એક્ટિવિટી ના કરી શકતા હતા, તેમને અહીં એક નવું સામાજિક વર્તુળ મળે છે. ઘણી વખત આપણને રીલમાં આવા બા દાદા જોવા મળી જાય છે ને, ભાઈ પોતાની સ્વતંત્રતા કોને ન ગમે. ઘણીવાર પરિવારમાં મતભેદો કે રોકટોકના કારણે વડીલોનું આત્મસન્માન ઘવાય છે, પણ વૃદ્ધાશ્રમમાં તેઓ કોઈના પર બોજ બન્યા વિના પોતાની મરજીથી અને સ્વતંત્રતાથી જીવી શકે છે. ઘણીવાર સાથે રહીને રોજ કચકચ કરવા કરતાં અલગ રહીને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર જાળવી રાખવો વધુ સારો ગણાય છે. આજે ઘણા વડીલો આશ્રમમાં રહે છે અને વીકેન્ડ પર કે તહેવારોમાં પોતાના સંતાનો, પૌત્રોને મળવા હસી ખુશીથી ઘરે જાય છે. ત્યાં એકબીજાને એકબીજાથી કોઈ ફરિયાદ કે ખટરાગ નથી હોતો. જો કે આપણા ભારતીય સંસ્કારો મુજબ વડીલોને ઘરમાં રાખીને તેમની સેવા કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. સાચી વાત તો એ છે કે આદર્શ સ્થિતિ જ એ છે કે વૃદ્ધાશ્રમ એ વડીલો માટે પોતાની ખુશી અને સગવડ માટેનો વિકલ્પ હોવો જોઈએ, બાળકો દ્વારા થોપવામાં આવેલી ફરજિયાત સજા નહીં. જો આપણે આજના આધુનિક સમાજની વાસ્તવિકતા અને બદલાતા સમયને જોઈએ, આજે દીકરીઓ ભણી ગણીને પગભર થઈ છે. તેઓ માત્ર ઘર નથી સંભાળતી, પણ પોતાના માતા પિતાની આર્થિક અને માનસિક જવાબદારી પણ એટલી જ સારી રીતે ઉપાડે છે. એવા અસંખ્ય ઉદાહરણો છે જ્યાં દીકરીઓએ લગ્ન પછી પણ પોતાના માતા પિતાને પોતાની સાથે રાખ્યા હોય અથવા તેમની સંપૂર્ણ દેખરેખ રાખી હોય. આજનો કાયદો પણ દીકરીઓને માતા પિતાની સંપત્તિ અને તેમની સંભાળમાં સમાન હક અને જવાબદારી આપે છે. જો વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોનો સર્વે કરવામાં આવે તો જાણવા મળે છે કે ત્યાં માત્ર દીકરીઓ વાળા જ નહીં, પણ દીકરાઓ ધરાવતા માતા પિતા પણ મોટી સંખ્યામાં હોય છે. મુખ્ય વાત એ છે કે સંતાન દીકરો હોય કે દીકરી, માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને ફરજ વ્યક્તિના સંસ્કાર, માનસિકતા અને ઉછેર પર આધાર રાખે છે, લિંગ પર નહીં. તો દીકરી હોવી એ વૃદ્ધાશ્રમ જવાનું કારણ બિલકુલ નથી. જો કે ગ્રામ્ય સમાજમાં હજી આ હવા ફેલાઈ નથી કે કોઈ ગામડેથી પોતાના ઘરડા માવતરને વૃદ્ધાશ્રમમાં ધકેલી જાય, એવું બહુ ઓછું બને છે. કેમ કે ગ્રામ્ય સમાજની જીવનશૈલી, આર્થિક માળખું અને સામાજિક જવાબદારીની વ્યાખ્યામાં ઘણો મોટો તફાવત છે. ગામડામાં વ્યક્તિ કરતાં પરિવારનું મહત્વ વધુ છે.

ત્યાં વડીલોને એકલતા અનુભવવી પડતી નથી, કારણ કે આખું ગામ એકબીજા સાથે જોડાયેલું હોય છે. ગામડામાં પડોશીઓ, સગા સંબંધીઓ અને મિત્રો એકબીજાના ઘરે સતત અવરજવર કરતા હોય છે. વડીલોને દિવસ દરમિયાન વાતો કરવા કે બેસવા માટે આખું ફળિયું કે ચોરો ઉપલબ્ધ હોય છે. ગામડાઓમાં આજે પણ મોટા ભાગે સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. વડીલો પાસે ખેતી, પશુપાલન કે સામાજિક કામકાજમાં હજુ પણ તેમનું એક સ્થાન અને મહત્વ છે. તેઓ ઘરના નિર્ણયોમાં ભાગીદાર હોય છે. વળી ગામડામાં જમીન કે અન્ય મિલકત સાથે વડીલો જોડાયેલા હોય છે, એટલે તેમનું આર્થિક વર્ચસ્વ જળવાઈ રહે છે. શહેરમાં નિવૃત્ત થયા પછી વડીલોની આવક મર્યાદિત થઈ જાય છે, એટલે એ પોતાના સંતાનો પર નિર્ભર થઈ જાય છે. ગ્રામ્ય સમાજમાં વડીલો ઘરનું છત્ર છે તેવી ભાવના હજુ પણ જીવંત છે, જ્યારે શહેરોમાં વડીલો જવાબદારી છે તેવી માનસિકતા વધુ ઘર કરી ગઈ છે. આટલી ચર્ચા પછી આ તારણ પર આવી શકાય કે વૃદ્ધાશ્રમ પોતે કોઈ કલંક નથી, પણ તેની પાછળની પરિસ્થિતિ અને માનસિકતા તેને કલંક કે વ્યવસ્થા બનાવે છે. જો કોઈ સંતાન પોતાના માતા પિતાને તરછોડીને ત્યાં મોકલે તો તે ચોક્કસપણે સમાજનું કલંક છે, પરંતુ જો બદલાતા સમય સાથે વડીલોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને તેમની સ્વેચ્છા માટે હાઈટેક સિનિયર સિટીઝન હોમ્સનો આશરો લેવામાં આવે તો તે એક આશીર્વાદરૂપ સામાજિક વ્યવસ્થા છે. વૃદ્ધાશ્રમ પોતે કલંક નથી, પણ તેને બનાવવાની પાછળની માનસિકતા કલંક હોઈ શકે છે. જો કોઈ સંતાન સગવડ હોવા છતાં માત્ર પોતાના સ્વાર્થ માટે માતા પિતાને તરછોડી દે છે તો તે ચોક્કસપણે કલંક છે. પરંતુ જો પરિસ્થિતિઓ એટલી વિકટ હોય, જેમ કે ગંભીર બીમારી, વિદેશ ગમન કે અનિવાર્ય મજબૂરી, અને ત્યાં વડીલોની સારી સંભાળ રાખવામાં આવતી હોય તો તે એક આવકારદાયક વ્યવસ્થા છે. આદર્શ પરિસ્થિતિ એ જ છે કે દરેક વડીલને વયવૃદ્ધિના સમયે પોતાના પરિવારનો પ્રેમ અને હૂંફ મળે, પરંતુ જ્યાં એ શક્ય ન હોય ત્યાં વૃદ્ધાશ્રમો એ આશ્રમ નહીં પણ વડીલો માટે આનંદધામ બનવા જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે ભૌતિક અંતર ગમે તેટલું હોય, સંતાનોના મનમાં માતા પિતા પ્રત્યેનો પ્રેમ, આદર અને સંપર્ક ક્યારેય ઓછા થવા ન જોઈએ. સાચી વાત તો એ છે કે આ સમસ્યાનો સૌથી મોટો કાયમી ઉકેલ એ છે કે આપણે વડીલોને ભાર માનવાનું બંધ કરી તેમને સંપત્તિ માનવાનું શરૂ કરીએ. વડીલો પાસે અનુભવ છે, સમય છે અને ધીરજ છે. જો આપણે તેમને સામાજિક કાર્યોમાં, સ્વયંસેવી સંસ્થાઓમાં કે નવી પેઢીના માર્ગદર્શનમાં જોડીએ તો તેઓ વ્યસ્ત રહેશે અને સંતાનો પણ તેમને માનની નજરે જોશે. જો કાયમી માટે વિચારીએ તો એ જ છે કે ઘર તૂટે નહીં અને વડીલો એકલા ન પડે. જો આપણે એવી વ્યવસ્થા બનાવી શકીએ જેમાં વડીલો દિવસ દરમિયાન સક્રિય રહે અને રાત્રે પરિવાર સાથે પ્રેમના વાતાવરણમાં રહે તો વૃદ્ધાશ્રમની જરૂરિયાત આપોઆપ ન્યૂનતમ થઈ જશે. છેલ્લે છેલ્લે એક વિચાર આવે છે કે વૃદ્ધાશ્રમને બદલે વડીલો માટે પણ ડે કેર જેવી સંસ્થાઓ બનવી જોઈએ. વડીલો આખો દિવસ તો એ સંસ્થામાં રહે, સલામત રહે, સુરક્ષિત રહે, પણ સાંજે એ પોતાના ઘરે પાછા આવી જાય તો મોટાભાગની પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવી જાય. વૃદ્ધાશ્રમમાં જવાથી વડીલોને ઘણીવાર પરિત્યાગની લાગણી થાય છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. ડે કેર મોડેલમાં તેઓ દિવસ દરમિયાન મિત્રો સાથે સમય વિતાવી શકે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે અને સાંજે પોતાના પરિવાર સાથે પાછા મળે છે. આનાથી તેમની પારિવારિક ઓળખ અને સંબંધો અકબંધ રહે છે. વળી આગળ કહ્યું એ મુજબ આજના આ મોંઘવારીના સમયમાં કામ કરતા પતિ પત્નીઓ માટે ઘરડા માતા પિતાની ચિંતા એક મોટો માનસિક ભાર હોય છે. જો વડીલો સુરક્ષિત વાતાવરણમાં ડે કેરમાં રહેતા હોય તો સંતાનો શાંતિથી નોકરી કે વ્યવસાય કરી શકે છે અને સાંજે વડીલો સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકે છે અને આ રીતે સંયુક્ત

0: પરિવારની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને બની શકે કે ધીમે ધીમે વૃદ્ધાશ્રમની સંખ્યા વધવાને બદલે ઘટવા લાગે, ખરું કે નહીં?
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લકી અલીના સ્વરમાં તમાશા ફિલ્મનું આ ગીત. સંગીત એ આર રહેમાનનું, શબ્દો છે ઇશાત કામિલના.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે સાંભળી અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં કેદારનાથ ફિલ્મનું આ ગીત. સંગીત રચના છે અમિત ત્રિવેદીની, શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના અંતમાં સાંભળી સ્વાનંદ કિરકિરે અને અમિતા ભટ્ટાચાર્યના સ્વરમાં લુટેરા ફિલ્મનું આ ગીત. સંગીત અમિત ત્રિવેદીનો, શબ્દ છે અમિતા ભટ્ટાચાર્યના.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સિગમ સંગીત. આજના કાર્યક્રમમાં સાંભળીએ રીતિશા મુખર્જીના કંઠે સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સલીમ કૌસરની આ રચના રીતિશા મુખર્જીના કંઠે.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ફારૂખ કેસરની રચના રીતિશા મુખર્જીના કંઠે. હવે સાંભળીએ કાર્યક્રમના અંતમાં શબાબ કેરનવીની રચના રીતિશા મુખર્જીના કંઠે.

રહ્યા હતા રીતિશા મુખર્જીના કંઠે સંગીત. આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા. સવારના 11 થવા આવ્યા છે, થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. ગીર સોમનાથ જિલ્લામાં 541 સરકારી પ્રાથમિક શાળા અને 113 શાળામાં 23-25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં યોજાયેલી યોગ શિબિરમાં ગિફ્ટ સિટીના એમડી સંજય કોલ, પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ એફ થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયમાં પણ સંબોધન કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિ બાદ ભારતીય શેરબજારમાં વધઘટ, ભારતીય પ્રારંભિક સામાન્ય વધારા બાદ નજીવો ઘટાડો. પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે 14 મુદ્દાની શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. ઝારખંડ અને મિઝોરમમાં આજે રાજ્યસભાની ચૂંટણી. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર થયા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઉદ્યોગ નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી. અને રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળી અરિજિત સિંઘના સ્વરમાં ધૂનકી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે સ્વાનંદ કિરકિરેના.

હમણાં માણી રહ્યા હતા અરિજીત સિંઘ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં હેપી હાર્ડી અને હીર ફિલ્મનું આ ગીત. કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહિત ચૌહાણના સ્વરમાં જબ વી મેટ ફિલ્મનું આ ગીત.

કાર્યક્રમમાં હવે સાંભળીએ અરિજિત સિંઘના સ્વરમાં દંગલ ફિલ્મનું આ ગીત. સંગીત પ્રીતમનું, શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ગેરફિલ્મ સંગીત. આજના કાર્યક્રમમાં માણીએ જગજીત સિંહના કંઠે કેટલીક ગઝલો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગજીતસિંહ અને લતા મંગેશકરના સ્વરમાં આ ગઝલ. ગઝલના શબ્દો છે દોનો કે દિલ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળીએ જગજીતસિંહને. ગઝલના શબ્દો છે, હમ દોસ્તી એહસાન વફા.

0: થી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. દક્ષિણ કોરિયાએ ફુગાવાને કાબૂમાં લેવા અને ઉર્જા ખર્ચ ઘટાડવા માટે એલએનજી અને એલપીજી આયાત પરના ટેરિફ દૂર કરવાની યોજના જાહેર કરી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગઈરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષ વિકાસ અને વારસાના સંગમનો સુવર્ણ યુગ રહ્યા. ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. સુરતના અડાજણમાં વાહનના શોરૂમમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં. કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું, આદિપુર ભુજ વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં ગઈરાત્રે 5 ઇંચ જેટલો વરસાદ થયો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શન અંતર્ગત વન વિભાગે તપાસ હાથ ધરી સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે 4 લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી હાથ ધરી. અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળકી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: सहयर कार्यक्रम में आप सबनु खूब खूब स्वागत छे। हूँ छु आपनी रेडियो सखी भावना दोशी।
4: अने हूँ कृपा जीवराजानी। ભાવનાબેન, આપને ફરવાનો કેવો શોખ છે?
3: ફરવાનો તો ખૂબ જ શોખ છે, અને એમાં એ કુદરતી જગ્યાઓ હોય ને તો ખરેખર ખૂબ મજા આવે। વેકેશન હમણાં ગયું જ છે એટલે આપણા સૌ શ્રોતાઓ પણ ક્યાંક ને ક્યાંક ફરીને આવી ગયા હશે। ફરવાની જે મજા છે ને કૃપાબેન, એ શબ્દોમાં વર્ણવી ન શકાય।
4: હા, એ તો જાતે આપણે જઈએ ને તો જ આપણે અનુભવી શકીએ। અને આ વાત કરીને તો મને યાદ આવે છે ઉમાશંકર જોશીની રચના કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી। અને આવો મોકો આપણને મળી જાય ને ભાવનાબેન, તો વાત જ શી કરવી।
3: અને સામાન્ય રીતે છે ને આપણે ફરવા જઈએ તો બસ, ટ્રેન અથવા તો પ્લેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જો સાયકલ લઈને ફરવા જવાનું થાય તો કેવું રહે?
4: હા, એટલે સાયકલની વાત કરીને તો આપણને નાનપણની યાદો તાજી થાય કે આપણે શેરીમાં ફરીએ ને થોડું ઘણું ચાલીએ, અથવા સ્કૂલે કે ક્લાસમાં જઈએ। આપણે જનરલી સાયકલ એટલી જ ચલાવતા હોઈએ, અને પછી મોટા થઈએ ને તો એ બધું છૂટી જતું હોય।
3: અને પહેલી વખત જે સાયકલ ચલાવવાનો અનુભવ છે ને એ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો। પહેલી વખત જયારે શીખ્યા હોય અને સાયકલ લઈને જયારે બહાર નીકળીએ ત્યારે જાણે આપણે દુનિયાના કોઈક અલગ વ્યક્તિ હોય ને એવું આપણે અનુભવતા હોઈએ,
4: અને થોડું પડવાનો પણ અનુભવ થાય હોય એમ।
3: હા, પણ એમાંથી જ શીખવાનું મળતું હોય છે।
4: એટલે આ સાયકલની આટલી વાતો કરો છો તો આજે આપણે કંઈક વિશેષ કરવા,
3: હા, અને ખૂબ જ અલગ વિષય લઈને આજે આપણે શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત છીએ। અને આજે જે મહેમાન આવ્યા છે તે પણ વિશેષ છે, અને તેઓ પણ આપણી સાથે સાયકલિંગ વિશે વાત કરવાના છે। તો શ્રોતાઓને જણાવીએ કે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરતીબેન ચાપાણી, જેઓ એક સામાન્ય જીવન જીવતા પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા એક દિવસ તેઓએ સાયકલ હાથમાં લીધી, પેડલ માર્યા અને સફળતા મેળવી।
4: વાહ વાહ!
3: તેઓએ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાં પણ સાયકલ સ્પર્ધાઓ જીતી છે, મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે। આરતીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે।
5: આભાર।
4: તો આરતીબેન, આટલી સરસ વાત કરી ભાવનાબેને, પણ હવે અમને એ જાણવાનું મન થાય છે કે તમારી આ સફરની શરૂઆત કેવી રીતે થઈ?
5: જનરલી આમ રૂટીન લાઈફમાં તમે હોય ને તો કન્ટિન્યુઅસલી એમ જ હોય કે આપણું રૂટીન ચાલતું જ હોય, તો મારા રૂટીનમાં એવું હતું કે મારી ડોટરનો બોર્ન થયો પછી કન્ટિન્યુઅસલી આપણે એની દેખભાળમાં એવી રીતે જ કન્ટિન્યુઅસલી એમાં આપણે ટાઈમ સ્પેન્ડ થતો હતો। તો એક ટાઈમ એવો હતો કે સાયકલિંગ મારા હસબન્ડ કરતા જ હતા, તો સાયકલિંગની એકવાર ગ્રુપમાંથી રાઇડ હતી 50 કિલોમીટરની, તો મારા હસબન્ડે કીધું કે તારે જવું છે રાઇડમાં? તો પછી મેં કીધું કે હા, આમ પણ હું ઘરમાં ઘણી બોર થાઉં છું એમ, કારણ કે રૂટીન કન્ટિન્યુઅસલી આપણું આમ કે બચાવ હોય એટલે હું એમાં જ હોય કન્ટિન્યુ। એટલે તે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટરની રાઇડમાં હું ત્યાં ગઈ પાર્ટિસિપેટ કરવા, તો ત્યાં બધાને પૂછ્યું કે આમાં ફર્સ્ટ ટાઈમ કોણ છે, તો જનરલી મારે એકનો જ હતો।

0: બરાબર.
1: અને પછી એમાં ફર્સ્ટ ટાઈમ ગઈ અને ત્યારે હું કરીને આવી, તો મને ત્યારે બહુ મજા આવી કે ના ખરેખર આ આટલું મસ્ત બહાર આટલી સારી રીતે અને આટલું દૂર સુધી આપણે એમાં જઈ શકીએ છીએ, તો કંઈક ડિફરન્ટ મને એક્સપિરિયન્સ થયો. એમ કન્ટિન્યુ કરતાં કરતાં મને જે 50 કિલોમીટર કરી, પછી એ પાછું કંઈક 100 કિલોમીટરની હતી ઇવેન્ટ, તો પછી એમાં એક વખત મેં પાર્ટિસિપેન્ટ કર્યું હતું. પછી મારે એક એના પછી ને એવું થાય કે જ્યારે સાયકલિંગની ઇવેન્ટ હોય તો 200થી સ્ટાર્ટ થતી હોય, તો ઇવેન્ટમાં પાર્ટિસિપેન્ટ કરવા માટે પછી બધા પ્રેક્ટિસ ને એવું બધું કરતા હતા, તો જનરલી બધાને મેં જોયા, તો પછી એમ કીધું કે આ રાઈડ એકવાર કરવી જોઈએ એવું એમ. તો પછી એવી રીતે કરતા કરતા પછી મેં કીધું કે એના માટે 100 એકવાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે 200 કિલોમીટર થાય છે કે નહીં એમ. મારી ડોટર સાવ નાની જ હતી, આ મૂકીને ક્યાંય જઈ ન શકો એમ. તો રાત્રે એ સુવે ને તો પછી મમ્મી એની પાસે રહ્યા, રાતના મેં રાઈડ સ્ટાર્ટ કરી 11 o'clock સ્ટાર્ટ કર્યું ને પછી મોર્નિંગ કમ્પ્લીટ થાય એવી રીતે કરીને.
0: વાહ વાહ.
1: અને ફર્સ્ટ ટાઈમ એવી રીતે મેં
0: સ્ટાર્ટ કરી. ખુબ સરસ. તમે જેમ 50 કિલોમીટર્સથી રાઈડ શરૂ કરી, તો કેટલા કેટલા કિલોમીટર્સની આ બધી રાઈડ્સ હોય છે, અને કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે ત્યારથી લઈ અને ક્યાં સુધી પહોંચી શકાય, થોડીક એના વિશે વાત કરો.
1: જનરલી 50 કિલોમીટર તો જસ્ટ અમે અહીંયા ઇવેન્ટ આવી હતી કે આપણે સાયક્લોફોન ને એ બધું થતું હોય તો એમાં એવી રીતે હોય 50-75 કિલોમીટર્સ ને એવી રીતે. અને ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં આપણે કહીએ તો ઓલ ઓવર પેરિસમાં એક સાયકલિંગનું ક્લબ છે, એમ આપણે ઇન્ડિયામાં પણ ઓડેક્સ ઇન્ડિયા કરીને ક્લબ છે, તો એમાં 200થી માંડી અને 1200 સુધીની રાઈડ થતી હોય છે. એટલે 200, 300, 400 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર અને 1200 કિલોમીટર એમ અલગ અલગ ડિસ્ટન્સની બધી રાઈડ થતી હોય છે. અને એમાં ટાઈમ પીરિયડ ફિક્સ હોય છે કે 200 હોય તો એમાં આપણને કિલોમીટર હોય તો એમાં આપણને 3.5 કલાક મળે છે, તો એમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એટલે એ ટાઈમ ને કરી અને તમારે એ રાઈડ કમ્પ્લીટ
0: પૂરી કરવાની હોય છે. ઓકે.
1: 400માં એવી રીતે હોય છે 27 અવર્સ તમને મળે, એટલે તમારે એ ટાઈમ રાઈડ સ્ટાર્ટ થાય પછી એન્ડ એટલી કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. કે ડ્યુરિંગ આપણે ફૂડ માટેનું કે બધું હોય તો એમાં જ ટાઈમ આવે. સપોઝ તમારી સાયકલમાં પણ કંઈ પણ થાય છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી તમારી જ હોય છે. એકચુઅલમાં એમાં એવું હોય છે કે તમને બહારથી કોઈ તમે કોઈની હેલ્પ ન લઈ શકો, તમારી સાથે તમારા રાઈડર હોય જે બીજા સાયકલિસ્ટ તમારી સાથે જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યો હોય તમે એની હેલ્પ લઈ શકો, પણ અધર પીપલની તમે એમાં હેલ્પ ન લઈ શકો.
0: બરાબર.
1: કોઈ પણ સપોર્ટ તમે ના લઈ શકો બહારથી.
2: તો પછી તમારે એનું પણ જ્ઞાન લેવું પડ્યું હશે કે મારે મારી સાયકલને રિપેર કેમ કરવી અથવા એને સરસ રીતે રાખવી હોય તો મારે એની કાળજી કેવી રીતે લેવી. બરાબર ને.
1: આમાં એમ 200 તમે સ્ટાર્ટ કરીને જેમ જેમ તમે ઇવેન્ટ કરતા છો ને આગળ આગળ, તો એમાં એવી જ રીતે થાય કે તમને તમારી આમ જે કેમ કે સાયકલ પ્રત્યેની એક હોય ને તો એની કેર એમ પણ તમને હોય, અને પ્લસ કઈ પણ આવી રીતે ડિફિકલ્ટી આવે તો તેને સોલ્વ કેમ કરવી એનું પણ સોલ્યુશન આવતું છે.
0: એટલે કૃપાબેન, ફક્ત આ સાયકલિંગ એટલે ખાલી પેડલ મારીને સાયકલિંગ કરવું એવું નથી, પણ સાયકલિંગ દ્વારા ઘણું બધું શીખવા પણ મળતું હોય છે.
2: અને આરતીબેન, તમે વાત કરી કે તમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો છે સાયકલ લઈને, તો કઈ કઈ જગ્યાએ તમે અત્યાર સુધીમાં પ્રવાસ કર્યો છે અને આમ જોઈને તો કેટલા કિલોમીટર સુધી તમે કર્યું હશે?
1: અત્યાર સુધીમાં મારા 65,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે.
2: ઓહો.
1: અને અમારે છે ને એક એસઆર સિરીઝ કહેવાય, તો એસઆર સિરીઝમાં એવું હોય કે 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર અને 600 કિલોમીટર એ 4-4 ઇવેન્ટ કમ્પ્લીટ કરો ને એટલે એક 1 SR તરીકેનું તમને ટાઇટલ મળે છે.
2: અચ્છા.
0: બરાબર.
1: તો એમાં એ SR સિરીઝ હોય ને તો એ અમે અત્યાર સુધીમાં 10 કમ્પ્લીટ કરેલી છે. અને પછી જે 1200 કિલોમીટરની છે તો એ મેં 5 ઇવેન્ટ અત્યાર સુધીમાં પાર્ટિસિપેટ કરેલી છે. તો એમાં જે 1200ની ફર્સ્ટ હતી મારી તો એ રાજકોટ સિરોહી રાજકોટ, પછી રાજકોટ દીવ રાજકોટ હતી, અમદાવાદ પુષ્કર અમદાવાદ, પછી અમે 1200માં પુણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુણે હતી, અને આપણી બરોડાથી પણ એક ઇવેન્ટ થઈ હતી તો બરોડાથી ગોવા ત્યાં કમ્પ્લીટ થઈ હતી. એવી રીતે આવી ડિફરન્ટ ડિફરન્ટ જગ્યાએ અમે બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, એટલે તેના થ્રુ તમને ડિફરન્ટ ડિફરન્ટ રૂટ તો એક્સપ્લોર કરવા મળે જ છે, પણ તમે જેમ જેમ અલગ જગ્યાએ જાઓ તો તમને ડિફરન્ટ ડિફરન્ટ પીપલ્સ મળે, તો તમને તમારું કોમ્યુનિકેશન, અને પ્લસ પોઈન્ટ તો એમ છે કે તમે જ્યાં પણ જાઓ ને તો તમને તમારી સાથે તમારા જેવા માણસો મળે જ એમ, લાઇટ માઇન્ડેડ પીપલ, જેને હિસાબે તમે એની સાથેની તમને ફ્રેન્ડ્સ એટલા બધા મળે ને તો તમારે એની સાથેની કોમ્યુનિકેશન છે, એની સાથેની બોન્ડિંગ છે, એ બધું બહુ સારું.
0: અને આટલી બધી જગ્યાએ તમે ફર્યા, આટલી બધી રાઇડ્સ કમ્પ્લીટ કરી, તો આ બધામાં કોઈ એવો બનાવ છે જે લાઈફ ટાઈમ તમને યાદ રહી ગયો હોય, એટલે કે કોઈ યાદગાર ઘટના હોય તો એની થોડી વાત કરો.
1: જનરલી

0: અત્યાર સુધીમાં કોઈ રાઇડ કરવા જઈએ તો આમ મને ઓલમોસ્ટ એવું છે કે હું સાયકલ ઉપર બેસું ને એટલે મને મજા જ આવે. એટલે આમ છે કે મને પ્લસ પોઈન્ટ જ દેખાતા હોય. આમ જનરલી બીજું પોઈન્ટ તો મને કોઈ દિવસ તકલીફ જ ન હોય. હું રાઇડ પૂરી થાય ને ત્યારે મને એમ થાય કે આ બસ રાઇડ કમ્પ્લીટ થઈ ગઈ. એ મારા માટે એક એવો પોઈન્ટ હોય. અને ફર્સ્ટ ટાઈમ મેં જયારે 1200 કરેલી હતી ને ત્યારે આમ મને એટલું બધું કંઈ લોંગ ડિસ્ટન્સનું કે એવી કંઈ મને હતું નહીં એક્સપિરિયન્સ કેવી રીતે. અને મારે 1200 કરવી હતી તો એની પહેલા મેં જે પ્રિપરેશનમાં તો મને કેમ કે 200, 300, 400 કિલોમીટર મેં ઇવેન્ટ કરી. પછી જસ્ટ અહીંયા આવ્યું હતું કે ગ્રુપમાં એક જગ્યાએ 1000 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થઈ. તો એ લોકોનું સાયકલિંગ ગ્રુપનું કંઈક ગેધરિંગ હતું તો એ લોકો બધા એનો એક્સપિરિયન્સ શેર કરતા હતા કે અમે આ રૂટમાં આવી રીતે અમને ડિફિકલ્ટી આવી, અમને આવી બધી મજા કરી, હેડવિન હતો, પછી બપોરના તડકો બહુ જ લાગે, રાત્રે ઊંઘ બહુ આવે, પ્રેમ પાયા હતા, એ બધી વાત કરતા હતા. તો હું જસ્ટ આવી રીતે ચેરમાં બેઠી ત્યારે મને વિચાર્યો કે બીકો આ ઇવેન્ટ એકવાર કરવી જોઈએ. તો એમ કરતા કરતા પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એને કીધું કે 1000 કિલોમીટર કરવું કે એમ ઇઝી નથી, એમ પહેલા 600 તો કર પછી 1000 વિશે વિચારશે એમ. તો જનરલી પછી મેં 400 પછી થોડાક દિવસ પછી 600ની ઇવેન્ટ હતી તો પછી મેં એ 600 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. અને 600ની ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને બધા અત્યારે એવું હતું કે કમ્પ્લીટ થયું ત્યારે બધા આમ બહુ એપ્રિસિએટ કર્યું કે બહુ સારું એમ કે તમારી એસઆર સિરીઝ કમ્પ્લીટ થઈ. પણ એકચુઅલમાં મને એવું નહોતું કે મને એ કમ્પ્લીટ થઈ. પછી મેં આવીને કીધું કે સૌ ઓલી 1000 કરી શકે
1: એટલે તમારો ગોલ 1000 સાયકલિંગમાં હતો.
0: એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ જયારે 1200 કરી ને ત્યારે પણ મને એમ શીખી છું ને કે આમ ક્યુરોસિટી જોઈ આમ એમ થાય જ કરે કે આ કેવી રીતે હશે ને શું. અને હું કન્ટિન્યુઅસલી મારી ત્યારે એટલી કોઈ સ્પીડ કે એવું કંઈ નથી પણ હું સાયકલ ઉપર બેઠી હોય ને તો મારું કન્ટિન્યુઅસલી મને વિધાઉટ બ્રેકે મને કન્ટિન્યુઅસલી ચલાવવાની વધારે આદત હોય. એટલે એ બધી વસ્તુ મને બહુ આવી રીતે છે ને. 1200ની ઇવેન્ટ ને એ બધી આપણે ઇન્ડિયામાં પણ કર્યું તો એવી રીતે ત્યાં ફ્રાન્સમાં પણ ત્યાંની 1200ની એક ઓલ્ડેસ્ટ ઇવેન્ટ થાય છે. પીબીપી કરીને હોય છે. પીબીપી પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇવેન્ટ હોય છે તો એમાં બહુ ઓલ્ડેસ્ટ ઇવેન્ટ છે. અને ત્યાંના લોકો તે ઇવેન્ટ એક ફેસ્ટિવલની જેમ એ લોકો સેલિબ્રેટ કરે છે. જેવી રીતે કે ત્યાં અત્યારે તમે જાઓ ને તો ત્યાંથી ઓલ ઓવર કન્ટ્રીમાંથી લોટ્સ ઓફ બધા પાર્ટિસિપન્ટ આવે છે અને લોટ્સ ઓફ ક્રાઉડ હોય છે. અને તે લોકોનું જે સેલિબ્રેશન એક કરે છે ને તો એના ઘરના ટોટલી મેમ્બર્સ એડલ્ટથી માંડીને ચિલ્ડ્રન સુધીના મિડ નાઇટ પણ તમને કોફીથી માંડીને બધું ફૂડ સર્વ કરતા હોય, તમને રાત્રે સુવા માટેની બધી ફેસિલિટી તમને પ્રોવાઇડ કરે એ બધી જ. અને એટલી હદે ચીયર અપ કરતા હોય ને તો એ જોઈને તમને એ એક્સપિરિયન્સ એ અમારા માટે આમ કેમ કે લાઈફ ટાઈમની મેમરી બની રહેશે.
2: અને આ તમે આટલી બધી જગ્યાએ ફર્યા આરતીબેન, તો આમ સાયકલ લઈને જાઓ તો રસ્તાઓ એકદમ સરળ અને સરસ હોય કે આમ ઘણા બધી ચેલેન્જીસ પણ આવે એમાં?
0: જનરલી રસ્તામાં જો તો ચેલેન્જીસ હોય જ, કારણ કે ઘણી વખત આપણે અત્યારે નોર્મલ વ્હીકલમાં નીકળીએ તો પણ આપણને ક્યારેક એમ થાય કે અત્યારે બહુ સનલાઇટ છે કે તડકો છે, આપણને ક્યારેક પવન લાગતો હોય. તો અમારે તો પાછું બધી સિઝન અંદર કવર થતી હોય કે મોન્સૂનમાં અમે જતા હોઈએ તો ત્યારે હોય, પછી વરસાદમાં એમાં તમને તકલીફ પડતી હોય, વિન્ડ હોય ત્યારે તમને તકલીફ પડતી હોય, એવું બધું હોય છે. પણ એ બધી વસ્તુ ચેલેન્જ હોય ને તો તમને મજા આવે કરવાનું
1: માટે. બરાબર.
0: જસ્ટ અમે હમણાં થોડાક જ ટાઈમ પહેલા અમે 600 કિલોમીટરની ચંદીગઢથી સિમલા મનાલી વાળી ઇવેન્ટ કરેલી હતી. તો ત્યાં તો અમને મિક્સ સિઝન અમને થઈ હતી, કારણ કે ત્યાં અમને તડકો પણ એટલો હતી, એટલી હતી ઠંડી પણ હતી જ્યારે મનાલી પર ગયા ત્યારે, અને પાછું રેઇનની સિઝન એ મિક્સ આવ્યું. એટલે ટોટલી અમે ત્રણે ત્રણ વેધર
1: અનુભવ ત્યાં કર્યો. બરાબર. અને સાયકલિંગ તમે રેગ્યુલરલી કરતા હો તો ફિટનેસ માટે કંઈ કાળજી લેવી પડે કે શું?
0: તમે છે ને સાયકલિંગ તમે સ્ટાર્ટ કરો ને, સાયકલિંગ જ નહીં ઓલ ઓવર કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરો ને તો પછી ધીમે ધીમે કરતા તમારું એક લેવલ તમે આવે ને પછી તમે એના માટે તમે ફૂડમાં તમારો ચેન્જીસ આવે, પ્લસ તમારો રૂટીનમાં ચેન્જીસ આવે, તમારી સુવાની કે જે કંઈ આદત હોય તે બધી. અને પ્લસ અમે છે ને એના માટે સાયકલિંગ માટે અમે વર્કઆઉટ એ કરતા હોય છે કે વીકમાં અમે 3-4 ડેઝ અમે સાયકલિંગ માટેની જે કંઈ અલગ અલગ હોય કે ઇન્ટરવલ્સ આ તે બધું પ્રેક્ટિસ કરતા હોય, 2 ડેઝ અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તે કરીએ છીએ, અને વીકમાં 1 ડેઝ અમે ઓફ રાખીએ છીએ.
1: બરાબર.
0: અમારો વીકનું શેડ્યુલ આવી રીતે હોય છે.
1: બરાબર.
2: અને આટલું સરસ તમે બધું એક્ટિવિટીઝ કરો છો અને બહાર પણ આપને ઘણીવાર જવાનું થાય, ઘણા બધા દિવસો સુધી રહેવાનું થાય, તો તમે જે ઘર પરિવારની જવાબદારી એ કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આજના સમયમાં એ બહુ મોટો

0: પ્રશ્ન છે બધા માટે, કે એક તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આપણું ગમતું કાર્ય કરતા કરતા પણ આપણે ઘરની જવાબદારી કઈ રીતે સંભાળવી, તો તમે એ કઈ રીતે કરો છો?
1: તમે બહુ સારી વાત કરી કે જનરલી મારું પણ એવી જ રીતે છે કે હું જયારે અહીંયા હોઉં છું અને મારું જે પ્રેક્ટિસનો ટાઈમ હોય ને, તો મારી ડોટર પહેલેથી નાની છે કે જનરલી બધાને હોય કે સ્કૂલે જવાનો ટાઈમ હોય, તો ગ્રુપમાં બધા લેટ જતા હોય કે એ લોકોને તો કંઈ બીજું શેડ્યુલ ન હોય, તો મારી કોઈ ઇવેન્ટ માટે પ્રિપરેશન છે કે મારે કોઈ રાઇડમાં જવાનું છે તો મારું શેડ્યુલ એવી જ રીતે હોય અર્લી મોર્નિંગ, એમ કે હું 6 to 6:30 પાછી રિટર્ન હું ઘરે જ હોઉં એમ.
0: અચ્છા.
1: અને પછી એ ટાઈમે જ્યારે મારે એ શેડ્યુલમાં મને ફિક્સ થવાનું હોય તો એ પ્રમાણે તો હું રાઇડ એકલી જ કરવા જાઉં છું. અને ખરેખર કે બહાર તમે જાઓ તમારા શેડ્યુલને ફોલો કરવા માટે તમે જેટલું પેલા વિચારીએ ને કે આટલું અર્લી મોર્નિંગ ન નીકળાય કે આમ ન કરાય, તો ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય તમને ન કરવા માટેના, પણ એ બધા કરીને તમે બહાર નીકળશો ને તો કોઈ જાતનું કોઈ તકલીફ નથી ને બહાર બધી બહુ સારી રીતે તમે કરી શકો છો.
0: અને પરિવારના સભ્યોનો પણ આપને ખૂબ સપોર્ટ હશે એમ.
1: આવી રીતે હું જાઉં છું તો અમારે ઘરમાં મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અત્યારે એટલા જ એક્ટિવ છે. અમે અત્યારે હોય તો મમ્મી પણ યોગામાં ને બધી રીતે એ બહુ સારી રીતે એક્ટિવ છે, એટલે એ કરતા હોય. અને સપોઝ હું જાઉં છું તો એ લોકો મારા કરતા વધારે હેપી હોય છે કે આરતી જવાની છે.
0: એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે તમે એકલા તમારો પ્રોફેશન છે કે શોખ માટે જાઓ અને ઘરના સભ્યોની જે સપોર્ટ ત્યારે જાઓ ને તો એ મજા
2: અલગ છે. અને એ જે આનંદ છે ને આપણને કે આપણા પરિવારજનો આપણા માટે પ્રાઉડ ફીલ કરતા હોય એનો આનંદ અલગ જ છે. અને આટલી બધી સાયકલિંગની વાત કરી આરતીબેન, તો અત્યારે આપ જે રીતે સાયકલિંગ કરો છો તો એ રીતે ગુજરાતમાં વાતાવરણ કેવું છે? મહિલાઓ આ ફિલ્ડમાં આગળ છે ખરા?
1: ગુજરાતમાં ઓલ ઓવર બધા કરે છે, પણ ફિમેલ્સમાં એનો રેશિયો કાયમને માટે કમ જ હોય છે. તમે જે રીતે કહો છો ને કે બધાને આમ કહો છો ને કે બધા પોઈન્ટ્સ હોય કે એક વાર કોઈ કરે તો પછી કન્ટિન્યુઅસલી કરવું એ બધા માટે ડિફિકલ્ટ હોય છે કોઈ પણ જગ્યાએ.
2: સાચી વાત છે. અને આ તમારી જે સાયકલિંગની યાત્રા છે એમાં તમે અનેક સફળ પડાવો પણ મેળવ્યા છે, તો થોડીક એની વાત કરો કે કઈ કઈ જગ્યાએથી આપને સફળતા મળી છે, સર્ટિફિકેટ્સ મળ્યા છે, મેડલ મળ્યા છે?
1: અત્યાર સુધીમાં મેં તમને વાત કરેલી તેમ કે મેં 10 ટાઈમ એસઆર સિરીઝ, 10 વખત મેં એસઆર સિરીઝ કમ્પ્લીટ કરેલી છે. અને કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 5 યર્સ 1200 કિલોમીટર કરેલી છે, 1 ઇવેન્ટ 1000 કિલોમીટરની કરેલી છે. અને બસ ફ્રાન્સમાં પણ અમે 2 વખત એવી રીતે પાર્ટિસિપેટ કરેલું હતું. મારી ફર્સ્ટ ટાઈમ હતી તો મારાથી કમ્પ્લીટ નહોતી થઈ અને ત્યારે મારો હેલ્થ ઇશ્યુ હતા, અને સેકન્ડ ટાઈમ મને લેટ ફિનિશ થયું હતું. ટૂંકમાં જે જે ઇવેન્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કરતા હોય ને, તો તમારું જે છે ને એક ઓડેક્સ ઇન્ડિયાની એક વેબસાઇટ હોય તો તેની ઉપર તમે જઈને તમારું જોવો ને, તો જેટલા જેટલા સાયકલિસ્ટો હોય ને તો એનું લખેલું હોય કેટલી તમે કરેલી છે ઇવેન્ટ્સ ને એના પાર્ટિસિપન્ટ છે ને તમારા એસઆર સિરીઝ, તો એના પ્રમાણે એનો રેન્ક
2: હોય છે. અચ્છા અચ્છા.
0: અને તમે જે અચીવમેન્ટની વાત કરો છો તો એ જ્યારે તમારા જીવનમાં આટલું બધું બન્યું તો એના કારણે તમારી આસપાસના લોકો અને એના ઉપર કેવો પ્રભાવ પડ્યો? કારણ કે ઘણીવાર આપણે પણ કોઈને પ્રેરણા આપતા હોઈએ એવું પણ બને, કારણ કે ઘણા લોકો સંકોચ અનુભવતા હોય કે હું કઈ રીતે શરૂ કરું, પણ તમને જોયા હોય તો ઘણીવાર એવું થાય કે ના, આ શક્ય છે, આપણે આપણા શોખને પણ પ્રોફેશન બનાવી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ ને આપણને મનગમતું કાર્ય પણ કરી શકીએ. તો એવા કોઈ અનુભવો છે કે આપને સમાજમાંથી અથવા આપના પરિવારમાંથી આટલું સરસ પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોય?
1: જનરલી આપણે જ્યારે ઘરમાં કોઈ પણ અત્યારે નોર્મલ કંઈક પણ કરતા હોય ને, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા કિડ્સ આપણને, આપણા બચ્ચાઓ હોય આપણને જોતા હોય, મમ્મા શું કરે છે, અમે જનરલી કરતા હોય ને તો છોકરાઓને એવું જ કરવાનું હોય. તો મારી ડોટર જયારે નાની હતી ને ત્યારથી એને એમ જ કે મમ્મા સાયકલ લઈને જાય ને, એટલે ઓલી સાઇડ વ્હીલ વાળી સાયકલ હોય ને, તો એમાં એને આઈ થિંક લગભગ 6 યરની હશે, તો ફર્સ્ટ ટાઈમ કે મમ્મા મને પડદરી જવું છે. એકવાર એનું હતી છે કે મને પડદરી જવું છે, તો આશીષ કે આને પડદરી આ સાયકલમાં કેમ લઈ જવાની, તો એકવાર એને ફર્સ્ટ ટાઈમ 50 કિલોમીટર એવી રીતે રાઈડ કરી, અને એ પણ સાઇડ વ્હીલ વાળી સાયકલમાં. અને પ્લસ પછી એમ કરતા કે પછી એની ઈ જીત પૂરી ન થઈ તો પાછી એમ કે મમ્મા 100 કરવી છે, અને વિધાઉટ પ્રેક્ટિસ કોઈ પણ નહીં, રાત્રે એમ કે મમ્મા જવું છે, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને એની સાથે હોઈએ, પછી એવી રીતે એને કન્ટિન્યુઅસલી 100 કરી અને પછી 150 કિલોમીટર કરી. એટલે મારી ડોટરે અત્યાર સુધીમાં 150 કિલોમીટર એની 8 યર્સની હતી ત્યારે એને 150 કિલોમીટર કમ્પ્લીટ.
2: એટલે કઈ પણ વસ્તુ કરીએ છીએ તો એની અસર પરિવાર ઉપર પણ

0: કરતી જ હોય છે.
1: અને આમ પણ તમે રૂટીન જે પણ કરો છો ને તો એ બધાનું જ હોય કે આપણું રૂટીન જે રીતે હોય કે સપોઝ હું હેલ્ધી ફૂડ ખાઉં છું કે હું મારો શેડ્યુલ ફોલો કરું છું તો ઓલમોસ્ટ થોડાક દિવસ બધા વોચ કરતા હોય કે આ શું કરે છે, પછી એને ખબર પડે કે આનો બેનિફિટ આવી રીતે છે. ઓલમોસ્ટ અત્યારે અમારા મમ્મીથી માંડીને મારા હસબન્ડથી માંડીને બધા જ એવી રીતે ફૂડની બાબતમાં પણ એટલા થઈ ગયા છે અને બધાની લાઈફસ્ટાઈલ છે ને એકદમ
0: બદલાઈ ગઈ છે.
1: અને મારે નેબર તમે વાત કરી એમ કે એવું છે કે હું આવી રીતે અર્લી મોર્નિંગ પણ જઈને આવતી હોય ને તો પણ એમ કે આનાથી જો આટલું થતું હોય તો આપણાથી કેમ.
0: બસ બસ એ મોટી વાત છે.
1: મારે એવું છે કે મેં તમને કીધું કે હું મારી રાઈડ કમ્પ્લીટ કરીને આવું 6:30 પછી, તો મારી ડોટરનો ટાઈમ હોય તો એનું ફિક્સ હતું કે એની બસનો ટાઈમ થાય ને એની પહેલા ફૂટબોલ એને રમવું જોઈએ, તો અમે બસ એનો ટાઈમ ફૂટબોલ લઈને ફૂટબોલ રમીએ લઈને પછી બસ એમાં જતી પણ સ્કૂલે.
0: એટલે એવો ટાઈમ આપણે ગોઠવેલો,
1: હું હંમેશા ટાઈમ મેનેજ કરીને ચાલુ કે આપણે જે કરીએ છીએ તો એનું કોઈ લોસ કે ટૂંકમાં એની બીજી કોઈ વસ્તુ એની નો ફેસ
0: કરવી પડે. વાહ, ખૂબ સરસ વાત. અને આરતીબેન, આપની આટલી સરસ પ્રેરણા આસપાસના લોકોએ મેળવી, એ જ રીતે અમારા જે શ્રોતાઓ છે એ પણ આપનામાંથી ઘણી પ્રેરણા મેળવશે જ, તો એમના માટે કોઈ સંદેશ આપો.
1: જનરલી દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય કે કોઈ પણ, તમે તમારા માટે સ્પેશિયલ પર્સનલ ટાઈમ નીકાળો, કારણ કે તમે તમારી જે જોબ કરતા હોય, કોઈ અમારા સાથે સાયકલિંગમાં છે તો તેમાં પણ ઘણા ડોક્ટર્સ ને બધા પણ છે, તો એ લોકો ટાઈમ મેનેજ કરીને આવી રીતે સમટાઈમ્સ ઇવેન્ટ કરતા હોય છે. તો તમારા લોકો માટે સ્પેશિયલ એવું જ નથી કે સાયકલિંગ કરો, તમને કોઈ પણ ગમતું હોય વસ્તુ, સ્વિમિંગ ગમે, તમને રનિંગ ગમે, તો વોટ એવર કોઈ પણ એક્ટિવિટી પ્લસ પણ તમારા માટે કરો કે જેનાથી તમારી હેલ્થ સારી હશે, તો એ બેનિફિટ તમને તો બેનિફિટ મળશે જ, પ્લસ તમારા ફેમિલીને એનો બેનિફિટ મળશે. કારણ કે એ જે આપણને ગમતી વસ્તુ કરીએ છીએ તો એના થ્રુ આપણને ઇન્ટરનલ હેપીનેસ ફ્રી થાય છે.
0: સાચી વાત.
1: એટલા માટે આપણને એના થ્રુ આપણે આખા ઘરનું જે કે ને કે એટમોસ્ફિયર આખું આપણાથી જ ચેન્જ થતું હોય છે, એટલે મેક્સિમમ બેનિફિટ આપણા ફેમિલીને મળે જ છે આનો. અને આપણી હેલ્થનો તો આપણને મળે જ છે કે આપણે આપણી જેમ જેમ એજ થશે તો આપણી જે ફિટનેસ લેવલ છે તો એક તમે રીતે જોવો તો આપણે એના ઈ ફિટનેસ લેવલથી યંગ થવું છે.
0: બરાબર. અને કૃપાબેન, આરતીબેનની આટલી પ્રેરણાદાયી વાતો સાંભળ્યા પછી જો શ્રોતાઓ એમની સાથે કોઈ વાત કરવા માંગતા હોય કે માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો આપણે તેમનો કોન્ટેક્ટ નંબર આપી દઈએ.
2: ચોક્કસ. આરતીબેન ચાપાણીનો નંબર છે 94095304780.
0: 94095304780. 9409530480.
2: અને ભાવનાબેન, આટલી સરસ આપણે આજે પ્રેરણાદાયી સફર જાણી આરતીબેનની, અને આરતીબેન એમનો સમય કાઢીને આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આરતીબેન આપનો ખૂબ ખૂબ આભાર.
1: ધન્યવાદ.
0: કૃપાબેન, ખૂબ સરસ આજે આપણે વાત સાંભળી અને આજની મુલાકાતમાંથી ખૂબ જ પ્રેરણા પણ આપણને મળી.
2: ચોક્કસ.
0: કે કોઈ સામાન્ય વિષયને લઈને જો આપણે નક્કી કરી લઈએ, મક્કમ બની જઈએ, તો સફળતા ચોક્કસ મળે છે.
2: અને આટલા સરસ સંદેશ પછી ભાવનાબેન હવે કાર્યક્રમ પૂરો કરીએ ને તે પહેલા એક સરસ મજાનું
0: ગીત સાંભળી લઈએ.

0: હે કે નહીં?
1: ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે.
2: કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો.
1: તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ આપની રેડિયો સખી ભાવના દોશી
2: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
1: નમસ્કાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઇરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે.

0: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
1: પેસ્ટિસાઇડ અબ લગાતે હૈ જમીન કો બંજર કર લેતે હૈ ઓર ઉસી જમીન સે ઉગા હુઆ અનાજ હમ ખાતે હૈ તો તરહ તરહ કે બીમાર હોતા હૈ. પ્રાકૃતિક ખેતી કરના શરીર કે લિયે અચ્છા હોતા હૈ. શરીર કેવલ નહીં, શરીર મન આધ્યાત્મિકતા હર દિશા કે લિયે અચ્છા હોતા હૈ.
0: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. આ સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ.
2: 14 સૂત્રીય સમજૌતે મેં લેબનાન સહિત સભી ક્ષેત્રો મેં સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ. ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ. સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા. વહી ઈરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડમરુ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા. સમાચાર કક્ષ સે આનંદ પાઠક.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સ્ટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટ્સ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન, ઓટો પાર્ટ્સ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ છે. એરપોર્ટે 2 દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદવદ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કઈ અમદાવાદ, બડોદા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષની ઉજવણી થઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે સરકારની યોજનાઓની સફળતા અંગે જણાવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ નાગરિકોએ એક જ સ્થળે ઉભા કરાયેલા સ્ટોલ પરથી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું. જામનગરના લેઉવા પટેલ સમાજ હોલ ખાતે શ્રીમતી જાડેજાએ ખેડૂતોની ચિંતા કરતી સરકાર પ્રાકૃતિક ખેતી જેવા સુધારાત્મક અભિગમ સાથે આર્થિક સ્થિરતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને લાંબા

0: જિલ્લાની આવક સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણનો કાર્યક્રમ રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો. તેમાં કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ અપાયા હતા. પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રણોત્સવ, સફેદ રણ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે, જેના કારણે સ્થાનિક લોકો માટે આવક અને રોજગારીના નવા માર્ગ ખુલ્યા છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ પજવણીની ફરિયાદને ગંભીરતાથી લઈ આ મામલે નિયામકને જરૂરી સૂચનાઓ આપી. સત્તાવાર યાદી મુજબ ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનસેરીયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. રાજ્યમાં રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓમાં દોષિતો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થનારી રાજ્યકક્ષાની ઉજવણીમાં 4,000થી વધુ નાગરિક સહભાગી થશે, તેમજ 17 મહાનગરપાલિકા, 33 જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ કરાશે.
1: આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જગ્યા પર કરવામાં આવશે. યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે. 21 જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે. 17 મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
0: ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય તેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂતે, ગિફ્ટ સિટીના વહીવટી સંચાલક સંજય કોલે, પૂર્વમંત્રી બ્રિજેશ મિર્જા સહિતના લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓની પસંદગી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલી આ તમામ શાળાઓને પ્રમાણપત્ર અને પ્રવૃત્તિઓને જાળવી રાખવા 1-1 લાખ રૂપિયાનું ભંડોળ અપાશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે રણજીતકુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPના સફળ 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુથ સ્તરના અધિકારી BLO ઘરે ઘરે જઈને મતદારોને જરૂરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે પહેલીવાર અંગદાન કરાયું. 25 વર્ષના પરિણીત મહિલાના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખે વધુ માહિતી આપી હતી.
2: અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આ જે બહેનના સગાઓ જે નિર્ણય લીધો છે, સહમતી આપી છે, એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની, જે લોકોને જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ સંપન્ન થયો હતો. તેના અનુસંધાને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા. રાજ્યના શ્રમ ખાતા અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આ રોજગાર વિષયક 15 દિવસના અભ્યાસક્રમમાં જોડાઈને 10ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ બન્યા હતા. તેમાં સોફ્ટ સ્કિલ, ગ્રામ્ય પત્રકારત્વ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ મિત્ર અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ ઈડીપી જેવા આધુનિક વિષયની તાલીમ અપાઈ હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મહાપ્રબંધક સ્તરની 4 પ્રતિષ્ઠિત શિલ્ડ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. આ 4 શિલ્ડમાંથી 2 મહત્વની શિલ્ડ, રેલ મદદ શિલ્ડ અને કોમર્શિયલ ક્લીનલીનેસ શિલ્ડ, વાણિજ્ય વિભાગની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા માટે એનાયત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા મહિલા કર્મચારીઓની સુવિધા, આરામ અને કાર્યક્ષમ સ્થળ પર વધુ સારું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મહત્વની પહેલ કરતા મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પરિસરમાં સ્થિત મહિલા વિશ્રામ કક્ષ, લેડીઝ લાઉન્જનું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલકુમાર મીનાએ કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારી હિત નિધિ અને પશ્ચિમ રેલવેના સહયોગથી નવીનીકૃત આ લેડીઝ લાઉન્જનું ઉદ્ઘાટન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન WRWWO રાજકોટના અધ્યક્ષ દ્વારા કરાયું હતું. આ પહેલ મહિલા કર્મચારીઓના કાર્યસ્થળના અનુભવને વધુ સારો બનાવવા તથા તેમની સુવિધા અને કલ્યાણ પ્રત્યે પશ્ચિમ રેલવેની સંવેદનશીલતા દર્શાવે છે. રાજકોટ મંડળ દ્વારા કર્મચારીઓના હિત, કલ્યાણ અને શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિના વિકાસ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ માટે લેડીઝ લાઉન્જનું આ નવીનીકરણ પશ્ચિમ રેલવેની કર્મચારી હિતલક્ષી કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યે પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શહેરની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા TNAI લોકલ યુનિટ રાજકોટ દ્વારા ગત 12 મે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નર્સિંગ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયેલા નર્સિંગ સ્ટાફના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયા. TNAI રાજકોટ યુનિટ દ્વારા માત્ર એક જ દિવસ નહીં પરંતુ સમગ્ર નર્સિસ વીક દરમિયાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. તેમાં રક્તદાન શિબિર સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ ગઈ. વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ ગઈ. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ગત 12 વર્ષથી દેશ અને રાજ્યમાં વિકાસ અને જનકલ્યાણની જે સરવાણી વહી રહી છે તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના માધ્યમથી વધુ સુદૃઢ બનાવવા યોગ અનિવાર્ય છે. તેમણે મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા પણ લોકોને આહ્વાન કર્યું હતું. જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજકોટ અને ઢાંકમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી. રાજકોટ અને ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દરમિયાન પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન ધાર્મિક સ્થળોના પરિસરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવાયા. આમ શ્રમદાન થકી ધાર્મિક સ્થળોને સ્વચ્છ કરી 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના અભિયાન ઉજવાયું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા પ્રીમિયમ વોલ્વો અને AC બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ ST વિભાગને ફાળવાયેલી વધુ 5 નવી વોલ્વો બસને મેયર નિહલ શુક્લાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હમણાં જ આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જયદીપ પંડ્યા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પાર્થિવ ગોહિલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી રમેશ પારેખની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. થોડી જ વારમાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતમાં નાગરભાઈ પ્રજાપતિના સ્વરમાં પ્રાચીન ભજન અને બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં લોકગીત, 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી, જેમાં યુવા ઓર યોગ આ વિષય પર મહર્ષિ ઠક્કર સાથેની મુલાકાત અને ચર્ચા તથા રાણી લક્ષ્મીબાઈ શહીદ દિવસ પરની વાત આપ સાંભળી શકશો. 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 9:15 ફિલ્મ સંગીત, 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળશો પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની વિગત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ડાંગ આહવા તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર 2 બાળકો મળી આવેલ છે. બાળકોના નામ છે મનન, જેનું હુલામણું નામ છે અજુ, ઉંમર વર્ષ આશરે 5, અને બીજા બાળકનું નામ છે અતુલ, ઉંમર આશરે 3 વર્ષ. આ બંને બાળકોએ પોતાના પિતાનું નામ પીવનભાઈ જણાવેલ છે. બંને બાળકો મરાઠી ભાષાના જાણકાર છે, તેમજ સટાણા, કુડાશી, તારાબાદ એવા ગામોના નામ જાણતા હોવાનું જણાઈ આવેલ છે. આ બંને બાળકો હિંદડા અને પાદલખડી તાલુકો સુબીર જિલ્લો ડાંગ ગામની વચ્ચેના રોડ ઉપરથી આશરે 7:00 આસપાસ મળી આવેલ છે. આ બંને બાળકોના વાલી વારસોની તપાસ કરતા આજ દિન સુધી મળેલ નથી. આ બંને બાળકોનું હાલમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી અને સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી ખાતે આશ્રય સ્થાનમાં છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુર તરફથી

પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે કિંજલબેન પારજીજી ઠાકોર, ઉંમર 37 વર્ષ. તેઓ વાહરા ડીસાના રહેવાસી છે. તેમણે કાળા રંગનું ટોપ અને પ્લાઝો પહેરેલ છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. પાતળા બાંધાના અને ઘઉંવર્ણના છે. ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે. તેઓ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે અને આજ દિન સુધી પરત આવેલ નથી. કિંજલબેનની ઉંમર અંદાજે 21 વર્ષ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરી ભાવનગર તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે કોમલબેન રમેશભાઈ ડાભી, ઉંમર 25 વર્ષ. તેઓ વાડી વિસ્તાર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરના રહેવાસી છે. મધ્યમ બાંધાના અને ઘઉંવર્ણના છે. કાળા વાળ, આંખો કાળી, ગોળ મોઢું ધરાવે છે. મરૂન રંગનું ટી શર્ટ અને પંજાબી સલવાર પહેરેલી છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ છે. શ્રોતામિત્રો, જે કોઈને પણ આ ગુમ થયેલ અને ખોવાયેલ વ્યક્તિઓ વિશે જાણકારી કે વિગત મળે તો એમણે નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત અને પોલીસ જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીએ દુશ્મન ફિલ્મના આ ગીતથી. સ્વર આપ્યો છે લતા મંગેશકર અને ઉદિત નારાયણે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય

તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: શ્રોતા મિત્રો, એક રિશ્તા આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગાયક કલાકારો હતા મોહમ્મદ અઝીઝ, અનુરાધા પોંડવાલ અને સારિકા કપૂર.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબસે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શ્રેયા ઘોષાલ અને બેની દયાલના યુગલ સ્વરમાં હવે સાંભળશો ગજની ફિલ્મનું આ ગીત.

0: ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન

0: જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં ઝુબેદા ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સાંજના 6:15 થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના આ કાર્યક્રમમાં સાંભળશો નાગરભાઈ પ્રજાપતિના સ્વરમાં પ્રાચીન ભજન અને ત્યારબાદ બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં લોકગીત. પરંતુ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ સાંભળીએ આ જાહેરાત.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: जो 12:30 बजे खां स्विट्ज़रलैंड जो मुकाबलो बॉस्निया ऐं हर्ज़ेगोविना सां थींदो। बॉम्बे स्टॉक एक्सचेंज जो सेंसेक्स अॼु 254 पॉइंट वधी करे 77,410 ते बंदि थियो ऐं निफ्टी पिण 82 पॉइंट वधी करे 24,168 ते बंदि थियो। आबहवा महकमे चयो आहे त ईंदड़ 4 खां 5 ॾींहनि ताईं तेलंगाना, ओडिशा, झारखंड, बिहार ऐं छत्तीसगढ़ जे कुझु हिसनि में ॾखण ओलह मॉनसून जे अॻिते वधण जे लाइ हालतूं मुनासिबु आहिनि। आख़िर में मुख्य ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदीअ अॼु पैरिस में फ्रांस जे मुख्य आला उद्योगपतियुनि सां गॾु ऊच सतही बैठकूं कयूं। प्रधानमंत्री हिन वक़्तु वीवा टेक शिखर सम्मेलन में शिरकत करे रहियो आहे। गृह मंत्री अमित शाह अॼु नई दहिलीअ में भारत में अमेरिका जे सफ़ीर सर्जियो गौर सां मुलाक़ात कई। राष्ट्रपति द्रौपदी मुर्मू सुभाणे खां 2 ॾींहनि जे ओडिशा दौरे ते रहंदी। मर्कज़ी तइलीम मंत्री धर्मेंद्र प्रधान आर्तवारु ॾींहुं थींदड़ नीट UG ॿीहर इम्तिहान जे तयारियुनि लाइ अॼु ऊच सतही जाइज़ा बैठक कई। इते ख़बरूं पूरियूं थियूं। नमस्ते।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। સાંભળીએ કેટલીક જાહેરાત।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે મેં ઉનસે ખેલુંગી।
4: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે।
5: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ। તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ।
6: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા।
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે। પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં। જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ।
6: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ।
5: 12 સાલ વિશ્વાસ કે,

0: विकास के, जन कल्याण के।
1: श्रोता मित्रों, आओ हवे सांभळीए स्थानिक हवामान समाचार। स्थानिक हवामान विभागनी यादी अनुसार आजनु महत्तम तापमान 39.3 डिग्री सेल्सियस नोंधायुं, जे सामान्य करता 1.1 डिग्री सेल्सियस वधु रह्युं। જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું। આજ સાંજે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 46% નોંધાયું। આગામી સમય દરમિયાન મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે। સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા।

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો સાથે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે તમારા અને મારા સૌના પ્રિય કાર્યક્રમ એટલે કે યુવાણીનો. તો આવો વિના વિલંબે શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના દિન વિશેષથી. તો મિત્રો, આજે છે તારીખ 18 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ ચોથ અને આજનું સૌથી મોટું દિન વિશેષ છે રાણી લક્ષ્મીબાઈનો બલિદાન દિવસ. જી હા મિત્રો, બુંદે લે હર બોલો કે મું હમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 મેં વો તલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી. પોતાના પ્રદેશ અને પ્રજાના રક્ષણ માટે સ્વયંના પ્રાણની આહુતિ આપનાર એ વીરાંગના એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. કેડે પોતાના સંતાનને બાંધીને જે અશ્વ પર સવાર થઈ ધીંગાણે ચડી જાય એ ઝાંસીની રાણી. શું એમની વીરતા, શું એમનું સાહસ. આજે તેમના બલિદાન દિવસે આપણે યુવાણીના માધ્યમથી તેમને વિનમ્ર શબ્દાંજલિ પાઠવીએ અને આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: DJ 이파원 DJ 이파원
1: વેલકમ બેક મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના યુવાણી કાર્યક્રમમાં. હવે આજના કાર્યક્રમને આપણે લઈ જવો છે બે દિવસ પછીના દિવસે, એટલે કે 21 જૂન, અને સાથે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને યોગ દિવસની ખાસ વાતચીત કરવા માટે આપણી વચ્ચે આકાશવાણીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એક એવી યુવા પ્રતિભા જે વસ્તુતઃ યુવા કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે છે શ્રી મહર્ષિભાઈ ઠક્કર, કે જેઓ યુવા ભારતના ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષની સાથે યોગાસના ભારતની એજ ફ્રોડ અને એન્ટી ડોપિંગ કમિટીના સભ્ય તરીકે રમતગમતમાં પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે. તદુપરાંત તેઓ વર્લ્ડ યોગાસના, કે જે પહેલા ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન તરીકે ઓળખાતું, એમાં પણ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો આવો યોગ વિશે તેમની પાસેથી જાણીએ અવનવી વાતો, અને સાંભળીએ કે આજની યુવા પેઢી રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે જોડી શકે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મહર્ષિભાઈ આકાશવાણીના સ્ટુડિયો પર.
2: મનનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનું અને આકાશવાણી પરિવારનું મને અહીંયા બોલાવવા માટે.
1: શરૂ કરીએ આજની વાતચીત. તો જ્યારે સૌથી પહેલા વાત એ કરવી છે કે આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યો છે, તો સૌથી પહેલું મિસકન્સેપ્શન લોકોની વચ્ચે એ હોય છે કે યોગ એટલે આસનો, પ્રાણાયામ અને કસરત કરવી. તો એ સંદર્ભે આપ શું કહેશો?
2: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે મનનભાઈ. યોગ એક એટલો જનરસ વર્ડ લોકોએ આજે બનાવી દીધો છે કે યોગને અંગ્રેજી ભાષાવાળા યોગા, અને તદુપરાંત યોગની અલગ અલગ રીતે અલગ અલગ પરિભાષાઓ કરીને નહીં મન ફાવે એમ લોકોએ વર્ણવ્યો છે. પણ આપણા દેશના ઋષિ એટલે કે મહર્ષિ પતંજલિ, જે 6 દર્શનોમાંનું એક દર્શન એટલે કે યોગ દર્શન, અને યોગ એક જીવનશૈલી છે. યોગ ખાલી એક કરવાની કસરત નથી, પણ એના 8 અંગો છે, અને 8 અંગોનું એક ભાગ છે એ આસન અને પ્રાણાયામ. બીજો ભાગ, આ જે 2 ભાગ છે એને મોટાતર લોકો એને જ યોગને ગણીને બેઠા છે. પણ યોગ એક ડાયવર્સ લાઇફસ્ટાઈલ, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે અનુશાસન, એની ખૂબ જ મહત્વતા સાથે મહર્ષિ પતંજલિ આપણી વચ્ચે મૂકી છે. અને આપણા ઋષિઓએ આધ્યાત્મ અને જીવનશૈલીને ખૂબ સારી રીતે વર્ણવ્યું છે, અને એમાં અલગ અલગ 4 માર્ગ કીધા: કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. અને એમાંનો આ એક રસ્તો

0: કે યોગ, જ્યાં ના ખાલી આપણે કસરત કે પછી પગ હલાવવાના હોય છે, પણ એક જીવનશૈલી છે જેને આપણે આપણા જીવનમાં વર્ણવવાની હોય છે અને એને આપણે જીવવાની હોય છે.
1: ભારતીય દર્શનના મુખ્ય બે ભાગ છે, એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન, ને જેમાંના આસ્તિક દર્શનના છ અને એમાંનું એક યોગ દર્શન જે આપણે હમણાં વાત કરી. તો એ યોગ દર્શન ખરેખર શું છે ને એમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે?
0: હા, એ જ કે યોગ દર્શન એટલે કે જીવવાની કલા, જે મહર્ષિ પતંજલિએ આપી અને એના 8 અંગ આપ્યા. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિ. મેં અલગ અલગ સિક્વન્સમાં કીધી કારણ કે લોકોના મગજમાં એ જ સિક્વન્સ ઓલવેઝ હોય છે કે એ, અને એકચ્યુઅલી એની જે સિક્વન્સ છે ને એ જ એની એક સ્ટેપ વાઇઝ છે, પણ આજના લોકોએ એ સિક્વન્સને તોડી નાખી છે. એટલે હું ચાહું છું કે લોકો આ સિક્વન્સને સમજવાનો પ્રયત્ન કરે, પણ એની પહેલાં આ 8 અંગને સમજવાનો પ્રયત્ન કરે કે યોગ ખાલી કસરત નથી, યોગ ખાલી એક કરવાની ક્રિયા નથી, પણ શરીર મન આ બેના તાદાત્મ્યને, એટલે કે આ બેનું જે જોડાણ છે એને બહુ જ સારી રીતે મહર્ષિ પતંજલિ અલગ અલગ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને એનું જે પ્રથમ શ્લોક છે, અથ યોગ અનુશાસનમ, એટલે કે પહેલું જ એમાં અથ કે હવે આપણે યોગની શરૂઆત કરીશું, અને એની શરૂઆત અનુશાસનથી થાય છે, એટલે કે યમ અને નિયમ. પછી તદુપરાંત ત્યાં આપણે આસન આવે છે, એટલે કે શરીરનું જોડાણ. પછી આપણું પ્રાણાયામ આવે છે, એટલે કે શ્વાસનું અને શરીર આ બેનું જોડાણ. પછી પ્રત્યાહાર, એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે બહારના અંગોમાં આપણે કેન્દ્રિત છે. પછી આગળ આપણે જઈએ છીએ ત્યાં આપણે ધારણા, અને એનાથી આગળ જઈએ છીએ ત્યારે ધ્યાન. એટલે કે શ્વાસ, એના પહેલાં શરીર, આ બેનું જોડાણ થાય, અને પછી આપણે સમાધિની અવસ્થા એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ અથવા યોગ, એટલે કે આપણી જેટલી પણ ચિત્તની વૃત્તિઓ છે, આપણી જેટલી પણ મહત્વકાંક્ષાઓ છે, આપણે શારીરિક રીતે ખાલી આપણા કારણો નથી, પણ મનથી પણ આપણા કારણો છે, એ બધા જ કારણોને, બધી જ વૃત્તિઓનું નિરોધ થવું, એને યોગ કહેવામાં આવ્યું છે. અને એના 8 અંગો, એના વિશે મહર્ષિ પતંજલિ ખૂબ સરસ રીતે વાત કરી છે. પણ આજની પેઢી આને કઈ રીતે સમજી શકે ને, એ આગળ આપણે વાત કરીએ કે આજની પેઢી આ 8 અંગને કઈ રીતે વર્ણવી શકે અને એનું, એમના જીવનમાં કઈ રીતે એનું વલણ કરી શકે.
1: આજની પેઢીની આપણે વાત કરી છે તો હવેનો પ્રશ્ન સીધે સીધો આપણે પ્રેક્ટિકાલિટી સાથે જોડીએ કે આપણે અવારનવાર માઇન્ડફુલનેસ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય અને એના વિશે આપણે વાત કરતા લોકોને સાંભળ્યા પણ છે. તો યોગની જે ધ્યાનની અવસ્થા છે જેને લોકો આજની તારીખમાં મેડિટેશન પણ કહેતા હોય છે, તો એ મેડિટેશન અથવા આસન અને પ્રાણાયામના માધ્યમથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકીએ એ આપણને યોગ કેવી રીતે શીખવે છે?
0: વાહ, ખૂબ અદ્ભુત પ્રશ્ન છે. પ્રેઝન્ટ મુમેન્ટ, ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા રહેવું છે, અહીંયા રહેવું છે. તો મહર્ષિ પતંજલિ એટલે કે યોગ દર્શને આના વિશે એક ખૂબ અદ્ભુત વાત કરી છે, મનની 5 સ્થિતિ કીધી. આપણું નામ જ મનન છે, અને એ જ મનન કરવું, એ જ એક મનની સ્થિતિ છે કે આપણે આપણે બેઠા છીએ અત્યારે. યુઝ્યુઅલી કેવું છે કે આજની જનરેશન એવું માને છે કે મને કંઈ વિચાર જ નથી આવતું, તો આ તો બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ કે મનનો વિચાર ન આવે, એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એવું હોતું નથી. મનની 5 સ્થિતિ છે: ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નૈરુદ્ધ. મોટાતરના લોકો એટલે કે બાળકો એ ક્ષિપ્ત અને વિક્ષિપ્તમાં જ રમતા હોય છે, એટલે કે જે ચંચળ મન આપણે કહીએ. એનાથી ત્રીજી સ્થિતિ છે મૂઢ, જેને લોકો એકાગ્રતા કે પછી કહેવાય ને કે નિર્વાણ અવસ્થા. અને અત્યારે બહુ જ આપણી જેનઝીની અંદર આ એક ચલણ આવી ગયું છે કે મને કોઈ થોટ જ નથી આવતો, અને આ થોટ ન આવવા માટે લોકો ઘણા બધા વ્યસનોનો પણ ઉપયોગ કરે છે. પણ એનાથી ઉપરની જે સ્થિતિ છે એકાગ્રતાની, એના માટે તાડાસન છે, એના માટે વૃક્ષાસન છે, એવા ઘણા બધા આસનો છે, પ્રાણાયામ છે, શ્વાસો પર કેન્દ્રિત ધ્યાન કરીને પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિપાસના જેવી પદ્ધતિઓ પણ આપણા ઋષિમુનિઓ ભારતની અંદર આપીને ગયા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા. આ 5 અલગ અલગ અવસ્થા છે, અને આમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એટલે કે કોન્શિયસનેસ, એની મોટાતરે ત્યાં વાત કરવામાં આવે છે. અને એનું જ મહત્વ છે કે તમે આ ક્ષણમાં અહીં રહી શકો. હવે તમે એમ કહેશો કે આજની જનરેશન આ કરી કઈ રીતે શકે, તો આપણા બધાનું રૂટીન જે પ્રમાણેનું છે એ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચર આ બેમાં જ ટાઈમ વધારે હોતું હોય છે. આપણે પ્રેઝન્ટ મુમેન્ટને તો ધ્યાન આપી શકતા નથી. ત્યાં આસનનું આપણને મહત્વ વધે છે કે આપણે એક સ્થાને બેસીએ, એટલે પહેલું તો આપણું કમિટમેન્ટ થઈ ગયું શરીર સાથે કે આપણે એક આસને બેઠા. પછી આપણે ધીમે ધીમે ધ્યાન માટે પ્રાણાયામ શરૂ કરીએ છીએ, જ્યાં આપણું શ્વાસ સાથેનું તાદાત્મ્ય, અને ત્યાંથી આપણે ધ્યાનની અવસ્થાએ જઈએ છીએ અને ચિત્તની અવસ્થાએ જઈએ છીએ. આધ્યાત્મમાં એને અલગ અલગ સિદ્ધિઓવાળા

0: આસનને સિદ્ધ કરવું એવી રીતે પણ જોવે છે. પણ ડે ટુ ડે વલણ માટે આપણે એવું કરી શકીએ કે માળા કરવી, કે પછી યોગાસન કરવા, કે કોઈક રૂટીનમાં જિમ કરવું, કે યોગ એવું નથી કે બેસીને જ કરવું, યોગ એટલે કે જોડાણ. અને જોડાણ માટે તમે જ્યાં છો ત્યાં પોતાનું 100% આપવું, એ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે, એના માટેની અવેરનેસ.
1: એ જ વાતને ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પણ કહે કે યોગ કર્મસુ કૌશલમ,
0: કૌશલમ
1: કર્મમાં કુશળતા એ જ યોગ
0: એ જ
1: છે.
0: યોગ છે. વાહ.
1: અત્યારના સમયની વાત કરીએ ને તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, જેન ઝીની વાત કરો કે મિલેનિયલ્સ કો, દરેક લોકોને મોબાઈલનું એક પ્રકારનું એડિક્શન છે. ને એ મોબાઈલના એડિક્શનના કારણે ધીમે ધીમે ધીમે ધીમે કરતાં આપણો જે અટેન્શન સ્પાન છે ને એ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. હું જેના કારણે જે તમે મનની એક સ્થિતિની વાત કરી કે એકાગ્ર, એ એકાગ્રતા લાવવી ને એ આજની તારીખમાં એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જને આપણે યોગના માધ્યમથી કેવી રીતે ગ્રેજ્યુઅલી ઓવરકમ કરી શકીએ?
0: ખૂબ અદ્ભુત પ્રશ્ન છે આજના સમયમાં દરેક માતા પિતાનો, કારણ કે ભણતર લોકો કરી રહ્યા છે પણ એ ભણતરની અંદર ક્યાંય એકાગ્રતા કેળવી નથી શકી રહ્યા. એજ્યુકેશન સિસ્ટમનો પણ એમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર પણ કાર્ય કરી રહ્યા છે, એટલે યોગ ભણતરમાં પણ આવી ગયું છે. હરિયાણા સરકારે તો કમ્પલસરી યોગને કરી દીધું છે, ગુજરાત સરકાર પણ એના માટે કામ કરી રહી છે. પણ મોબાઈલ આ સૌથી મોટું માતા પિતા નું નિયંત્રણનું સ્થાન છે, પણ આજની જનરેશન એમાં નિયંત્રણ આપતી નથી. ખોરાક હોય કે પછી ભણતર હોય કે પછી કંઈ પણ હોય, દરેક ક્રિયામાં મોબાઈલ હવે એક જોડાણ થઈ ગયું છે. અને એની અંદર આવતી જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલા પણ વિડીયોઝ જે પણ છે, એ બ્રેનની અંદર શોર્ટ ટર્મ ડોપામાઇન શોર્ટ્સ આપે છે. એટલે આપણી જેનઝીની પ્રજા નહીં પણ 60 વર્ષનો વ્યક્તિ પણ હશે ને તો પણ એને મોબાઈલ વાપરવો ગમશે. અને જ્યારથી વર્ટિકલ ફ્લોરિંગ જેવી વસ્તુ આવવા માંડી ત્યારથી લોકોનું સ્પાન ઘટતું જાય છે, કારણ કે આપણા બ્રેનને એ શોર્ટ્સ એટલા જલ્દી મળે છે કે એની મહત્વાકાંક્ષાઓ વધતી ગઈ. એટલે જ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રોસેસ એમાં રહેવું એ મહત્વનું છે. એના આઉટપુટ અને કે એના પાછળના શું રિઝલ્ટ્સ મળશે એની ચિંતા કર્યા વગર, એટલે કહેવાય ને કે જર્ની ઇઝ ધ બેસ્ટ. પણ આ જનરેશનમાં જર્ની જ નીકળી ગઈ છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ નીકળી ગયું છે. એટલે જ એઆઈ હોય કે પછી બધી જ વસ્તુઓ વધતી ગઈ છે. હવે આમાં યોગ યોગ કઈ રીતે મહત્વનું થશે? તો મેં જેમ કીધું કે યોગ ખાલી બેસીને કરવાના આસન કે પ્રાણાયામ નથી, યોગ એટલે કે તમારી દર ક્ષણ એક બેસ્ટ રીતે કઈ રીતે થઈ શકે, એટલે કે તમારી જીવનશૈલી છે. તો એના માટે હું જે પ્રયત્ન કરું છું, હું જે પોતાના પ્રોસેસ કરું છું, કે જ્યારે હું વાંચતો હોઉં છું ત્યારે ફોનને સાઈડમાં મૂકી દઉં છું, પણ હવે ફોન નજીક હોય તો આપણને લેવાની ઈચ્છા થાય તો ફોનને બાજુવાળા રૂમમાં મૂકી દેવું અને આપણે ત્યાં વાંચન કરવું, એટલે કે 1 કલાક આપણે ત્યાં વાંચી શકીએ. તો માતા પિતા એક આ કરી શકે. બીજી વસ્તુ કે આપણે પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ, એટલે કે આપણે ભણવા બેસીએ કે પછી આપણે કોઈ પણ કાર્ય કરવા બેસીએ તો એના પહેલાં ભ્રામરી પ્રાણાયામ કે પછી આપણે ખાલી થોડી મિનિટ અનુલોમ વિલોમ કરીએ. આ કરવાથી શું થશે કે આપણા મનના જે વિચારો છે એ તો આવતા રહેતા હશે, પણ જે આપણી અવેરનેસ છે એ શ્વાસોના કારણે એ આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકશું. એના કારણે શું થશે કે આપણે જે બી કાર્ય કરતા હશું ત્યાં આપણી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધી જશે. એ વધતાની સાથે આપણો જે અટેન્શન સ્પાન છે એ ઓટોમેટિક એ કાર્ય પ્રત્યે વધતો જશે. અને આ બાળકોમાં જ નહીં, દરેક જનરેશનના વ્યક્તિઓ જો આ એમના દરેક કાર્ય કરતા પહેલા કરે તો ખૂબ સારું રહે.
1: સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે આજની તારીખમાં જે કંઈ મેળવ્યું છે, જે આપણો ભવ્ય વારસો છે, હવે એ આપણે વિશ્વને પણ આપતા આવ્યા છીએ. અને આ વર્ષે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવી રહ્યા છીએ. તો મુખ્ય વિષય એ છે કે આપણને જે વારસો મળ્યો છે એને સાચવ્યા વગર, એનું સંવર્ધન કર્યા વગર આવનારી પેઢી સુધી આપણે નથી પહોંચાડી શકવાના. અને આજની તારીખમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર પ્રભાવ વધ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ વારસો સચવાશે કે કેમ, એવો એક પ્રશ્નાર્થ મારા મનમાં હતો. તો આજની યુવા પેઢી તરીકે આપણે જે આ યોગનો ભવ્ય અને દિવ્ય વારસો આપણને મળ્યો છે એનું સંવર્ધન કેવા પ્રકારે કરી શકીએ અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં અથવા એના કરતાં કંઈક સારું બનાવીને આવનારી પેઢીને કેવી રીતે આપી શકીએ?
0: બહુ મોટો પ્રશ્ન છે કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રહી છે ને કે જ્યાં સૂક્તો કે પછી આપણે અત્યારે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રો કહેવાય એમના, એમના 195 સૂત્રો જે 4 ભાગમાં એમને આપ્યા, અને એને સમજવું, સમજીને એને વર્ણવવું, વર્ણવીને એને લોકો સુધી પહોંચતું કરવું, એટલે કે હજારો વર્ષોથી આવતી આ પ્રણાલી એ બહુ જ અલગ અલગ વેમાં આવી છે, પણ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં જોવા માટે સૂત્રોક્ત ફોર્મ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્સલી આપણે જોવા જઈએ તો વેદ, કે જે આપણને પ્રમાણ આપી શકે, એટલે કે સનાતન ધર્મની અંદર

0: કોઈ પણ પ્રમાણ જોતું હોય તે વેદોક્ત પ્રમાણ હોય. હવે આજની જનરેશન આ પ્રોસેસમાં કઈ રીતે ઇન્વોલ્વ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ આપણે વાત કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક ભેટ આપી. આ વખતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એનો જે ટોપિક છે એ હેલ્થ એજિંગ પર છે. હવે વિશ્વ સ્તર પર સનાતન સંસ્કૃતિના થી વિમુક્ત લોકો કે જેને એના વિશે ખબર નથી કે જે આંશિક રીતે જાણે છે એ બધા લોકોને એ વિશે પારંગત કરવા એ પોસિબલ નથી. તો એમાંનો એક ભાગ લઈને સાહેબે બધાની વચ્ચે મૂક્યો કે આપણે બધા જ એક કોમન યોગ પ્રોટોકોલ કરીએ જેનાથી લોકો ખાલી એને સમજી શકે, એ દિવસે તો એટલીસ્ટ એને લોકો બધા ભેગા થઈને કરે. એની સાથે યુવાનોની અંદર આને કઈ રીતે લઈને જવું, યુવાનોની અંદર આ 195 સૂત્ર આજનો યુવા વાંચવાનો નથી કે ના પછી એનું કોઈ ટીકા વાંચશે, બહુ ઓછા લોકો હશે જેની અંદર જિજ્ઞાસા હશે. કારણ કે આ યોગ છે જે કરવાનો માર્ગ છે. ચાર માર્ગ જે મેં આપણે પહેલાં પણ વાત કરી કે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનની અંદર જિજ્ઞાસાની જરૂર છે, ભક્તિમાં સમર્પણની જરૂર છે અને કર્મમાં તમારી કર્મનિષ્ઠાની જરૂર છે. પણ અહીંયા યોગમાં અનુશાસનની જરૂર છે. હવે આ આજની જનરેશન સુધી કઈ રીતે મૂકવું? સંવર્ધન શબ્દ બહુ જ મોટો છે પણ એને આંશિક રૂપે ક્યાંક પ્રધાનમંત્રી મોદીજી અને સ્વામી રામદેવજી મહારાજે વર્લ્ડ યોગાસના એટલે કે ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી અને છેલ્લા 6 વર્ષથી યોગાસના ભારત એટલે કે નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન જે 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજીસના, હવે પોલીસ એકેડમી પણ જોડાણી, સિવિલ સર્વિસીસ પણ જોડાઈ રહ્યા છે, આટલા એથ્લીટ્સ યોગનું એક અંગ એટલે કે આસન એને એક સ્પોર્ટ્સ તરીકે પરફોર્મ કરી રહ્યા છે. અને ગત દિવસોમાં જ આપણા જ કર્ણાવતી અમદાવાદ શહેરની અંદર 4 થી 8 જૂનમાં 79 દેશોના લોકો, 500થી વધારે એથ્લીટ્સ અહીંના જ લોકો એમને ટ્રેન કર્યા અને તેઓ અહીંયા બધા આવ્યા અને ખૂબ અદ્ભુત વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ફર્સ્ટ અમદાવાદની અંદર યોજાઈ અને એક કહી શકાય તો વિશ્વપટલ પર યોગને આસનના રૂપમાં એટલે કે યોગાસનના રૂપમાં, સ્પોર્ટ્સના રૂપમાં આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં પણ આપણો ધ્યેય છે. આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શન હેઠળ, સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ હેઠળ આ કદાચ યોગાસન ઓલિમ્પિક સુધી પણ પહોંચશે અને ભારત જ નહીં પણ વિશ્વના દરેક યુવાનો આને પરફોર્મ કરશે. અને એક એવું સ્પોર્ટ્સ કે જે સસ્ટેનેબલ પણ છે, જે ઇકોનોમિકલ પણ છે, જ્યાં કોઈ કીટ્સની રિક્વાયરમેન્ટ નથી, પણ એને કહી શકાય તો કે ખાલી એક મેટ પાથરીને એમને પરફોર્મ કરવાની છે. એટલે આપણી જનરેશન, આપણા વડીલો, આપણા જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, એને હુબહુ રૂપમાં નહીં પણ આજના સમય પ્રમાણે, આજના યુગ પ્રમાણે એક નવીન રૂપમાં એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ચાહું છું કે આપણા દેશના દરેક યુવાનો ગ્રાઉન્ડ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, રૂટ લેવલ પર, આપણે થઈ શકીએ તો આપણા નાના જેટલા પણ મિત્રો છે, આપણાથી મોટા છે, જે યોગને, જે યોગાસનાને વધારી શકે અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સમાં આપણે જે દર વખતે મેડલ ટેલીમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ હોઈએ છીએ તો આપણે વર્લ્ડ લેવલ પર કમ્પીટ કરી શકીએ એનું ખૂબ અદ્ભુત ભેટ આપણને નરેન્દ્ર મોદી સાહેબે આપી છે કે યોગાસન એઝ અ સ્પોર્ટ્સ. તો એનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા 6 વર્ષથી અને આવી અલગ રીતે આપણે યોગાસના કે પછી યોગ એનું સંવર્ધન કરવા માટે આપણી તરફથી કોઈ પણ રીતે એનો પ્રયત્ન કરી શકીએ. કારણ કે સનાતન સંસ્કૃતિમાં ક્યાંય કોઈ વસ્તુથી બાધ્ય નથી, જે કરવું હોય એને બેસ્ટ વેમાં કરવું, અવેરનેસ સાથે કરવું. આપણે યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન.
1: અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપશો સંદેશ આપવા માંગશો?
0: વાહ, યુવા જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા એટલે કે વિશ આપ છે ને, ગુજરાતી બહુ અદ્ભુત ભાષા છે, વિશ 21 એટલે કે વિશ પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે, આપણી પાસે સમાજની દરેક પ્રકારની જવાબદારીઓ આ જ સમયે આવે છે, આપણું વૈવાહિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય કે પછી આપણે ધન અર્જિત કરવાનું હોય કે પછી આપણા જીવનના જે પણ ધ્યેય હોય એને પૂર્ણ કરવા માટેનું માર્ગ અગ્રેસર કરવું, એ દરેક વસ્તુ આ જ સમયે થાય છે. તો બાળપણથી જો આપણને યોગ ન મળ્યો હોય તો આજી સહી અત્યારથી મળી શકે. આ વાત સાંભળવાથી તમને પ્રેરણા થાય તો તમે સારા ગુરુ, સારી સંસ્થા ત્યાં જઈને ખાલી યોગ વિશે સમજી શકો છો.

0: અને આયુષ મંત્રાલયની સ્થાપના થઈ છે સરકાર દ્વારા. તો યોગ તો હવે વિશ્વ પટલ પર, ભારત સરકાર અત્યારે યોગની દરેક પ્રકારના ટ્રેનિંગ કોર્સીસ, યોગની ટીચર ટ્રેનિંગ, એને લોકો કઈ રીતે પોતાના ફાઇનાન્સ માટે, એટલે કે તમારે તમારું પ્રોફેશન પણ યોગની અંદર કરવું હોય, વિશ્વ પટલ પર તમારે યોગના એમ્બેસેડર થવું હોય, તો પણ આયુષ મંત્રાલયનો સપોર્ટ કરી રહ્યું છે. એટલે આ બધાની સાથે, એટલે કે તમારા કરિયરને પણ જોડી શકો છો અને પોતાની જાતને જોડવું, યોગ અલ્ટિમેટલી તમને તમારી સાથે જોડે છે. એવરીથિંગ ઇઝ વિધિન. એની અનુભૂતિ, એનું તમારે રિયલાઇઝેશન કરવું હોય કે તમારી અંદર જ બધું છે, તમારી સેલ્ફ ઇન્સ્ટિંક્ટ હોય કે પછી તમારી અંદર એક ચેતના છે એને અનુભવવી હોય, તો એ યોગ ખૂબ અદ્ભુત માર્ગ છે. એ આજની પેઢી જો અપનાવે તો એમનું જીવન, એમની જે ચેતના છે એ રાષ્ટ્ર ચેતના માટે, એટલે કે એ માનવથી મહામાનવ થવાની એક પ્રક્રિયા, એ એની અંદર ના ખાલી અગ્રેસર થશે પણ ખૂબ જ સારી રીતે એમનું જીવન જીવી શકશે. તો આજના યુવાઓને ખૂબ હૃદયથી અને ભાવથી કહેવું છે કે યોગને ખાલી કસરતના માધ્યમથી નહીં પણ એના જીવનમાં વલણ કરશો તો ખૂબ તમને પણ લાભ થશે, સમાજને પણ થશે, રાષ્ટ્રને થશે અને વિશ્વને થશે. અસ્તુ.
1: આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતી આજની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખાસ વાતચીત અને યુવાણી કાર્યક્રમમાં હવે સમય છે તમારા બધાથી વિદાય લેવાનો. પણ એની પહેલા આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 7 થયા છે. રજૂ કરીએ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આવો સાંભળીએ ભૂપેન્દ્ર સિંહના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર. એ પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. આ ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી કુલ 24,000 જેટલા કાર્યક્રમ યોજાશે.
1: સત્તર મહાનગરપાલિકામાં, 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરમાં વિશાળ યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં અનુભવી યોગ નિષ્ણાતોએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ સંકલ્પ કર્યો હતો. અંદાજે 62,370 મેટ્રિક ટન LNG લઈ આવતું માલવાહક જહાજ દિશા આવતીકાલે સવારે ભરૂચના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ કહ્યું હતું કે ગત 15 તારીખે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી આ જહાજ સુરક્ષિત રીતે પસાર થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ રાજકોટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. અતિથિગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આર્થિક રીતે નબળા, વંચિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક તથા આર્થિક સહયોગ મળે તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તેવા પ્રયાસને વધુ સક્રિય બનાવવા પર ભાર આપ્યો.
2: જનધન યોજના હૈ, આવાસ યોજના હૈ, આયુષ્માન ભારત યોજના હૈ, ઇસી તરહ અનેક યોજનાઓ કા ફાયદા લોગો કો રહા હૈ ઓર હમારા લક્ષ્ય હૈ કે ભાઈ દેશ કે હર આદમી કો ન્યાય મિલના.

0: 25 करोड़ लोग गरीब रेखा के ऊपर 10 सालों में आए हैं और देश इकोनॉमी नंबर 4 पर आई है।
1: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેડિયાએ રેગિંગ પજવણી જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે। તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। શ્રી પાનસેડિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે, તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું। અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી। આ મામલે શ્રી પાનસેડિયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો। એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, જ્યારે અન્ય 3 સ્થળ પર નિર્માણાધીન છે। પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને શૂન્ય અકસ્માતના લક્ષ્યને હાંસલ કરવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર SIR ખાતે તૈયાર થતા તાતા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી। તેમણે બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ આ પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે તેની સમીક્ષા કરી હતી। આ ઉપરાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટની વ્યવસ્થાપન ટુકડી અને ઇજનેરો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી મોઢવાડિયાએ આ પ્લાન્ટ દેશભરમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। અમદાવાદમાં 1-15 જૂન સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી। દરમિયાન 409 નમૂના લેવાયા, તેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે। આ કાર્યવાહી દરમિયાન 3 ખાદ્ય એકમો સીલ પણ કરાયા, તેમજ 2089 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાનું મહાનગરપાલિકાના પ્રભારી અધિક MOH ડોક્ટર તેજસ શાહે જણાવ્યું।
2: શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકોના સારામાં સારા રેટિંગ હોય એમને બિરદાવવામાં આવે। જે ઈસમો કે જે લોકો QR કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ QR કોડ પ્રદર્શિત નથી કરતા તે લોકોની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે।
1: રાજ્યમાં આગામી 24 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે।
3: 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही अगले 3 दिन तक, और जो आगे बारिश की स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज्यादा डिस्ट्रिक्ट में, उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने का संभावना है।
1: દરમિયાન જામનગર અને ભાવનગરમાં આજે અમી છાંટણા થતાં શહેરીજનોમાં ગરમીમાંથી રાહત મળી છે, તો દ્વારકાના રાવલ પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો, જ્યારે મહીસાગરના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે। આ ઉપરાંત તાપીના ડોલવણ અને વાલોડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી તક્ષ પટેલે નેપાળમાં રમાયેલી નેપાળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લાંબી કૂદમાં સુવર્ણ અને 100 મીટર

0: દોડમાં રજત ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે હરિદ્વારમાં ભારતીય રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 100 મીટરની દોડમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે બોટાદ, મહેસાણા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ, પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયા. તેમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં અત્યાર સુધી 9,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉगिन करें indiapost.gov.in पर.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
0: લ્યો ફરી પાછા આજે ગામના ચોરે આપણે એકત્રિત થયા છીએ ને આજે તો વાતો એવી ખટમીઠી કરવી છે. મિત્રો, સમોસા હોય કે બટાકા વડા હોય, ઢોકળા હોય કે પછી ભજી

જીયા હોય, અને ભેળ એમાં તો એના વગર ચાલે જ નહીં. અને એ એટલે આમલી ને ગોળની કે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી. ચટણી એ આપણા ખોરાકનું એક સ્વાદ ઉમેરતું અંગ કહી શકાય, અને આપણા કેટલાક ફરસાણ તો ચટણી વગર અધૂરા જ લાગે. પણ એ ખાટી મીઠી ચટણીમાં જોઈતું એક ખટમીઠું ઘટક એટલે ખાટી આમલી. અને આજે આપણે ગામનો ચોરોમાં કરશું આ ખાટી આમલી વિશેની ખટમીઠી વાતો. પણ હંમેશ મુજબ શરૂઆત ભજન ભાવથી કરીશું, તો સાંભળીએ આ ભજન અને પછી ખાટી આમલીની ખટમીઠી વાતો કરીશું.

તો મિત્રો, આ ભજન આપણે સાંભળ્યું અને હવે વાત કરીએ ખાટી આંબલીની. તો ખેડૂત મિત્રો, ચાલો હવે ખાટી આંબલીની મૂળ અને વિગતવાર વાત કરીએ. તો ખાટી આંબલી એટલે એનું વૈજ્ઞાનિક નામ છે ને, એ કહેવાય છે કે ટેમરિન્ડસ ઇન્ડિકા, ઇમલી પણ કહેવાય. અને આંબલી છે ને એ કઠોળ વર્ગનું ઝાડ છે. થોડુંક નવાઈ લાગે એવું છે, પણ એ કઠોળ વર્ગનું ઝાડ છે અને એક સદાબહાર, ખૂબ સારો એવો ઘેરાવો ધરાવતું અને 8 થી 10 મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવતું હોય છે એવું સરસ ઝાડ થાય છે. એની ડાળીઓ રાખોડી રંગની મજબૂત તેમજ જાડી છાલ ધરાવે છે. ઘટાદાર અને શાખાઓ વાળું વૃક્ષ હોવાથી છાયણા માટે ખાસ વવાતું હોય છે. અને આપણા ભારતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ખાટી આંબલીના વૃક્ષો તો દરેક જગ્યાએ લગભગ જોવા મળે, પણ એનું વતન છે ને એ આપણા ભારતમાં દક્ષિણ ભારત. ત્યાં ખૂબ બધા વૃક્ષો પૂર્વ તથા પશ્ચિમ ઘાટના મેદાનોમાં, દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને ઉત્તર પૂર્વના મેદાનોમાં પણ એનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આમ તો છે ને જંગલનું વૃક્ષ કહેવાય અને એનું વૃક્ષારોપણ થયું છે, ખરેખર રીતસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને એ બ્રિટિશ શાસનકાળમાં કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ ને બિહારના કેટલાય માર્ગો ઉપર આજે પણ આપણે જઈએ ને તો છાયાદાર વૃક્ષ તરીકે આંબલીનું વૃક્ષ જ જોવા મળે, અને એના કારણે આપણે ત્યાં આંબલીનું સારું ઉત્પાદન થાય છે. આંબલી છે ને આમ તો ગૌણ ફળોની શ્રેણીમાં આવે છે, પણ જો એની વૈજ્ઞાનિક ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન પણ મળી શકે છે. આમ તો આપણે ત્યાં સેઢે પાડે પણ આંબલીના ઘણા વૃક્ષો જોવા મળે છે, અને વિશ્વમાં આંબલીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે. બાકી તો આંબલીના વૃક્ષો બાંગ્લાદેશ છે, શ્રીલંકા, બર્મા, ફ્લોરિડા, સુદાન, તાઇવાન, મલેશિયા, પાકિસ્તાન વગેરે દરેક જગ્યાએ જોવા મળે છે. અને આપણે ત્યાં ઘણી વખત થાઇલેન્ડની આંબલી પણ આવે છે, જે સ્વાદે ખજૂર જેવી મીઠી હોય છે. એટલે આમ આંબલી એક જાણીતું અને પ્રચલિત ઝાડ છે, અને છતાંય આજે આપણે એની વાત કરવાની છે. ખાસ કરીને સેઢા પાડે આપણે ત્યાં વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ એ બધી જગ્યાએ આંબલીના વૃક્ષો ખૂબ જોવા મળે છે, અને આદિવાસી વિસ્તારોમાં પણ પટ્ટાની પડતર જમીનોમાં એનું છૂટું છવાયું વાવેતર અને કુદરતી રીતે વૃદ્ધિ પણ જોવા મળે છે. અને વ્યવસાયિક રીતે જોઈએ ને તો ભારત આંબલીનું એકમાત્ર ઉત્પાદક છે. આપણે ત્યાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં આંબલીની બજાર પણ છે અને આંબલીનું મોટું ઉત્પાદન પણ થાય છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે આંબલીનો મુખ્યત્વે ઉપયોગ તો ખાટી મીઠી ચટણી બનાવવા માટે અને ભોજનમાં સ્વાદ લાવવા માટે જ કરવામાં આવે છે. હવે આંબલીના પોષક તત્વોની વાત કરીએ ને તો આંબલીના 100 ગ્રામ માવામાં મુખ્યત્વે 52% ભેજ, પછી 3.1% જેટલું પ્રોટીન અને ચરબી નહીવત છે. ખનિજ તત્વ 0.30% જેવા છે અને 5 થી 5.5% જેટલું રેસાનું પ્રમાણ જોવા મળે છે. અને આંબલીના નિકાસ માટે મુખ્ય ઉત્પાદનનો સૂકો પલ્પ, બીજ અને બીજનો પાવડર છે. આપણે ત્યાં તાજી આંબલી પણ ઇટાલી, ઇરાક, યુએસએ, યુકે, જર્મની જેવા દેશોમાં જાય પણ છે, ત્યાં નિકાસ પણ કરવામાં આવે છે. પણ આમ છતાંય હજુ આ ક્ષેત્રમાં અવકાશ છે. આંબલીનો ઉપયોગ ફળ મેળવવા માટે તો થાય જ છે, પણ લાકડા માટે, પછી બીજ, ઘાસચારો અને ઔષધીય અર્ક મેળવવા માટે પણ થાય છે. આમ તો કહેવાય કે આંબલી છે ને

ખાઈએ ને તો વાહ થઈ જાય, પગ દુખે, શરીરે કળતર થાય, પણ તેમ છતાંય આમલીમાં પણ એવા કેટલાક ગુણો છે, ઔષધીય ગુણો છે, જેના કારણે ઔષધમાં પણ એનો વપરાશ થાય છે. હવે આ તો બધી આપણે આમલીની વાત કરી લીધી, હવે એને ઉગાડવા માટે શું જોઈએ, કેવી આબોહવા જોઈએ એ બધી વાત કરીએ ને, તો આમલી એક એવું ઝાડ છે ને દરેક પ્રકારની જમીનમાં ઉગી શકે. આમ તો એ ઉષ્ણકટિબંધનું સદાબહાર ફળ વૃક્ષ છે, જે લગભગ દરેક ક્ષેત્રની પડતર એવી જમીન હોય ને ત્યાં ઉગાડી શકાય છે, અને વિપુલ પ્રમાણમાં જે સેન્દ્રિય પદાર્થ ધરાવતી જમીન છે ને એ તો એને બહુ માફક આવે. બાકી તો પથરાળ, ઊંડી, ગોરાડું, ક્ષારવાળી અને ભારે કાળી જમીનમાં પણ આમલી ઉગે. અને આમલીના વૃક્ષો વધારે તો પ્રાકૃતિક અવસ્થામાં જંગલ અને ખાલી પડતર જમીનમાં જ જોવા મળે છે. પૂરતા પ્રમાણમાં જમીનમાં ભેજ મળે તો એનો વિકાસ બહુ સારો થાય અને ફળ ફૂલનું ભેષણ પણ સારું થાય અને ઉત્પાદન પણ સારું મળે. થોડા ઘણા અંશે ક્ષારનો પ્રતિકાર પણ આમલીનું વૃક્ષ કરી લે. સારી ખેતી હોય, કરવી હોય તો વધુમાં વધુ 500-700 મિલીમીટર જેટલો વરસાદ પણ અનુકૂળ છે. આમલીની કેટલીક સુધારેલી જાતો પણ છે હો, સાવ જંગલી પાક નથી, બીજા ફળ પાકોની માફક પરંપરાગત ઝાડ છે અને એનું વર્ધન બીજથી જ થઈ પણ શકે છે. ફળની સાઇઝ છે એ લાંબા ફળમાં 6-12 બીજ હોય અને ટૂંકા ફળમાં 1-4 બીજ હોય. એના આકાર છે ને એ સીધો અથવા તો દાંતરડા આકારનો હોય છે. માવાનો રંગ કથ્થઈ રતાશ પડતો હોય, સ્વાદ મીઠો કે તુરો. ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યએ છે ને એની કેટલીક વિવિધ જાતો પણ વિકસાવી છે. હવે એમાં જે કથ્થાઈ રંગનો માવો છે ને એ લાંબા ગાળે કાળો પડી જાય, જ્યારે રતાશ પડતો માવો ધરાવતી જાત છે ને એમાં એસિડ ઓછું હોય એટલે એ છે ને તે મીઠી હોય. અને તુરી આમલીનો જે વેપાર છે ને એ સ્થાનિક બજારમાં અને નિકાસમાં બંને જગ્યાએ જોવા મળે છે. મોટાભાગની આમલીની જે જાતો છે ને એ તુરા સ્વાદની છે. હવે વાવવા માટે છે ને જે આમલીની જાતોની પસંદગી કરવામાં આવે છે ને એમાં તામિલનાડુની PKM 1, પછી PKM શૃંખલાની બીજી જે કેટલીક જાતો છે એ પણ વાવવામાં આવે છે. અને આપણે ત્યાં ઘણા બધા સંશોધનો પછી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાના વેજલપુર ખાતે આવેલું જે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર છે ને એણે પણ એક જાત વિકસાવી છે, એનું નામ છે ગોમા પ્રતિક. આ જાત પણ સારી છે અને આ પ્રજાતિની આમલીનું ઝાડ છે ને એ લગભગ 58 કિલો જેટલી ગુણવત્તાયુક્ત આમલીની ઉપજ આપે છે. અને સારી ગુણવત્તા હોય તો સ્વાભાવિક છે બજારમાં કિંમત પણ સારી મળે. બીજી એક જાત છે પ્રતિષ્ઠાન. આ જાત મરાઠવાડા કૃષિ યુનિવર્સિટી ઔરંગાબાદ મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવી છે અને એની વિશેષતા એ છે કે જૂન જુલાઈમાં ફૂલ બેસે અને ફેબ્રુઆરી માર્ચમાં ફળ એના ઉતારવા લાયક બને. ફળની લંબાઈ લગભગ 7.5 સેન્ટીમીટર અને પહોળાઈ છે ને એ પણ 2.5 સેન્ટીમીટર જેટલી હોય છે. ફળની રતાશ પડતી કથાઈ રંગની છાલ અને માવો પીળાશ પડતો રાતો હોય છે. એક વૃક્ષ સરેરાશ 40-50 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. હવે આપણે જે PKM 1 એની વાત કરીને પહેલાં એની પણ થોડી વિગતવાર વાત કરી લઈએ. તો એના ફળ છે એ મોટા છે, માવાદાર છે, બીજ પણ મોટા છે અને બીજ મોટા હોય ને તો આપણે ત્યાં કચુકા એ બહેનોને બહુ ભાવે અને ખવાય પણ. અને સારા એવા પ્રમાણમાં એમાં ટાર્ટરિક એસિડ છે. આ જાત તામિલનાડુમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આંતરરાષ્ટ્રીય બજાર પણ ધરાવે છે. બીજી એક જાત છે સિલેક્શન 263, વધુ ઉત્પાદન આપે છે. ઔરંગાબાદ મરાઠવાડા કૃષિ યુનિવર્સિટીની બહાર પાડેલ જાત છે. નિયમિત રીતે ફળે છે.
ફળની

લંબાઈ સારી એવી એટલે કે 14 થી 15 સેન્ટીમીટર લાંબુ ફળ થાય છે. માવો પીળાશ પડતો કથ્થઈ રંગનો અને મીઠાશ વાળો હોય છે. પુખ્ત વયનું ઝાડ 70 થી 90 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે છે. તો આ જ યુનિવર્સિટીની યોગેશ્વરી જાત વધારે પડતો ટાર્ટરિક એસિડ ધરાવે છે. કાચા ને પાકા ફળનો માવો રતાશ પડતો, લંબાઈ 10 થી 15 સેન્ટીમીટર અને પુખ્ત વયનું ઝાડ 60 થી 70 કિલો પ્રતિ વર્ષ ઉત્પાદન આપે. તો DT1 ને DT2 આ બે જાતો છે ને એ ધારવાડ કૃષિ યુનિવર્સિટીથી બહાર પાડવામાં આવી છે અને જે 500 અને 450 કિલો પ્રતિ ઝાડ પ્રતિ વર્ષ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય તો આપણે ત્યાં દક્ષિણ ભારતની બીજી ઘણી જાતો મીઠી અને ખાટી કુદરતી રીતે મળી આવે છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત પણ ખાટી આમલી પર સંશોધનો થતા રહે છે. આમ તો આમલીનું પ્રસર્જન છે ને એ બીજ દ્વારા થાય છે, પરંતુ બીજમાં શું છે કે વૃક્ષમાં ફળમોળ આવે છે એટલે ઉત્પાદન મોડું મળે, પણ જો જલ્દી ઉત્પાદન લેવું હોય તો સ્વાભાવિક છે કે કલમ દ્વારા એનું પ્રસર્જન ને વર્ધન કરવું પડે અને એ રીતે જો વર્ધન કરવામાં આવે કલમ અથવા નૂતન કલમ પદ્ધતિથી તો એમાંથી જલ્દીથી ઉત્પાદન મેળવી શકાય. હવે કલમનો ઉચિત સમય એટલે જૂનથી ઓગસ્ટ મહિનો અને પછી આવે રોપણીની વાત. તો આમલીનો છોડ રોપતા પહેલાં ખેતરને અથવા તો જે જગ્યાએ રોપવી હોય એને 10 મીટર બાય 10 મીટર અથવા 12 મીટર બાય 12 મીટરના અંતરે વર્ગાકાર વિધિમાં વાવેતર કરવું સલાહભર્યું છે અને આ માટે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરના ખાડા ઉનાળામાં તૈયાર કરી 15 દિવસ એને ખુલ્લા રાખવા અને પછી ખાડા ભરતી વખતે એના ઉપરના ભાગની માટીમાં 10 થી 15 કિલોગ્રામ છાણિયું ખાતર અને સિંગલ સુપર ફોસ્ફેટ 2 થી 3 કિલોનું મિશ્રણ કરી પ્રતિ ખાડામાં ભેળવી અને ભરી દેવા અને પછી એકાદ બે વરસાદ થાય ને માટી સારી દબાઈ જાય એટલે જૂન જુલાઈ મહિનામાં એની રોપણી કરી દેવી અને માટીનો પિંડ બનાવીને સારી રીતે રોપવાથી 1 અઠવાડિયા સુધી રોજ થોડું ડોલથી પાણી દેવાનું અને વરસાદ હોય તો પાણી આપવાની પણ જરૂર નહીં અને આમલીનો છોડ મસ્ત ઉછરી જાય. બાકી તો આમલીમાં કોઈ સેન્દ્રિય કે રાસાયણિક ખાતર આપવાની પણ બહુ જરૂર નથી. ઝાડની વૃદ્ધિ સરસ થાય જ છે અને થોડુંક યુરિયા આપી દેવાથી એ વૃદ્ધિ બહુ સારી રીતે કરાવી શકાય. બાકી 3 વર્ષ સુધી 20 થી 25 કિલોગ્રામ કોવાયેલું છાણિયું ખાતર અને એને 1.5 થી 2 કિલોગ્રામ કરંજનો ખોળ, 50 ગ્રામ જેટલું યુરિયા, 150 ગ્રામ જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ અને 200 ગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાશ દર વર્ષે એકવાર ઝાડને આપી દઈએ ને તો વૃક્ષની વૃદ્ધિ ખૂબ સરસ થાય અને પુખ્ત વયના ઝાડને 25 કિલો છાણિયું ખાતર આપી દઈએ ને એટલે એ ખૂબ લાભદાયક જોવા મળે છે. હા, પણ ખાતરો આપીએ ને ત્યારે જમીનમાં ભેજ હોય ને એ જરૂર ધ્યાનમાં લેવું જોઈએ અને ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે જ ખાતરનો જથ્થો એકી સાથે આપી દઈ અને 1.5 મીટર દૂર રિંગ બનાવીને પછી એના ઉપર માટી ઢાંકી દેવી. આમ કરવાથી પણ સારું ઉત્પાદન લઈ શકાય છે. પિયતમાં તો આમલીનું નવું વાવેતર હોય ત્યારે શરૂઆતના તબક્કામાં જમીનની પ્રત પ્રમાણે ગરમીની ઋતુમાં 10 થી 12 દિવસે અને શિયાળામાં 15 થી 20-25 દિવસના અંતરે નિયમિત પિયત આપવાથી ઝાડની વૃદ્ધિ સારી થાય છે. છોડના મૂળ પાસે ભેજના ઉચિત સ્તર બનાવી રાખવાથી વરસાદના પાણીનું સંરક્ષણ પણ કરી શકાય અને એ માટે ડાંગરના પૂડિયા અથવા તો સૂકા પાંદડાનું મલ્ચિંગ પણ કરી શકાય. એક વખત સરસ રીતે ઝાડ ઉછરી જાય અને ઝાડ મોટું થઈ જાય ને પછી તો એને પિયત આપવાની પણ જરૂર જણાતી નથી. બાકી શરૂઆતમાં વાવેતર હોય ત્યારે નીંદણ નિયંત્રણ કરતા રહેવું. આમલીની વૃદ્ધિ છે ને એ ધીમેથી થાય છે એટલે આંતરપાક પણ લઈ શકાય. શરૂઆતમાં તો

શાકભાજીના આંતર પાકો લઈ શકાય, ખરીફ ઋતુમાં ધાન્ય કે કઠોળ તેલીબિયા પાક પણ લઈ શકાય, અને અત્યંત સૂકી તથા ઉબડખાબડ જમીનમાં પણ આંબલીના છોડની પાસે ખામણું કરીને ભેજ સંરક્ષણ કરીને મલ્ચિંગ કરવામાં આવે તો એ રીતે પણ આંબલીના વૃક્ષોને ઉછેરી શકાય. સામાન્ય રીતે છે ને આંબલીમાં છટણી કરવામાં આવતી નથી, આમ છતાં આંબલીના છોડમાં 2-3 વર્ષ સુધી જમીનથી 1.5 થી 2 મીટરની ઊંચાઈ સુધીની છે ને બધી ડાળી કાઢી નાખવી અને એને નિશ્ચિત આકાર આપવો, જેનાથી ભવિષ્યમાં એનું માળખું મજબૂત બની શકે. જ્યારે છોડ ઉપર ફળ આવી જાય ને ત્યાર પછી તેમાં કોઈ વિશેષ કાપણી કે છટણીની આવશ્યકતા હોતી નથી. વિકસિત તથા ફળ આપવાવાળા છોડ પર ફળ તોડ્યા પછી જે સૂકી ડાળીઓ હોય એને કાપીને સાફ કરી દેવાથી ઉત્પાદન સારું થાય છે. અને સામાન્ય રીતે આંબલીના વૃક્ષનું તો એવું છે ને કે એમાં કોઈ જંતુ કે રોગ ખાસ આવતા નથી, પરંતુ જો બોરર જોવા મળે તો થડ અને દાંડી પર છિદ્રો સાફ કરી દેવા અને એમાં પેટ્રોલમાં બોળેલ રૂ એમાં નાખીને ચીકણી માટીથી લેપ કરી દેવાથી જો કીટકનો ઉપદ્રવ થયો હોય ને તો એ દૂર થઈ જાય છે. પાંદડા ખાવાવાળા કીટકનો ઉપદ્રવ જોવા મળે છે તો એના માટે થોડી ઘણી દવા છંટકાવ કરવાથી એ દૂર કરી શકાય છે. હવે આંબલીમાં જે બીજથી તૈયાર કરેલ છોડ હોય ને એમાં તો ફૂલ ને ફળ છે ને તે ઘણા સમય પછી આવે, એટલે કે લગભગ 20 અને 25 વર્ષ નીકળી જાય, પરંતુ જો કલમથી કરેલ છોડ હોય ને તો એમાં 7-8 વર્ષમાં ફૂલ અને ફળ આવવાનું શરૂ થઈ જાય છે અને ફૂલ આવવાનો સમય જુલાઈ ઓગસ્ટ ને પાકવાનો સમય ફેબ્રુઆરી માર્ચ હોય છે. ફેબ્રુઆરી માર્ચમાં નવી આંબલી આવે. આંબલીના ફળને એની બજારની માંગ અનુસાર કાચી કે પાકી તોડીને વેચી શકાય. ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ને ત્યાં સુધી એને ઝાડ ઉપર જ પાકવા દેવું. પાકા ફળો ઝાડ ઉપરથી ઉતારવામાં ના આવે તો પણ એકાદ વર્ષ સુધી લટકતા રહે છે. પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવીને ભેગા કરી શકાય, ત્યારબાદ લાકડાની સોટીથી હળવેથી ફટકારીને કોચલાનું આવરણ દૂર કરી ફળના માવાને બીજમાંથી છૂટો પાડી એના રેસા દૂર કરી અને આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સૂર્યના તાપમાં સૂકવી શકાય અને સૂકવ્યા બાદ તેને લંબચોરસ બ્લોકના રૂમમાં સંગ્રહ કરી શકાય અને બજારની માંગ અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન પર મોકલી શકાય છે. આંબલીનું લાકડું પહેલાં પણ આપણે વાત કરી કે ખૂબ જ મહત્વ ધરાવે છે, એનો ઉપયોગ વિવિધ બનાવટોમાં થાય છે. મીઠાશવાળી ખાટી આંબલી અને તેની બનાવટો બનાવવામાં આવે છે, જે તો આપણે બધા જાણીએ જ છીએ, અને એને ભાત સાથે ખવાય છે. ઉનાળામાં આંબલીનું શરબત પીવાથી લૂમાં રાહત થાય છે. આંબલી નાની કુમળી કાચી અવસ્થાથી કરી અને પાકી અવસ્થા થાય ત્યાં સુધી દરેક અવસ્થાએ જુદા જુદા સ્વરૂપે ખવાય છે. આંબલીના બીજ એટલે કચુકા, એને શેકીને મુખવાસ તરીકે પણ ખવાય અને કાચા ફળોમાંથી ચટણી તેમજ અન્ય ખાટી વસ્તુઓ બનાવી શકાય. જ્યારે પાકા ફળમાંથી અથાણું ટોફી અને અનેક પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ તૈયાર કરી શકાય છે. ખાટી આંબલીની ખટમીઠી વાતો. આજે આપણે ખાટી આંબલી વિશેની વિગતવાર માહિતી મેળવી અને ખાટી આંબલી એ માત્ર એક છાયા આપતું વૃક્ષ નથી, એક બહુ ઉપયોગી વૃક્ષ છે. આજે આડેધડ કપાતા જંગલોમાં આંબલીનું પણ નિકંદન નીકળી રહ્યું છે, તો આવો આંબલીને વાવીએ રસ્તાની આજુબાજુ, પડતર જમીનમાં, ખેતરવાડીના સેઢા પાડે અને ખરાબાની જમીનમાં, તો આવનારી પેઢી માટે કંઈક ખટમીઠી યાદો પણ મૂકી જઈશું ને. અને હવે મિત્રો સમય થવા આવ્યો છે તો લઈશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. ફ્રાન્સમાં પેરિસમાં વિવાટેક 2026ની સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ભારતના ઝડપી ટેકનોલોજી સંચાલિત પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજી અને પરમાણુ ઉર્જામાં સિદ્ધિઓ દ્વારા માનવ ક્ષમતાની સીમાઓ વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાને સર્વસમાવેશક તરીકે જુએ છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તે વેપાર, રોકાણ, ટેકનોલોજી, વિનિમય અને પર્યટનને વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી, જેમાં ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉપણું અને દરિયાઈ માળખાગત સુવિધાઓ પર ચર્ચા થઈ. બેઠકો બાદ આકાશવાણી સાથે વાત કરતા ટોચના અધિકારીઓએ ભારતમાં વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને દેશ સાથે વધુ ગાઢ જોડાણ માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: સેન્ટ કોમા કે ચેરમેન ઓર સીઈઓ બેનવા બેઝા ને કહા કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્ર કે લીએ એક બડે વિનિર્માણ ઓર નિર્યાત કેન્દ્ર કે રૂપ મેં ઉભર રહા હૈ. મિસ્ત્રાલ એઆઈ કે સીઈઓ આર્થર મેન્શ ને કહા કે કંપની ભારતીય ભાષાઓ કે લીએ સહયોગ બઢાને, એઆઈ અનુસંધાન સાઝેદારી કા વિસ્તાર કરને ઓર સંપ્રભુ એઆઈ પર ગહેરા સહયોગ તલાશને કી ઇચ્છુક હૈ. સીએમએ સીજીએમ કે ચેરમેન ઓર સીઈઓ રડાલ્ફ સાદે ને કહા કે ભારત હરિત જહાજ નિર્માણ કે કેન્દ્ર કે રૂપ મેં તેજી સે વિકસિત હો રહા હૈ. મહેશ સોપડે, આકાશવાણી સમાચાર, પેરિસ, ફ્રાન્સ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારતના પરિવર્તનની વાર્તા પણ તેના યુવાનોની વાર્તા છે. પ્રધાનમંત્રીએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો એક લેખ સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે આ વાત કહી હતી. શ્રી મોદીએ જણાવ્યું, સરકારના વિઝન, કૌશલ્ય, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અભૂતપૂર્વ રોકાણોના માર્ગદર્શન હેઠળ દેશ અમૃત પેઢી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે તકો ઊભી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું, તમામ રિફાઇનરીઓ પૂરતી ખાદ્ય સામગ્રી સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રાખવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આજે નવી દિલ્હીમાં આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં 1.36 કરોડ એલપીજી સિલિન્ડર બુકિંગ પ્રાપ્ત થયા છે, જ્યારે 1.47 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. एलपीजी बैकलॉग घटकर 3.1 डेज हो गया है. पिछले 3 दिनों में 1.36 करोड़ बुकिंग्स के अगेंस्ट 1.47 करोड़ डिलीवरीज की गई हैं और मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसीफाई किए गए.

0: हैं। 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है।
1: બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું, માલ્ટાના ધ્વજવાળું એલએનજી કેરિયર દિશા 62,370 મેટ્રિક ટન કાર્ગો સાથે આવતીકાલે સવારે ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે। શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 52 ભારતીય સંસ્થાઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું છે। IIT દિલ્હી વૈશ્વિક સ્તરે 118માં ક્રમે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા રહી। તદુપરાંત IIT બોમ્બે અને IIT મદ્રાસ વિશ્વની ટોચની 200 યુનિવર્સિટીઓમાં સામેલ છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખુશી વ્યક્ત કરી કે ભારતનો વૈશ્વિક શૈક્ષણિક વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે। તેમણે ઉમેર્યું કે આ સિદ્ધિ ભારતના ઉચ્ચ શિક્ષણ માળખાની વધતી જતી શક્તિ અને સંસ્થા નિષ્ણાંતો સંશોધકો અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરને મળ્યા। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે બંને નેતાઓએ સુરક્ષાના ક્ષેત્રમાં ખાસ કરીને આતંકવાદ વિરોધી અને માદક દ્રવ્યોના વ્યસન વિરોધી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિગતવાર ચર્ચા કરી। ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને બંને દેશોના લોકોને દ્વિપક્ષીય સંબંધોનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે। લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી। સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી રિજિજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું। મંત્રીએ કહ્યું કે ભારતને હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તરફથી 2 લબેતુમ એવોર્ડ મળ્યા છે। તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે। મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતાં વધુ સારી રહેશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ UGની પુનઃ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી। બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પુનઃ પરીક્ષાના મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ UG 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે। એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। NTAએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે। એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 1-4-4-1-6 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે। કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે। ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે। ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માઇલ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો। ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। ભારતની મીનાક્ષી હુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે। મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝબેકા સામે 5-0થી વિજય મેળવ્યો। 4 ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે। દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગનુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ફ્રાન્સમાં વિવાટેક 2026

0: સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી 52 ભારતીય સંસ્થાઓએ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ તાલ ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકારો છે સોનુ નિગમ, અનુરાધા શ્રીરામ અને એ આર રહેમાન.

સૂરમાધુરી કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પાપ ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 8:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં હવે સાંભળશો ઝવેરચંદ મેઘાણીની આ રચનાઓ. ગાયક કલાકારો છે પ્રફુલ દવે, સતીશ દહેરા અને પામેલા જૈન.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો 8:45 દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યામાં હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 9 વાગ્યે ન્યૂઝ @9માં અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ દિલ એક મંદિર ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળશો ગોલમાલ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ હતું ગાઈડ ફિલ્મનું ગીત, સ્વર લતા મંગેશકરનો, અને આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત પ્રસ્તુત છે ભારતની

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 12 વર્ષ સુશાસનના આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું ભારતની એ શક્તિ વિશે જેણે સમગ્ર વિશ્વને એકતા અને સ્વસ્થ જીવનનો મંત્ર આપ્યો છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ આપણા પ્રાચીન ધરોહર તેવા યોગની. શ્રોતા મિત્રો, છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ માત્ર એક પરંપરા નથી રહી, પરંતુ એક વૈશ્વિક જન આંદોલન બની ગયું છે, જે ભારતે વિશ્વને આપેલી ભેટ છે. આપણી વર્ષો જૂની આ પરંપરા વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહી છે એ આપણા બધા માટે એક મોટી સિદ્ધિ છે. જેમના પ્રયાસોથી આ શક્ય બન્યું છે તેવા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગના માત્ર પુરસ્કર્તા નથી, પરંતુ તેઓ પોતે યોગના સાધક છે. સાંભળીએ તેમના જ શબ્દોમાં યોગની તાકાત.
1: મિત્રો, કુછ લોગો કો લગતા હૈ અગર પદ્માસન કર લે તો ઉસકો લગતા હૈ કે મોક્ષ કો રાસ્તા મિલ ગયા, ઓર ઇસલિયે કુછ લોગ આસન કો હી યોગ માન લેતે હૈ, ઓર કભી કભી કહેતે હૈ મેં યોગ નહીં કર સકતા ક્યોંકિ મેરા શરીર ઝુકતા નહીં હૈ, બેન્ડ નહીં હોતા હૈ, ઓર તભી સે ઉસકો યોગ કઠિન લગને લગ જાતા હૈ. જો લોગ સર્કસ મેં કામ કરતે હૈ ઉનકા શરીર તો કિતના લચીલા હોતા હૈ, હર દિશા મેં મુડતા હૈ, રબર કી તરહ મુડતા હૈ. કે સર્કસ મેં કામ કરના હર વ્યક્તિ યોગી હૈ ક્યા? અગર શરીર રચનાઓં કા અંગ કો મોડના મરોડના યહી યોગ હોતા તો સર્કસ મેં કામ કરના વાલા હર વ્યક્તિ યોગી હોતા. લેકિન યોગ વહ નહીં હૈ. જ્ઞાન, કર્મ ઓર ભક્તિ યે તીનો કો સંતુલિત રૂપ મેં, સમ્યક રૂપ મેં નિર્ધારિત માર્ગ પર લે જાને કા સામર્થ્ય જિસમે હૈ વહ યોગ હૈ. મન, વચન ઓર બુદ્ધિ ઇન તીનો કે બીચ મેં દુરાવ હો, તીનો કે બીચ મેં ટકરાવ હો, તીનો કી દિશા અલગ હો તો જીવન કભી સાર્થક નહીં હોતા હૈ, ઈચ્છાએ કભી પરિપૂર્ણ નહીં હો સકતી હૈ. ઓર મનુષ્ય ભી ભરોસે લાયક તબ બનતા હૈ જબ મન, વચન ઓર બુદ્ધિ ઇન તીનો કે અંદર એક સાયુજ્ય હો, સંતુલન હો. યોગ ઉસ અવસ્થા કો પ્રાપ્ત કરને કા અવસર દેતા હૈ.
0: શ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે યોગના પ્રચાર પ્રસાર માટેનું કામ શરૂ કર્યું હતું. ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ સીએસ ચૌધરીએ આ પ્રવાસ વિશે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું.
2: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે 12 વર્ષ પૂરા કરીએ છીએ. માનની નરેન્દ્રભાઈ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા એ પહેલા જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચિંતન શિબિરોમાં પણ એ યોગની વાત કરતા અને ઘણા બધા લબ્ધ પ્રતિષ્ઠ યોગીઓને એમણે ચિંતન શિબિરોમાં બોલાવ્યા છે અને એનો લાભ ગુજરાત કેડરના IAS અધિકારીઓને મળ્યો છે. મૂળ માનની નરેન્દ્રભાઈ મોદી સંઘ પ્રણાલીમાંથી આગળ આવેલા છે એટલે એમના સંસ્કારો બહુ સુદૃઢ છે. એની પાછળનું કારણ એમની જીવન પ્રણાલી જે રહી છે તે શિસ્તબદ્ધ અને યોગીની રહી છે. એમનામાં જે બધા નેતૃત્વના ગુણો અને દ્રઢતાપૂર્વક કામ કરાવવાની આવડત એની પાછળ એમનું દૈનિક જે જીવનચર્યા છે એ કારણભૂત છે. માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછીના સમયગાળામાં જોઈએ તો આયુષ મિનિસ્ટ્રીનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે યોગ માટેના બોર્ડ, યુનિવર્સિટીઓ બની ગઈ, ઘણી બધી જગ્યાના રિસર્ચ કરવાના ચાલુ થયા, હજારોની સંખ્યાઓમાં બગીચાઓમાં લોકોને આપણે યોગ કરતા જોઈએ છીએ. ગમે તે બેનર હોય પણ હવે નાનાથી નાના બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી દરેકને ખબર છે કે યોગ જ આપણા માટે એક એવું સાધન રહ્યું છે કે જે આપણને એન્ટી એજિંગ તરીકે પણ ઉપયોગી થઈ શકે અને આપણને બધા ડિઝીઝમાંથી મુક્ત પણ કરાવી શકે. હવે આજના સમયમાં જોઈએ તો એટલા બધા ડિસ્ટ્રેક્શન છે માણસના જીવનમાં કે માણસ આ શોર્ટ રીલ જોઈને આખો દિવસ મોબાઈલ ઉપર રહીને કે સતત ટીવીની સામે બેસીને એનું કોન્સન્ટ્રેશન લેવલ એકદમ ઓછું થઈ ગયું છે અને નાની નાની વાતોમાં માણસો ચીડાઈ જાય છે અથવા એવા પગલાં લઈ લે છે કે જેની કોઈ આજથી 30-40 વર્ષ પહેલા અપેક્ષા નહોતી. ક્રાઇમ રેટ્સ બહુ વધી ગયા છે. એવા

0: સંજોગોમાં જો આપણી પાસે એક હાથવગું હથિયાર હોય તો એ માત્ર યોગનો જીવનમાં ઉતારવાનો અને યોગને સમજવાનો અને એને પચાવવાનો જ રસ્તો છે.
1: શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગની ઓળખ એ ભારત માટે સોફ્ટ પાવર તરીકે પણ ઉભરી આવી છે.
0: આપણું સૌભાગ્ય છે કે જ્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું એસેપ્ટન્સ ઇન્ટરનેશનલ લેવલે થયું, પછી વ્હાઇટ હાઉસ જેવી જગ્યાએ પણ યોગ થયો, દુબઈ જેવી જગ્યાએ કે જ્યાં ધર્મમાં એ લોકો યોગને સ્વીકારતા નથી ત્યાં પણ આપણે યોગ કર્યો, આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ અને પતંજલિ વિદ્યાપીઠ જેવી ઘણી બધી સંસ્થાઓ આ દિશામાં પોતાનું કાર્ય કરવા માટે આગળ આવી. કારણ કે એક નેતૃત્વ મળ્યું, એક દિશા મળી જે પહેલા નહોતી. લીડર જે કરતો હોય એની અસર ફોલોઅર ઉપર પડતી હોય છે અને એની સીધી અસર તો આપણને દેખાય જ છે. જે વિકાસ છેલ્લા 12 વર્ષમાં જે ઝડપથી આપણે જોઈ રહ્યા છીએ, એઝ એ બ્યુરોક્રેટ તો હું વિશ્વાસપૂર્વક કહી શકું કે મેં 29 વર્ષની મારી આટલી લાંબી જોબમાં આટલું ઉત્સાહિત, આટલું કાર્યક્ષમ અને આટલું દેશપ્રેમ અને સમર્પણની ભાવનાવાળું કોઈ વ્યક્તિત્વ જોયું નથી. એટલે એ માત્ર એમણે પ્રોગ્રેસ કર્યો છે યોગ ઉપર અને એ પ્રોગ્રેસ એમણે પર્કોલેટ કર્યો છે ડાઉન ધી લાઈન. અત્યારે નાના નાના બાળકો યોગ કરતા થઈ ગયા, યોગની પરીક્ષાઓ થવા માંડી, બાયસેકના માધ્યમથી શિક્ષકો અને શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી યોગ થવા માંડ્યા. એટલે એક આ યોગનો જુવાળ આવ્યો છે અને આ જુવાળ ટકી રહેશે કારણ કે એ ગળથૂથીમાંથી બધાને યોગ સમજાવવામાં આવ્યો છે, યોગ લોકો પચાવે એવી રીતે પીરસવામાં આવી રહ્યો છે. એ આપણા બધા આજની પેઢી માટેનું એ બહુ સૌભાગ્યશાળી ચિહ્ન કહેવાય. કારણ કે જે બધી વસ્તુઓ પહેલા આપણે વિચારી નહોતી એ બધી વસ્તુઓ અત્યારે વિકાસના ક્ષેત્રે થઈ રહી છે. કારણ કે દ્રઢતા છે, દ્રઢતાનું કારણ જીવનશૈલી છે અને જીવનશૈલીની પાછળ એ વિચાર બીજ છે જે અમને રોપેલા છે.
1: યોગે ખરેખર ભારતની વૈશ્વિક છબી બદલી છે. આજે વિશ્વભરમાં 21મી જૂને યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષના યોગ દિવસ માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ છે યોગ ફોર હેલ્ધી એજિંગ, એટલે કે નિરોગી વૃદ્ધત્વ માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં વર્ષ 2019માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે જોડીને અત્યાર સુધીમાં આશરે 80,000થી વધુ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. યોગ બોર્ડ દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 12 જેટલા સ્થળોએ વિશેષ યોગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. યોગ બોર્ડ દ્વારા ગિફ્ટ સિટીમાં આયોજિત આજના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં યોગને મળી રહેલા પ્રોત્સાહન અંગે અને આ વર્ષની યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું.
2: યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ થયા છે અને સાથે સાથે આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આપે છે. મોદી સાહેબની પ્રેરણાથી આખા વિશ્વને આપણે યોગ આપ્યું છે, એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં આવા વિશેષ 12 કાર્યક્રમો અમે રાખ્યા છે, જેમાં અલગ અલગ કિસાનો માટે, કોર્પોરેટ જગત માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ 12 કાર્યક્રમ અને 597 કાર્યક્રમ દરેક તાલુકા અને વોર્ડ સુધી અમે રાખ્યા છે. તો આજનો કાર્યક્રમ ગિફ્ટ સિટીમાં આયોજન થયું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો જોડાયા, જેમાં અહીંયાના MD આદરણીય સંજય કોલજી અને બધા જ ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટરો અને બધા કંપનીઓના CEO, કંપનીઓના કર્મચારીઓના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. મિત્રો, યોગ માત્ર એક્સરસાઇઝ નહીં, યોગ ઇમ્યુનિટી પણ વધારે છે, યોગ ઇકોનોમી પણ બુસ્ટ કરે છે, યોગ ટર્નઓવર પણ વધારે છે, યોગથી GDP પણ વધે છે. દેશને આર્થિક મહાસત્તા બનાવવું હોય તો દરેક વ્યક્તિનો તન અને મન સ્વસ્થ હશે તો દેશ આગળ વિકાસ કરશે, દેશ વિશ્વગુરુ બનશે. આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે, માનનીય મુખ્યમંત્રીના નિર્દેશનમાં આદરણીય હર્ષભાઈ સંઘવીના નિર્દેશનમાં ગુજરાત યોગ બોર્ડ કામ કરે છે. આપ સૌનું હું આહ્વાન કરવા માંગુ છું, આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ.
1: આપણે બધા યોગનું મહત્વ જાણીએ છીએ, પરંતુ તેને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એ વિશે આપણા ઘણાના મનમાં ખૂબ સવાલ હોય છે. શરૂઆત કેવી રીતે કરવી, કયા આસન કરવા, પ્રાણાયામ એટલે

0: છું. યોગ અને યોગને લગતા તમામ બાબત અંગે આજે આપણે માર્ગદર્શન કરવા અને પ્રત્યક્ષ રૂપે યોગ કેવી રીતે આપણે જીવનમાં લાવી શકીએ, ઉતારી શકીએ તે અંગે આપણને માહિતગાર કરવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે યુવા યોગ ટ્રેનર સિદ્ધાર્થ સંઘવી. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનો આજના કાર્યક્રમમાં.
1: ખૂબ ખૂબ આભાર.
0: શ્રોતા મિત્રો, હું આપને સિદ્ધાર્થભાઈનો ટૂંકો પરિચય આપું છું. સિદ્ધાર્થ સંઘવી અમદાવાદના પ્રમાણિત યોગ શિક્ષક છે અને યોગાવિદ સિદ્ધાર્થના સ્થાપક પણ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી યોગ ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા તો આજની ચર્ચામાં હું તમને પૂછવા ઈચ્છું છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં યોગને એક આખા દુનિયામાં એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતની આ જે પ્રાચીન પરંપરા છે એને એક વૈશ્વિક ઓળખ અત્યારે મળી છે, ત્યારે એક ભારતીય તરીકે આપણને સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે યોગ શું છે. અને ઘણા લોકોની ધારણા આજે પણ એવી છે કે યોગ એટલે યોગાસન. તો હું તમારી પાસેથી જાણવા ઈચ્છું છું કે યોગ એટલે શું, ખાલી કસરત છે કે એના પછી પણ કંઈક છે?
1: યોગ એ ખાલી શારીરિક કસરત નથી, બટ મન, શરીર અને શ્વાસ ત્રણેયને સંતુલન કરવાનું એક સાધન છે.
0: બરાબર.
1: ફર્સ્ટ આપણે શરીરને સંતુલન કરવા માટે આસનો કરીએ છીએ, શ્વાસને સંતુલન કરવા માટે પ્રાણાયામ કરીએ છીએ, અને મેડિટેશન એ ધ્યાન એ મનને શાંત કરવા માટે કરીએ છીએ. ત્રણેયનું જો ડેઇલી કરવામાં આવે તો મન, શરીર અને શ્વાસ ત્રણેય એક સાથે સંતુલિત રહે છે.
0: બરાબર. હમણાં આપણે પ્રાણાયામની વાત કરી તો હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે કયા કયા પ્રકારના પ્રાણાયામ આવે છે, કારણ કે એક બે પ્રાણાયામ બહુ પ્રચલિત હોય છે તો શરૂઆતમાં, અને બીજી વસ્તુ કે મારે જો પ્રાણાયામની શરૂઆત કરવી હોય તો કયા સરળ પ્રાણાયામથી હું શરૂઆત કરી શકું? કારણ કે ઘણી વખત યુટ્યુબમાં જોઈને આપણે એકદમ એડવાન્સ લેવલનું પણ પહેલા જ કરવા જતા હોય છે, તો એ શરીરને નુકસાનકારક પણ થઈ શકે છે. તો તમે શું અમારા શ્રોતાઓને માર્ગદર્શન આપશો કે પ્રાણાયામ કરવા ઈચ્છતા હોય તો ક્યાંથી શરૂઆત કરાય, પછી કેવી રીતે ધીમે ધીમે આગળ વધાય?
1: હા, તો પ્રાણાયામની શરૂઆત સૌથી પહેલા નાડી શુદ્ધિ પ્રાણાયામ છે, જેમાં નાડીઓને શુદ્ધ કરે છે. મીન્સ ફર્સ્ટ ઈડા અને પીડા બે નાડી આવેલી હોય છે. લેફ્ટ સાઈડ મીન્સ ડાબું નોસ્ટ્રિલ એ ઈડા અને રાઈટ સાઈડ જમણું નોસ્ટ્રિલ અને પીડા નાડી કહે છે. જેમ આપણે સૂર્ય અને ચંદ્ર એ રીતે શરીરને બેલેન્સ કરવા માટે બે નાડી આવેલી હોય છે, કે આપણને ક્યારેક ગરમી વધારે લાગે તો જો આપણે ગરમી વધારે લાગતી હોય તો ઠંડુ પ્રાણાયામ કરવાનું, અને ઠંડી વધારે લાગતી હોય તો ગરમ પ્રાણાયામ.
0: મીન્સ કેવી રીતે?
1: હા, જો હું સમજાવું, ઈડા મીન્સ લેફ્ટ, લેફ્ટ એટલે એને ચંદ્ર પ્રાણાયામ કહે છે. મીન્સ જ્યારે આપણને વધારે ગરમી લાગતી હોય કે પિત્ત કે એવું થતું હોય ત્યારે ચંદ્ર શુદ્ધિ પ્રાણાયામ કરવાનું, અને જ્યારે આપણને વધારે ઠંડી કે એવું લાગતું હોય ત્યારે સૂર્ય કે રાઇટ સાઈડથી ઇનહેલ કરવાનું અને રાઇટથી જ એક્ઝેલ કરવાનું. જ્યારે ચંદ્ર લેફ્ટથી ઇનહેલ એન્ડ લેફ્ટથી એક્ઝેલ કરવાનું. શરૂઆત આપણે અહીંયાથી કરી શકીએ. જો ફર્સ્ટ ચંદ્ર શુદ્ધિ પ્રાણાયામ એ આપણા મનને શાંત કરે છે અને લેફ્ટ નોસ્ટ્રિલને શુદ્ધ કરે છે, અને રાઇટ સૂર્ય શુદ્ધિ નારાયણ એમાં સૌથી પહેલા આપણા ડાબા નોસ્ટ્રિલને શુદ્ધ કરે છે અને શરીરમાં ગરમાટ લાવે છે.
0: બરાબર.
1: પછી રોગ ઉપચાર માટે બી પ્રાણાયામ છે, નાડી ભેદન પ્રાણાયામ, જેમાં જે લોકોને સાંધાના દુખાવા હોય, કોઈને હૃદયનો પ્રોબ્લેમ હોય કે હૃદય ફાસ્ટ બીટ કરતું હોય, એમના માટે છે ફર્સ્ટ સૂર્ય ભેદન પ્રાણાયામ, જેમાં જમણા નોસ્ટ્રિલથી શ્વાસ લેવાનું અને ડાબા નોસ્ટ્રિલથી શ્વાસને કાઢવાનું. આ 12 ટાઈમ તમે કરી શકો, બટ એ શિયાળામાં મોર્નિંગમાં.
0: બરાબર.
1: પ્રચલિત પ્રાણાયામ તો અનુલોમ વિલોમ, કપાલભાતી અને ભ્રામરી પ્રાણાયામ છે, બટ શરૂઆત આપણે નાડી શુદ્ધિ પ્રાણાયામથી કરવી જોઈએ, જેથી નાડી શુદ્ધ થવાથી કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ સારી રીતે થઈ શકે. માટે સૌથી પહેલા નાડી શુદ્ધિ પ્રાણાયામ, જેમાં લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ લેવાનું અને લેફ્ટથી જ કાઢવાનું.
0: બરાબર.
1: એ અને રાઈટથી શ્વાસ લેવાનો, રાઈટથી કાઢવાનો, એ 3 ટાઈમ્સ, એન્ડ ધેન કપાલભાતી પ્રાણાયામ કરી શકો. કપાલભાતી પ્રાણાયામ જેટલું બને એટલું સવારે વહેલા, વહેલી સવારે તમારે કરવું જોઈએ. મીન્સ આફ્ટરનૂનમાં ઓછું કરવું જોઈએ, કેમ કે ગરમ પ્રાણાયામ છે. ગરમ પ્રાણાયામ હોવાના લીધે તમારે વધારે ગરમી શરીરમાં વધી જશે તો ઇફેક્ટ બી થઈ શકે. એટલા માટે જેટલું બને એટલું સવારે કરવું જોઈએ, પણ એ સલાહમાં કરવું જોઈએ કોઈ યોગ શિક્ષકની. કપાલભાતી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે ક્યારે બી કરી શકો, અને આ બધા પ્રાણાયામ તમે ખાવાના 3-4 કલાક પહેલા કરવા જોઈએ.
0: બરાબર.
1: અથવા 3-4 કલાક પછી. એમ્પ્ટી સ્ટમક જેટલું કરશો એટલું સારું છે.
0: ઓકે. અને બ્રાહ્મણી

0: પ્રાણાયામની આપણે વાત કરીએ તો ભ્રામરી પ્રાણાયામ ક્યારે કરી શકાય અને કોને કરવું જોઈએ અને કોને ન કરવું જોઈએ?
1: પ્રાણી પ્રાણાયામ બધા કરી શકે. ફર્સ્ટ પ્રાણી પ્રાણાયામના ફાયદા. પ્રાણી પ્રાણાયામના ફાયદા છે, એક મનને શાંત કરે છે. જેમને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય, જેમને હાઈ બીપી હોય એમના માટે ખૂબ જ ફાયદાકારક છે. હાઈ બીપીને કંટ્રોલ કરે છે. અને જેમને ઊંઘનો પ્રોબ્લેમ હોય, જેમને સ્લીપ સારી ના આવતી હોય એમના માટે બી એ બહુ જ સારું છે. ભ્રામરી પ્રાણાયામ મનને શાંત કરી અને સારી એવી સ્લીપ આવવામાં મદદ કરે છે. માટે ભ્રામરી પ્રાણાયામ તમે ક્યારે બી કરી શકો. ભ્રામરી પ્રાણાયામ મેઇનલી જ્યારે જેમને સ્લીપ ના આવતી હોય રાતે, રાતે જો તમે ભ્રામરી પ્રાણાયામ કરીને સુવો તો એકદમ સારી અને ઊંઘ આવી શકે.
0: ઓકે, બરાબર. પણ તમે કીધું એ પ્રમાણે શરૂઆત નાડી શુદ્ધિ પ્રાણાયામથી કરીને પછી અનુલોમ વિલોમ પછી કપાલભાતિ પછી ભ્રામરી, એવી રીતે પ્રવાસ હોવો જોઈએ.
1: જો ફર્સ્ટ આપણે નાડી શુદ્ધિ પ્રાણાયામ કરવું જોઈએ, પછી નાડી ભેદન પ્રાણાયામ જેમાં લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ લઈ રાઈટથી કાઢવાનો, પછી કપાલભાતિ પ્રાણાયામ, પછી આવે છે ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ અને પછી ભ્રામરી પ્રાણાયામ. આ રીતે ક્રમમાં 6 પ્રાણાયામ કરવા છે.
0: બરાબર. અને સેમ એવી રીતે યોગાસનની આપણે વાત કરીએ તો યોગાસનમાં પણ એવું હોય છે કે કયા યોગાસન કે જેનાથી શરૂઆત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બીમારી ધરાવતા હોય તો પણ કરી શકે એવા કોઈ સલામત યોગાસન?
1: હા, સિમ્પલ જે લોકોને બીમારી હોય એવા બી આસન કરી શકે એવા સિટિંગના આસન છે, જેમ કે તાળાસન, વજ્રાસન જેવા આસન, પદ્માસન, એ એકદમ સિમ્પલ આસનો પણ સ્ટાર્ટ કરી શકે છે.
0: છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પ્રધાનમંત્રી બન્યા પછી યોગને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવામાં અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. અને આપણે જોયું છે કે આખા વિશ્વમાં એક સાનુકૂળ વાતાવરણ આજે યોગ માટે ઊભું થયું છે. તો આ પરિવર્તન જે આવ્યું છે અને આ જે જનજાગૃતિ છે જે એને તમે કેવી રીતે જુઓ છો?
1: ખરેખર યોગ તો હજારો વર્ષોથી ભારતની સંસ્કૃતિ ભાગ રહ્યો છે, પણ આખી દુનિયા સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભૂમિકા ઘણી મહત્વની રહી છે. તેમના પ્રયાસોથી જ આજે 21 જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. એક ભારતીય તરીકે આપણને ગર્વ થાય છે, આપણા આ પ્રાચીન સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે સ્વીકાર મળ્યો છે.
0: બરાબર. અને આ વર્ષની યોગ દિવસની જે વિષય વસ્તુ છે એ યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે કે નિરામય વૃદ્ધાવસ્થા માટે યોગ. તો આપણે વાત કરીએ આજના જ્યેષ્ઠ નાગરિકોની, વરિષ્ઠ નાગરિકોની, તો એમના માટે એમને આરોગ્ય જાળવવા માટે અને સ્વસ્થ રહેવા માટે યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે?
1: આ વખતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો એજન્ડો છે યોગા ફોર હેલ્ધી એજિંગ. વૃદ્ધાવસ્થા સ્વસ્થતા જાળવવા માટે યોગ એક અત્યંત અસરકારક છે. યુવાનીમાં શરીર સંપૂર્ણ વિકાસ પામેલું હોય, હાડકા મજબૂત હોય છે, સંપૂર્ણ વિકાસ પામેલો હોય છે અને સ્નાયુઓ સ્થિતિસ્થાપકતા પણ યોગ્ય પ્રમાણમાં હોય છે. પરંતુ શરીર જેમ જેમ વૃદ્ધાવસ્થામાં તરફ જવા લાગે છે ત્યારે હાડકા નબળા થતા જાય છે અને સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે. માટે જો શરીર ધીમે ધીમે અક્કડ અને બરડ તરફ જવા લાગે છે, આવું ના થાય, સુંદર અને આરોગ્યમય જીવન જીવવું હોય તો નિયમિત યોગ અને અભ્યાસ કરવાથી આ નિયમિત યોગને અભ્યાસ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ અને સ્વતંત્ર રહેવાનો સક્ષમ બનાવે છે. તો વૃદ્ધાઓ માટે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરમાં હાડકાં થોડા નબળા પડતા જાય છે અને સ્નાયુઓ એકદમ નબળા પડતા જાય છે. માટે આમાં વૃદ્ધ લોકોએ વધારે ધ્યાન આપવું જોઈએ જેથી તેમના સારું નિરામય જીવન જીવી શકે. તો ફર્સ્ટ આપણે જાણીએ કે વૃદ્ધોએ શું શું કરવું જોઈએ. એના માટે એમને સ્ટાર્ટ સૂક્ષ્મ વ્યાયામથી કરવું જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ એટલે શું? સૂક્ષ્મ વ્યાયામ એટલે શરીરના કોઈ પણ જોઈન્ટ્સને તેની ક્ષમતા પ્રમાણે વાળવાની ક્રિયા. મીન્સ આપણા એલ્બોનો જોઈન્ટ્સ એ 180 ડિગ્રી સુધી વળી શકે છે અને 180 ડિગ્રી સુધી સીધો થઈ શકે છે. એ રીતે જોઈન્ટ્સને આપણે ઓપન કરવું એ જ સૂક્ષ્મ વ્યાયામ. તો માટે આપણા જોઈન્ટ્સ એ બધા વાયુથી ભરાઈ જાય છે. વાયુ ખાલી પેટમાં જ નથી હોતો બટ જોઈન્ટ્સમાં પણ હોય છે. માટે આપણે થોડી થોડી કસરત કરતું રહેવું જોઈએ. સૂક્ષ્મવ્યાયામ એ બેઝિકલી એના માટે છે કે આપણા શરીરમાં વાયુ ના ભરાઈ જાય અને આપણા જોઈન્ટ્સ નબળા ના પડી જાય અને સ્નાયુઓ એકદમ નબળા ના પડી જાય અને શરીરની સંતુલન શક્તિ એ એકદમ સ્ટ્રોંગ રહે, મજબૂત રહે. એના માટે સૂક્ષ્મવ્યાયામ કરવામાં આવે છે. તો જો અવરોધ

0: એ નીચે બેસીને આસન જ ના કરી શકે તો ચેર યોગા છે, ચેર યોગા કરી શકે છે. અને વૃદ્ધોએ શું ના કરવું જોઈએ, તેમને રાતે જલ્દી સુવાની ટેવ પાડવી જોઈએ જેથી તેમની સ્લીપ વધારે સારી થઈ શકે, અને થોડું હેલ્ધી ખાવાની ટેવ પાડવી જોઈએ જેથી તેમની પાચન શક્તિ થોડી નબળી હોય છે એટલે જલ્દી જમવાની બી ટેવ કરવી જોઈએ, અને સાથે સાથે થોડી કસરતોને નિયમિત રીતે કરે તો એ સ્વસ્થ અને સ્વતંત્ર જીવન જીવી શકે છે.
1: બરાબર. આપણે હમણાં વૃદ્ધોની વાત કરી, પણ આધુનિક જીવનશૈલીમાં અત્યારનો જે વર્કફોર્સ છે, યંગ જનરેશન છે, એમને જીવનશૈલીમાં એક બહુ મોટા પાયે પરિવર્તન આવી રહ્યું છે. કારણ કે સ્ટ્રેસ પણ છે અને બેઠાડું જીવન પણ છે, એના કારણોસર ઘણી બધી બીમારી જે છે એ બહુ વહેલી ઉંમરે શરૂ થઈ જાય છે. ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિઝીઝની આપણે વાત કરીએ તો એવા લોકો માટે કે જેમની પાસે સમય પણ ઓછો છે અને જેમનું જે કામનું જે નેચર છે એ પણ બેઠાડું છે, તો એ લોકો કેવી રીતે યોગ કરી શકે અને એમના માટે ખાસ તમે શું કહી શકશો?
0: જેમનું બેઠાડું જીવન છે એ લોકો સ્ટાર્ટિંગમાં 10 થી 15 મિનિટ ડેઈલી સવારે થોડા ડીપ બ્રીધિંગ અને થોડા એવા આસનો, જેમ કે સૂક્ષ્મ વ્યાયામ, જે સ્પેશિયલી એના માટે બનાવેલો છે કે જે લોકો કંઈ વર્ક કરતા હોય તે માટે નેક બેક ને પેન થોડું થતા હોય છે એ લોકો માટે બેકના સ્પેશિયલ આસનો જેવા કે સેતુબંધાસન એ કરી શકે અને પવનમુક્તાસન જેવા હળવા આસનો કરી શકાય.
1: બરાબર. અને બીજી વસ્તુ આપણે મહિલાઓની વાત કરીએ, કારણ કે મહિલાઓનામાં પણ આજકાલ હાર્મોનલ ઇમ્બેલેન્સના ઘણા કેસ જોવા મળે છે, અને આજકાલની જે લાઇફસ્ટાઇલ છે એના કારણોસર 40 ઉંમર ના થાય તો ઘણી બધી બીમારીઓ અને નાની મોટી શરીરની ફરિયાદ શરૂ થતી હોય છે. તો મહિલાઓ માટે તમે શું કહેશો કે ખાસ તો એ લોકોમાં જે સ્પેસિફિક પ્રોબ્લેમ્સ હોય છે તો એમાં એ લોકો કેવી રીતે યોગને અપનાવી શકીએ?
0: મહિલાઓને સ્ટાર્ટિંગમાં એ એવું વિચારે છે કે ઘરનું કામ કરી એટલે કસરત કરી લીધી, બટ
1: બરાબર.
0: એવું નથી. રોજની પોતાની માટે 10 થી 15 મિનિટ યોગા માટે અથવા વોકિંગ કે થોડું જોગિંગ એના માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ. થોડા 10 થી 15 મિનિટ સૂર્ય નમસ્કાર સાથે મહિલા માટે સ્પેસિફિક આસનો જેવા કે બટરફ્લાય પોઝિશન એન્ડ જે હિપને ઓપન કરે એવા આસનો, એ બધા ડેઈલી થોડા થોડા કરવા જોઈએ.
1: બરાબર. આ મહિલાઓની વાત પછી આપણે જે આજની પેઢી છે એ આવતીકાલનું ભવિષ્ય છે, અને આપણે જોયું છે કે આજકાલ જે છોકરાઓ છે, નાના બાળકો છે, એમનામાં સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે અને મેદાની રમત આમ પણ ઓછી થઈ રહી છે. તો એવા બાળકો યોગને કે કસરતને અપનાવે એ ખરેખર જરૂરી તો છે અને પરંતુ થતું નથી અત્યારે. તો એ લોકોને યોગ પ્રત્યે રુચિ નિર્માણ કરવા માટે કે યોગ પ્રત્યે એમનામાં શરૂઆત કેવી રીતે કરી શકાય, એમાં તો તમે શું સલાહ આપી શકશો વાલીઓને પણ અને શાળાઓમાં પણ?
0: અત્યારે બાળકો વધારે સ્ક્રીન ટાઈમ બહુ જ કરે છે તો સ્ક્રીન પર વધારે આવા કાર્યક્રમો કરી, જેમ કે યોગાના કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પર યોગા અને એનો પ્રચાર થોડું વધારી અને ધીમે ધીમે અવેરનેસ વધારી અને બાળકોને પણ, એટલે સોશિયલ મીડિયાથી વધારે એ લોકો અફેક્ટ થાય છે તો સોશિયલ મીડિયામાં જો વધારે અવેરનેસ ફેલાવવામાં આવે યોગાની અને યોગાના વધારે કાર્યક્રમો કરવામાં આવે તો ધીમે ધીમે બાળકો એ યોગાને અપનાવશે અને થોડું એને આકર્ષક બનાવવામાં આવે તો ધીમે ધીમે બાળકો પણ એને અપનાવશે.
1: બરાબર. પણ બાળકોમાં ફ્લેક્સિબિલિટી તો ખાસી હોય છે, પણ એ લોકો જોયા પછી એને અપનાવી શકીએ એમ હોય છે કે એમાં કોઈ ખાસ તાલીમની જરૂર હોય છે? કારણ કે યુટ્યુબમાં તો બધી જ માહિતી અવેલેબલ છે અને બહુ જ અત્યારે સરળતાથી બધું મળી રહે છે, પરંતુ એ અપનાવવામાં કેટલો ખતરો છે?
0: જોઈને કરવાથી ઘણો બહુ જ ખતરો છે, એટલા માટે કોઈ યોગ્ય યોગ શિક્ષકની હાજરીમાં અથવા કોઈ ટીચર્સની હાજરીમાં એમને યોગા શીખવાડવા જોઈએ, એમની અંડરમાં શીખવાડવા જોઈએ જેથી સેફલી અને સારી રીતે એ કરી શકે. સૂર્ય નમસ્કાર એક એવી વસ્તુ છે જે પૂરો વ્યાયામ, સંપૂર્ણ વ્યાયામ છે, એટલે બાળકોએ સૂર્ય નમસ્કાર તો ડેઈલી કરવા જ જોઈએ, સાથે સાથે ઓમકાર અને ડીપ બ્રીધિંગ, એ બે વસ્તુ મનને શાંત કરશે અને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે.
1: બરાબર. અને હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું, કારણ કે તમે એક યંગ ટ્રેનર છો, તો યોગને અપનાવીએ આ વાત તો આપણે કરીએ છીએ કે અપનાવવું જોઈએ, પરંતુ પ્રધાનમંત્રીના પ્રોત્સાહનથી આજે જે એક વૈશ્વિક ઓળખ યોગને મળી છે એના થકી ઘણા બધા બીજા દ્વાર પણ યોગ માટે ખુલ્યા છે. જે આપણે કરિયરની વાત કરીએ તો જે લોકોને યોગમાં ખરેખર રસ છે અને જે લોકો આગળ

0: ઉદ્યોગમાં કરિયર, પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય એમના માટે તમે શું કહેશો કે શું કેવી રીતે શરૂઆત કરાય પહેલો, અને બીજું કે શું તકો આગળ જતા એ લોકો માટે છે?
1: શરૂઆતમાં એવું છે કે એમને 4 મંથ મિનિમમ કોર્સ એક કરવાનો છે, ડેલી એક સર્ટિફિકેટ કોર્સ જરૂરી છે. એક સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ થોડું બેઝિક નોલેજ આવ્યા પછી એમને સરકારી નોકરી માટે મીન્સ YCB લેવલ 3 એક એક્ઝામ આવે છે, જે એક્ઝામ આપ્યા પછી એમને ડાયરેક્ટ સરકારી જોબ કે કોઈ સ્ટુડિયોઝ, જીમ કે પછી કોઈ બી સંસ્થા કે કોઈ સોસાયટીમાં બી અત્યારે વર્ક મળી શકે છે, કરિયર ઓપ્શન મળી શકે છે. પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટી છે, જેમ કે લકુલેસ્ક યુનિવર્સિટી છે, જે સ્પેશિયલી યોગ માટે, જેમાં MSc એ બધા યોગના કોર્સીસ થાય છે, જે ડિગ્રીઝ છે. ઓકે, અને ઇન્ટરનેશનલી વાત કરીએ તો IYTTC કરીને એક કોર્સ થાય છે, જે યોગા અલાયન્સ કરાવે છે, જે સર્ટિફાઈડ બાય USA.
0: ઓકે,
1: હા, ત્યાંથી તમને સર્ટિફિકેટ મળે છે અને તમે ત્યાં માટે એલિજિબલ થાવ છો કે USમાં કે કોઈ બી જગ્યાએ બહાર તમે ઇન્ટરનેશનલી યોગા કરાવી શકો.
0: બરાબર, તો આ એ ગુજરાતમાં અવેલેબલ છે આ સેન્ટર્સ?
1: હા, ગુજરાતમાં બી અવેલેબલ છે. એ ઓનલાઈન કોર્સ કરાવે છે અને ગુજરાતથી તમે જોઈન કરી શકો અને ડાયરેક્ટ તમારું સર્ટિફિકેટ અહીંયા મળી શકે.
0: ઓકે, મતલબ કોર્સ આખો ઓનલાઈન કોર્સ છે?
1: હા, ઓનલાઈન કોર્સ છે અને ઓફલાઈન બી થાય છે. ઓફલાઈન જેમ કે શિવાનંદ આશ્રમમાં બી એ કરાવે છે.
0: બરાબર, માન્યતા પ્રાપ્ત કોર્સ?
1: હા, માન્યતા પ્રાપ્ત.
0: ઓકે, તો ઘણી બધી ટિપ્સ આપે શેર કરી. તો સરકારી સ્તરે પણ આ યોગને વધુ ધપાવવા માટે ઘણા બધા પ્રયાસો છેલ્લા વર્ષોમાં થઈ રહ્યા છે, આયુષ મંત્રાલયની પણ એમાં બહુ મોટી ભૂમિકા છે. તો શું આ પ્રયાસોને તમે કેવી રીતે જુઓ છો? કારણ કે એક યોગ શિક્ષક તરીકે યોગ સાથે સંકળાયેલી એક ઇકોસિસ્ટમ છે, તો એને વિકસાવવામાં આ કેવી રીતે મદદરૂપ થાય છે?
1: હા, આયુષ મંત્રાલય અને ફિટ ઇન્ડિયા બંને, સૌથી મોટો ફાયદો એ થયો છે કે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી છે. આજે ઘણા લોકો દવા લેવાની જરૂર પડે એ પહેલા જ યોગ અને નિયમિત જીવનશૈલી અપનાવી રહ્યા છે. આ બદલાવ લાંબા ગાળે સમાજને વધુ સ્વસ્થ બનાવવા મદદ કરશે.
0: બરાબર, તો આ જે લોકો હજી યોગથી દૂર છે અને જે લોકો પોતાની લાઇફસ્ટાઇલમાં, રોજિંદા જીવનમાં યોગને અપનાવવા માંગે છે પણ હજુ થયું નથી, એવું એવા લોકો માટે તમે શું સંદેશ આપશો અને યોગના પ્રચાર માટે એક શિક્ષક તરીકે તમારો શું સંદેશ રહેશે આવનારી પેઢી માટે?
1: હા, મારો સરળ સંદેશ એ છે કે યોગને કોઈ ભાર સમજીને નહીં પણ રોજિંદા જીવનનો એક નાના અને આનંદદાયક ભાગ તરીકે અપનાવો. જો બાળક અને યુવાનોને શરૂઆતથી જ યોગની સારી આદત પડે તો તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બની શકે છે. રોજ માત્ર 15-20 મિનિટ પણ મોટા ફેરફાર લાવી શકે છે.
0: બરાબર સિદ્ધાર્થભાઈ, આપે બહુ સરસ માહિતી આપી અમારા શ્રોતાઓને, અને યોગ કેટલું આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે અને કરિયરની દ્રષ્ટિએ પણ એક નવું પાસું આજે અમને જાણવા મળ્યું કે યોગ એકમાત્ર જીવનશૈલી પણ નથી પરંતુ આજના સમયમાં જ્યારે યોગને એક વૈશ્વિક ઓળખ મળી રહી છે ત્યારે યોગને કરિયર તરીકે પણ આજની પેઢીના જે છોકરાઓ છે, જે યુવાનો છે, એ જોઈ શકે છે એવી આપણે વાત કરી અને બહુ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, યોગ એક કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે અને તે જ લાંબા અને તંદુરસ્ત જીવનની આજે ચાવી છે. તો આવનારા 21 જૂને આપ સૌ સંકલ્પ કરીએ કે યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ, અને આપ સૌ આ કાર્યક્રમમાં જોડાયા અને તમે પણ આજે અમને એટલી બધી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત ભારતની યોગ ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ.
1: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તુષાર શુક્લની આ રચનાથી, સ્વર આરતી અને સૌમિલ મુનશીનો.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ મુકેશના સ્વરમાં ગવાયેલા ફિલ્મ હિમાલય કી ગોદ મેના આ ગીતથી.

કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો, ક્ષમા કરશો, લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો મમતા ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં અસલી નકલી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અમારી પ્રથમ સભામાં સવારે 5 વાગે, માફ કરશો મિત્રો, સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારામાં વિષય ધર્મ, વક્તા પ્રોફેસર અશ્વિન આણદાણી, 6:35 શ્રીરામચરિતમાનસ ગાન, 6:45 ગાંધી વંદના, 7 વાગે સદાબહાર ગીતો અંતર્ગત જૂના હિન્દી ફિલ્મી ગીતો, 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે, 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, 11:30 લોકસંગીતનો કાર્યક્રમ, કલાકાર વિજયચંદ્ર જાદવ અને દીપકકુમાર દંતાણી, 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત કાર્યક્રમ, કલાકાર નીરજ પાઠક અને નીલા ધોળકિયા, 1:30 ફોજી દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની

ની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાનાર રોજગાર મેળા 2026 કાર્યક્રમનું દિલ્હીથી પ્રસારણ. કાર્યક્રમના અંત સુધી 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 ગેર ફિલ્મી ગીતો. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર આજનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. રાત્રે 8:30 હવામાં ભેજનું પ્રમાણ 55% નોંધાયું. આગામી સમય દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:48 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. જો કે અમારી ડીટીએચ સેવાનું પ્રસારણ આપ સાંભળી શકો છો. ફરી મળીશું આવતીકાલે સવારે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:50 થઈ રહી છે. હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે શિવરામ શ્રીમાળી. મધ્યરાત્રિ 12 વાગ્યે હશે. ગુજરાતી નાટક વેલકમ જિંદગી, લેખન સૌમ્ય જોશી, નિર્માતા ઉમેશ શુક્લ અને ભરત ઠક્કર. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અઢી કમરાનું મકાન, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ સુગમ

ગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ સંગીત. અંતમાં હશે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં ને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો મારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક વેલકમ જિંદગી. લેખન સૌમ્ય જોશી, નિર્માતા ઉમેશ શુક્લ અને ભરત ઠક્કર.
1: રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
2: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે.
3: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
2: એટલે કહેવાનું શું થાય છે કે આ જિંદગીની રેલગાડી છે ને એ અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી 70 જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
4: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
5: અરે યાર તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
4: હેરી હેરી બેલોફોન.
2: એટલે ગણ કે નળના ત્યાં 80 પ્લસ ની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણાનો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
6: આટલી બધી ગણતરી માં થું પાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી અટક છે ને, ગણતરા પડીશ.
7: પપ્પા કેચ,
2: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો.
6: ભાઈ બાપ ને ઉધાઈ કે ઇન્જેક્શન વાળા કે નંબર દો ના, ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.

0: તમારા હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા, હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પહેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો, તૈયાર એટલે ગડી વાળીને નહીં હો, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઊભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂંછડું ઊંચું થયું હોય તો ખીજાય, એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં હોય, નુલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને, એ 24 કલાક માંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ, બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વૈયો ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ હો, આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
1: એ ભાનુ ગઈ હો ટ્રેન ગઈ.
0: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
0: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
0: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
0: ના હો ફર્સ્ટ ક્લાસમાં જશે.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને, 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
0: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે, આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું, પણ આવતા રવિવાર પાકું હો. અમે કેટલા દીથી ગેટવે નથી ગયા.
1: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે, સિક્વેરામાં સફારી નખાવાનો છે.
0: શું સિક્વેરા?
1: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી, એ 150 વર્ષ જૂનો દરજી છે.
0: ત્યાંથી દોરો પરોવી શકે છો એમાં?
1: આ 4થી પેઢી છે એની બુરથલ. એ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
0: ઈ 60ના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની, અત્યારે પહેરેશ કોઈ સફારી? તમાર ફેરવેલ નો ડ્રેસ નક્કી છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
1: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
0: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
1: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
0: આ તો ન્યાથી ગેટવે જાશું હો, પણ મારે વડાપાઉ ખાવા કેટલા દીથી નથી. શું થયું, ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉ લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુઆ વડાપાઉ લાવવાનું બંધ કરી દો, આ 4થી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યો પેલા, એ ઓલા ઉદયના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
0: એની ગંધ મારે હો કહી દઉં.
1: હાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે ઘર ટકાવીને રાખવાનું છે ને એ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે જી?
0: 6:40 થઈ.
1: હા તો મને ખબર છે, રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
0: હા તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તમારો સેકન્ડ ક્લાસ નો છે?
1: તો ફોટા દે ને જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દયા. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા
1: એ ફોટા મૂકી દે પેલા.
0: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હોય ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ

0: આવતા શુક્રવારે રજા છે ને પપ્પાની, તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપની, આ રિસીટ છે એની. ના એટલે 55 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
1: ને મારા વિવેક જુઓ, બાપાની ચિંતા કરેની રિસીટ છે આપણી પાસે, પણ મૌખિકમાં કાંઈ નહીં. એટલે આ આને કાંઈ નો કે, ઓલ્યું આને કાંઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણીવાર ચાલુ આપણને શરમ આવે, પણ મારા વિવેકને શાસ્ત્રીય સંગીતનો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો છે. એ બેટો, આ કયો રાગ છે?
0: હાટ મમ્મી, ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
1: મારે તો સવારમાં તમે જાઓ પછી વૈરાગ હોય બેટા.
0: એ મમ્મી, વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા.
1: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા.

0: પછી વૈરાગ હોય બેટા.
1: એ મમ્મી વૈરાગ માટે નહીં, રાગ હોય એને જોગિયા કહેવાય. જોગિયા સામે
0: બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
1: પણ ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છું લતપુલ ને આપશે.
1: મારા ફોટા કેમ?
0: આ તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
1: એવું તો બોલું છું યાર મમ્મી.
0: ના બાપાની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
1: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
1: એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપાએ. આજ બોન બેટા નથી બનાવવાનો મારો.
1: હા બનાવું જો હવે પણ.
2: એ આ અઠવાડિયાથી હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
2: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
1: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
2: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવાર નો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાના નતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે નહીં, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવે નો બહુ વાંધો નહીં, પણ એક તો ઓલું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બે ની સરખી જ છે. જો બે જણા સૌ પેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે. હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નતું કીધું મેં ટેવો બે ની સરખી જ છે.
2: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈ ન જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
1: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
1: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો ને કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, હવે રાંધવામાં શું કરવા છે સે, કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું? હા કે ના?
2: હમણાં તું જાણ નહીં તો દઈશ એ ગડબુદ નહીં હમણાં તને.
1: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે?
1: આ નિશાંત ની સાથે.
0: જો બેટા આમાં છે ને હું પપ્પા ને કઈ નહીં કહું. જી કેવો નહી તારે જ કેવાનું.
1: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે.
0: મને બધી ખબર, પણ તને ખબર હોય કઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
1: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેની. તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે હો, ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહીં તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
1: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
0: લે કઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કઈ કહેતી હતી ને એટલે.
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
1: શું સ્ટાર્ટ?
2: બાનુ
1: મમ્મી.
2: બાનુ
1: મમ્મી. પપ્પા મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
2: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
1: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર ચલાવ કરે છે ને ગુજરાતમાં તો.

0: સપ્લાઇંગ ની એક બે જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું પણ. હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય. એ
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે, કેટલો બધો પગાર હોય છે એમનો.
0: ના પપ્પા મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે ત્રણ વાડીઓ ને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કર્યો ને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ, ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
0: હા પપ્પા હું ભણ્યો છું એનું એમબીએ.
1: એમબીએ એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
0: પણ પપ્પા મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દીધું કા?
0: ના પપ્પા હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણી વાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14-14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનત નો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટ ની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો નહીં, મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
0: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
1: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી, એવી કોમ્પિટિશનો જીતીને અમે અહીં પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઇનોમાં ભરાઈને અમે અહીં પહોંચ્યા. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે.
0: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી, પણ હું જ્યાં છું ત્યાં છું. હું ખેતવાડીમાં નથી, મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
1: અરે તું બેકવર્ડ જતો રહીશ.
0: તમે કેમ એમ ધારી લો?
1: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
0: પણ તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું એ પણ ફેલ્યોર નું, હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
0: પણ કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
0: એમાં લોહી ક્યાંથી
1: આવ્યું? મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
0: એટલે તમને
1: નાલાયકી જોઈએ કમ્પલસરી.
0: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
1: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
0: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રીયલ વેરી નાઇસ પીપલ.
1: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
0: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
1: તું તું ઉપર પાછો આવી જા. ના કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
0: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
1: લાગો. ખાલી
0: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશીપ. એમની સોસાયટી એમની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
1: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
0: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ?
1: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
0: હા પપ્પા.
1: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ.
0: 4 લાખ.
1: કાગળિયા થઈ ગયા બધા?
0: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને એમના ક્લર્કની સાથે બેસીને.
1: તું એ કાગળિયા લઈ આવો, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
0: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
1: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
0: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા, હું જઉં હવે.
1: આ આ તારો પટ્ટો લે.

0: ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેકને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલને, હવે કઈ
1: બેસી જાઓ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, એ તમારે બે ની છે ને, તમારે બે કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂતપૂતાની મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો,
1: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જી નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
0: હા નિશાન, તું પપ્પા, પપ્પા બોલું છે ના, ના ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, તમે ધંધો કરશો?
1: ટેન્શન થઈ ગયું, 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કાંઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે ને, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડુશ થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. અઠવાડિયા મેં ટીવી બહુ જોયું, હા ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું. બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ઓછી.
2: પપ્પા નથી આવ્યા આજે?
1: હમણાં આવતા જશે.
2: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
1: મેં તને કીધું તો છે હું કાઈ નહીં થાય.
2: મમ્મી તું જ એને એકદમ મળી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એ મેં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
1: આજ પણ એટલું જ કહેવાનું તે તું જ કહી દે ને.
2: તું કેમ આમ જડ જેવું કરે છે યાર?
1: લે હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તે કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જડતા કહેવાય, સમજ્યો?
2: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
1: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તે કહેવાતું હશે?
2: હા તો પછી?
1: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
2: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
1: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવાય વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
2: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
1: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
2: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઊભી કરી.
1: એમણે ઊભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
2: હા નહીં.
1: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
2: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવ્યો પછી હું 6ઠામાં હતો ને, 20 દિવસથી પપ્પાએ કાલે લાવું છું કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
1: એમના ચશ્મા પડી
2: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય, કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
1: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
2: હા તો પછી?
1: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
2: એક વાત તને મમ્મી, આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
1: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું બોલથી રમવા માંડ્યો હતો. ઈ બોલ આવ્યો ક્યાંથી તારી પાસે?

0: તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમથી મેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માઉલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવી પડે. એ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામાં રહો તમે.
1: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કામ બહાર આવ?
1: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસ થી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલા બાપા હું તો રોજ ફોન કરું છું પણ આવે તો એમાં હું શું કરું?
1: એમનો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડીસ વિજય ભાઈ, મારે એકલા થી નહીં ઢસડાય.
1: હજી હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવે
1: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે ફોન આવ્યો તારથી 15 દિવસ થી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને. હા મારા રિટાયરમેન્ટ ના ફંક્શન નું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, ભાનુ 15 દિવસ થી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી છે મારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
1: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: હાલો નાઈ ખુબી જુ પાણી. ઓ તમને માફક આવે એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉં?
1: હા એ બહાર તુલસી માં નાખ, ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફત માં આવતું એમ વાત કરે પાછી.
2: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
1: લો આ રૂમ માં મૂકી દો.
2: બને તો આજે જ જોઈ લેજો ને.
1: એ નિશાન ના પપ્પા એ અઠવાડી ન કરી તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા?
2: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડ થી એટલા માટે. અને હમણાં ક્લર્ક ની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
1: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
2: અરે પપ્પા હું તો નિશાંત ના ફોર્મ માં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
1: આ તમે શાક સમારો પણ તમને એમ નથી થતું કે તમારા વર ના રિટાયરમેન્ટ ના ફંક્શન નું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ ક્યાં કચરામાં પડ્યું હશે.
0: કચરામાં કઈ નથી. તો લો ફોન હાલતો તમે ફેંકો.
1: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
0: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વ માં આવી ગયા? એ આમાં ગણપતિ દાદા ને ચિત્ર મુકાવવાનું
1: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
0: લે. હાય હાય. અને ચેર્ડ એટલે?
1: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
0: પણ તો તમારે MD નો હોય.
1: વેન્યુ ગાંધી એસોસિયેટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, MD ગાંધી એસોસિયેટ અને વિવેક ગણાત્રા.
2: પપ્પા 21મી એ તો કદાચ નહીં અવાય મારાથી.
1: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા 21મી એ સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
1: તો નહીં આવવાનું. તને કીધું ખરું પણ
2: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
1: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? ના લે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા MD નું હોય ને એક નામ જે રિટાયર થતો હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે હું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા રામ તારું નામ છપાવું ને એવો મૂર્ખો નથી ભાઈ.
2: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
1: એટલે તારું ફિક્સ છે?
2: એટલે મને કઈ ખબર નહોતી.
1: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
1: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
1: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
1: વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે એને માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસ થી તમારી પાસે પડ્યા છે.
1: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા એટલે હવે નહીં?
1: ના કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના એટલે પપ્પા તમે જ ને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
1: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે નહીં, કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ પણ ફંક્શનમાં નહીં આવે.
2: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ. અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ.

0: એટલે હું બહુ જ શાંતિથી તમને ત્રણ વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો, તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલે કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
1: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના બે દાદર ખડી ગયા એવી ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, અડધો કલાક સંડાસની લાઈનમાં ઉભો રહેતો હતો અને પોણો કલાક પાણીની લાઈનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક દોઢ રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક એમબીએ થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
0: હવે હું જોઉં?
2: આ બેટા હવે જાઓ પાણી પીને જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, હજી નીચે જોવો છો ત્યાં જ જોઈ રાખો, કશું બોલતા નહીં, બોલું નહીં, સાંભળી લો. આ વિવેકેજી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત.
1: હા, 100% સંમત, મને ખબર જ છે, તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ.
2: એ ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે. નિયે વિવેક ગયો ને એટલે કહું છું ને, એને જે કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો છે. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, હા મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું બીજે દી નો લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ તો બાપાનું કે ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગલા બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે એને? નિશાન તેનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલોનો કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે, જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
2: લે આ પક્ષનું ખરું થઈ ગયું તમને, તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે. હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી, આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આપતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારી સાવરણી ફેરવવી પડે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
2: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેટલો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેટલું તૂટીને તમે વિવેકને એમબીએ કરાવ્યું, એનાથી તેટલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગો ને આજે ના જે કાગળિયા જોઈ લો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો, અને લાવો હવે એ પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો, ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ. અને આ જે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા સાંભળો. હવે
2: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
3: પ્રવીણભાઈ તમે શું કરો છો?

0: પાટલું છોડો બાપા.
1: અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને ઈ તમને સોપતું નથી.
2: એ મૂર્ખી
3: તમે મૂર્ખા.
2: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ ગયો અને મારું માપ લઈ લીધું. એમાં બહુ ના પાડી પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે મને નીકળવા નતો દે તો માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
3: તમે દીધું માપ?
2: દીધું નહીં અને બળજબરીથી લઈ લીધું. હા તને હસવું આવે ને તને એમ થાય કે બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. ઈ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું કે મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લેશ. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું જ, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળાને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
3: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું?
2: એ બ્લેઝર વાળી આ જો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
3: એ તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
2: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો તો મને એમ કે કામ પતે એમ ભાનુ.
3: કા ત્યાંથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
2: તું વિષય નો બદલો, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણિયા દરજી ને આપ્યું. બાળકોની ચડ્ડીઓ સીવે,
3: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને સફારી જાવડે.
2: મારા ફંક્શન માં હું સિકવેરા નો સફારી પહેરવાનો છું?
3: આઈ તો મને ખબર, ઓલા સાઠે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
2: એ તને બોલવાનું કઈ ભાન પડે નઈ, હા વલગર જેવું બોલે, નોનસેન્સ સારી.
3: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા?
2: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, એક આ દાઢી નું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉં ખા.
3: હા લઈ આવ્યા, પાછા બોલતા નથી હું ક્યારના.
2: હું શું કઉ ભાનુ કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મી નું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
3: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
2: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
3: જૂતા ઈ જ લાવે, આપણને માપે નો ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા કે?
2: 10 નંબર છે એનો, બુટ નો 10 નંબર છે.
3: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
2: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
3: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને અમે વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
2: હા તો આજે રવિવાર તો છે.
3: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઉં, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ, ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી કઈ નહીં, તું આવી તો જાતર.
2: શું થયું? અરે બોલ ને શું થયું?
3: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાનને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: ए मम्मी तू बाहर आओ, मम्मी तू बाहर आओ, ए मम्मी तू केम आम करे यार, मम्मी हवे मराते सहन नहीं तो मम्मी मम्मी प्लीज मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हवे मराती सहन नहीं तो तुम केम पाछड़ पड़या जो मारी, अपने एक बार बात थी अपने बीजी बार बात थी वच्चे 15 दिवस थई गया बधु इम्पॉसिबल थई गयो એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી। મેં શાંતિ થી જઈને ના પાડી દીધી, બે દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને? This is exactly what I wanted to avoid। મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ।
1: વિવેક ગણાત્રા, તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટ ને નકામો સાબિત કરી દીધો।
0: શું સાબિત કર્યું છે? મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો।
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે? મને નથી સમજાતું આ બધું।
1: સમજાતો હોય તો સમજી લે। આ જો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા

0: ક્યારે જોયા ખબર તને? તે અહીંથી જઈને લાલે ના પાડી દીધી ને પછી તું રિલેક્સ થવા માંડ્યો ને ત્યારે.
1: અહીં મારી ભૂલ થઈ ગઈ, મારે તમને કોલ કરી દેવાનો હતો.
0: તું ક્યાંથી મને કોલ કરે? ઇન ધેટ ગ્રુપ ઓફ યોર્સ જેની સાથે તું રિલેક્સ થતો હતો એના માટે અરુણ ગણાત્રો તો વિલન હતો. વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તને બધા. બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
1: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ.
0: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો.
1: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા. અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં. પણ મને તમારી પહેલી વાત તો જવાબ આપવા દો. તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં. આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં. હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો. એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો. નિશાંત નો જ વાંક હતો, તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢો જો કે ફાટી ગઈ એની. એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો. મેં કીધું બાસ્ટર્ડ, તારો રોજનો વિસ્કી ઓકાવું ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં. એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું. પપ્પા, મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે. એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ન હોઈ શકે. હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે. એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો. એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ. હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું. ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો લગાવ્યા. પપ્પા, હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
0: સર, લાવ હું તને ચેક પર સહી કરી આપું. લાવ.
1: કઈ સાઈન પપ્પા? સાઈનની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાઈ તમને? કરજો પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે.
0: ઇટ્સ નોટ ઓકે.
1: વોટ?
0: પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું. હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી.
0: એટલે
1: એટલે કઈ નહીં.
0: ના બોલ. એટલે શું?
1: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? આ ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડ ફાધર. પપ્પા, મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
0: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડ ફાધર. નાવ એ આય મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરવું પડે એમાં. એક બાજુ તું આવવાનો હતો, ભાનુ પ્રેગ્નન્ટ હતી, ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો હતો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ, વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તો એ મોઢે રૂમાલ નહોતો બાંધતો. કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફૂલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડ ફાધર. સમજો.
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો. તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર્સ સાફ કરું કે ના કરું?
0: આઈ ડોન્ટ નો.
1: પ્લીઝ પપ્પા, આન્સર મી.
0: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન
1: કરું.
0: આઈ વિલ ડુ.
1: પપ્પા ડોન્ટ ડુ.
0: આઈ વિલ ડુ.
1: પપ્પા ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

0: પતિવ્રતા, તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે પુંડની ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય પુંડળી, ને નીકળી જાય ને તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ન્યાઉથી બેલ ન મારવી, કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બંને ન્યા સુધી બાઈનું ખુલ્લું જ ન રાખવું, એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડી ક્યોરનું અંદર રસોડામાં, તમને મા ફકાવે એવું કરીને લઈ લો.
1: ઈ તે દૂધ મૂક્યું છે, એનું જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો.
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર સાડા સાતે, ફોન એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધે હતી. ખારું તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધારે ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, ન કરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનું છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે? લાઈક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માં ને શાંતિ.
1: અચ્છા, માં ને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો વિચાર.
1: પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત
1: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડોક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલડે ને તો બી સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માં ને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
0: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જી સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મા કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના, એ બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું તું, માં બોલાઈ ગયું તું મારાથી એવું. બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું. ફટાફટ હાથ ધોઈ લે. ધોઈ લ્યો હાથ ને આમ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ અવતાર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને, આપણે સાવર ને કુંડલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. ટાઈમ તો બોલો.
1: એ તું તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડલ્લો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડલ્લો પીલો?

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो हवे મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ. ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા. ના, આપણો સફારી
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, એ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ.
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે. આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી. વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના અમારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે. આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી. એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી, મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે. હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો. એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જોવો ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો તો એમાં મારા ચશ્મા પડી ગયા, એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમ સમજણો થયો ને ત્યારથી એક જ વાર અડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી, હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે લાવો હતો, 15-20 દિવસથી હું લાવતો નતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તું, ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો ને એ તો રડતો રડતો સૂઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સૂઈ ગયો. એ પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી એ વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય, એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તો મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ, અને કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ, અને થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં

0: વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો. એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
1: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ. પણ પછી તારો ફોન સાંભળતો હતો ને, ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ્સ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
2: થ્રો બેટા, થ્રો.
1: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું? ચાલ ને, બારી માંથી શું વરસાદ
3: આવે? હાલો બાર બાર જાય. એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. આ ક્યાં રહી ગયા તમે? પણ જો તો ખરા, એ મને ક્યાં પૂરી દીધી? પણ
2: શું થયું? પણ
3: કરંટ આવેશ બેલ માં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક વેલકમ જિંદગી, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાહનું અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગે થશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અઢી કમરાનું મકાન, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. મિત્રો, હવે પ્રસ્તુત છે તો મિત્રો આ હતી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો, અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા ઝા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आ गया।
1: बाप रे, सवार पड़ी नहीं क्या बस सालों को तो?
2: हवे दुर्गा पूजा ना दिवस तो नजीक आवी गया छे, रात दिवस बस आज चाल छे। पहला कितना सरस पूजा ना कार्यक्रम थता आता नहीं?
1: तू क्या जमाना नी बात करे छे? अरे छेल्ला 10 वर्ष थी तो आ शोर बकोर दर वर्षे 10 गणो वधी जाय छे।
2: एटलू ज नहीं पण एना पैसा पण आपणी पासे थी जुगरावाय छे। पहला आपणे 5-10 रूपया स्वेच्छाए खुशी खुशी आपता हता, पछी 50 थया, अने हवे हवे तो 200 रूपया ले छे। 200
1: જયારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
2: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, અરે જય સંતોષી માની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
1: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
2: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાયકલ નું એન્જિન હજી પણ એને એટલા જ જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
1: અરે છું મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
2: શું?
3: મોદી, અરે ઓ અનિમા મોદી, 1 મિનિટ,
1: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીતર અંદર આવી જશે।
3: મોદી, ગંગા ઘાટ ની નજીક 2 લાશ।
2: શું?
3: 2 બિનવારસી લાશ।
2: જરા ઓછો કર ને।
3: અરે બે છે તો પછી બે જ કહીશ ને।
2: અરે તારા ફટફટિયા નો અવાજ ઓછો કર। હા હવે બોલ।
3: ગંગા કિનારે 2 બિનવારસી લાશ પડી છે।
2: લાશ?
1: અરે રામ રામ,
2: તો એમાં હું શું કરું?
3: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
1: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
2: પોલીસ ને જાણ કરો, બ્રાહ્મણ ને બોલાવો, અમારો જીવ શું કરવા થાય છે?
3: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
2: 100 રૂપિયા
3: સારું સારું મોદી 50 આપી દો, બાકીના બીજે થી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
1: અરે અરે એને કે ત્યાં જ ઉભો રે, હમણાં જ આપીએ છીએ।
2: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ।
3: જલ્દી કરો, દુર્ગા પૂજા ની તૈયારીઓ કરવાની હજી બાકી છે, પણ આ બિનવારસી લાશો નું પણ કઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંદ દા, નમસ્કાર।
1: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયા નું કઈક કર।
3: ફટફટિયા વિશે કઈ ના બોલો, મારા બાપ ની છેલ્લી નિશાની છે, ચલો જાઉં છું।
1: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
2: તમે ખરા છો, એમના વિશે કઈ પણ બોલતા રહો છો પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
1: અંદર આવી ઘરમાં કઈક તોડફોડ કરે એના કરતા તો કઈક આપીને એમને કાઢવા સારા, અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
2: એના બાપના ઘરે તો કઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
1: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
2: ગુંડો, બદમાશ,
1: સાચે જ
2: કહું છું, જરા સાંભળો તો।
1: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે।
2: તો પછી કઈ કરો ને, હવે સહન નથી થતું, જ્યારે પણ મોટી બેન ના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે,
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ।
2: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં,

0: એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ. મકાન ભલે 2.5 ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
0: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
1: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપ રે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
1: બસ આવી ગયું આપણું ઘર.
0: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: સવારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ.

0: છોડ ના પાંદડા લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: અરે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો.
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: મારા બધા જ ફૂલ.
1: મને યાદ છે.
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
1: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા. ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: छे?
1: ओमी, ए तो हूँ बानी।
0: ओ बानी दीदी, बानी दीदी केम छो?
1: मजा में
0: આવો આવો, ચા પીશો.
1: ના, આજે તો સવાર થી અત્યાર સુધી માં બહુ ચા પીધી છે।
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
1: લીલા મરચાના
0: હા,
1: પણ હજમ નહીં થાય ને।
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશ ના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
1: હું કોઈ સમાચાર નહીં સંભળાવું। એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો। ઓ માં, આ તો ખૂબ જ તીખા છે।
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
1: ગુહા બાબુની દીકરી છે ને,
0: હા,
1: મિસ્ટી,
0: હા હા,
1: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને, મે મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા। હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા?
0: એ સાચું કહો છો, ક્યારે જોયા
1: હતા? અરે ના બોલા, આપણે કે કહેવાય નહીં દાદા, કદાચ જોવાનું
0: જો ખરા, પણ
1: દાદા,
0: ઓ એ કદાચ એ આવ્યા હશે।
2: અરે આકાશવાણીજી પ્રણામ, આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત।
1: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે। મને તો નાટક વખતે તમારી છુટકીની યાદ આવી જાય છે। ચાલો ત્યારે હું જાઉં છું, નમસ્કાર।
0: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે, એટલે કે હવે ક્યારે આવશો?
1: આવીશ, જલ્દીથી આવીશ, આવજો।
0: ગપ્પી દાસ,
2: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે।
0: જેવી રીતે છેવટે ગોટુનની દરેક વાત તમે માની જાઓ છો, એમ
2: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું। હું ગોટુનને ગુંડો સમજુ છું, એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું, બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું। જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં, ધેટ્સ ઓલ।
0: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છુટકીની યાદ આવી ગઈ। પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં, કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે કેટલા દુઃખી થયા હતા એના

0: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
1: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
2: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
1: ઘોટુન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
3: ફાળો? હું કઈ ફાળા વાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
2: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
3: છૂટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
1: છૂટકી, તારા કરતા મોટી છું હું. બિટ્ટી કહી દે એને કે.
3: છૂટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
2: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
3: એ, તું હજુ સુધી ગઈ નથી.
1: હું નહીં જાઉં.
4: લઈ આવો ને પપ્પીયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
3: બોધી, બોધી આંટી.
5: શું છે? હું કામમાં છું.
3: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ. ઓ, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
2: થેન્ક યુ ફોર ધ પરમિશન.
3: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
2: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
3: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
2: હા, 100% વધાર્યા પછી ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
3: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે ઓહો, છૂટકી પાણી ના લાવી હજુ સુધી.
2: બીટી, તું વાત કર, જલ્દીથી કહો ને અહીંથી ચાલતી પકડો.
4: બોધી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
3: આ વખતે પૂજામાં
2: શાહરૂખ ખાન ને બોલાવવાનો વિચાર છે ભાઈ?
4: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
3: આવો બોધી, તમારી જ રાહ જોતા હતા.
5: લે ચા, લે ઘોટુન. બીટી, તું પણ લે.
2: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
5: બેસો ને, ચા પીઓ.
2: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
5: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
3: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
2: કેટલો ફાળો આપવાનો છે?
4: 25% ડિસ્કાઉન્ટ છે.
3: હા, બરાબર છે. છૂટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
3: પૂજામાં અમારા નાટકમાં છૂટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
3: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
2: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
3: એ બીટી પણ નાનો સરખો રોલ કરે છે.
2: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
3: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે. એટલે રિહર્સલ આજ શાંતિથી શરૂ. છૂટકી,
2: મેં હા નથી કહી.
3: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
2: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
3: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
2: હાઉ કન્સિડરેટ ઓફ યુ, થેન્ક યુ.
3: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
2: પ્લીઝ જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે એ વાત ફાઇનલ છે, સમજો.
3: છૂટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી. બાય.
2: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
5: છૂટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
2: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
5: એટલે પપિયા સમજદાર છે.

0: એમ ને?
1: હા,
0: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
1: હા પપિયા, અહીં આવ જલ્દી.
2: આવી બાપુ.
1: હું આ શું સાંભળું છું?
2: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
0: એનો અર્થ એ કે પપિયા જાતે જ નિર્ણય લેશે.
1: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
2: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
1: શું? બિલકુલ નહીં.
2: પ્લીઝ બાપુ.
3: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપિયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીડાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપિયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
1: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી અમારી વાત પૂછી જ નહીં. એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કહે છે. સેક્ટર 4 એ બ્લોક કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ, ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
0: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
1: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
0: શું બાળકની જેમ ગેસ કર, ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો, જાણે કે.
1: જાણે કે?
0: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
1: બોલ બોલ બોલ.
0: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
1: એક્ઝેક્ટલી.
0: શું?
1: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
0: વોટ? વોટ અબાઉટ ઇટ?
1: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
0: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
1: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે, અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે, ચેક પેમેન્ટથી.
0: સાચું કહો છો?
1: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હર્ષિંત થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
0: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
1: અરે, પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા. વિચાર કરી લે.
0: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
1: તો બરાબર છે ને. હું સનતને ફોન કરી દઉં છું.
3: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં. પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જાય છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંધ દાદા અને બોધીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
0: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં

0: રસરી જાય છે, કેમ ખરું ને?
1: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચું. સારું, હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
0: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
1: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
0: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ, છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
1: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
0: હા,
1: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. કેમ, બરાબર ને?
0: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા એ દૂધ થઈ જાય.
1: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
0: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
1: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
0: બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
1: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
0: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
1: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઊભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંધ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આ લો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
1: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને?
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને?
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે.
4: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
4: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
0: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
5: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
5: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?

0: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
1: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
0: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5. મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
1: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
2: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
0: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો. આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
2: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે.
0: શ્યોર, ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
1: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
2: તમે જઈ આવો ને.
1: ઠીક છે, ચાલો.
3: ઓ મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
1: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
1: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે એક કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
1: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
1: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
1: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
1: ગુડ ઇવનિંગ મિસ્ટર સિદ્ધર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
1: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઇફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે, પર્સનલ હોય તો પણ. તમને કોઈ તકલીફ નહીં પડે, ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
1: મિસ્ટર શિગદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહપ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
1: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
2: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
1: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
0: હલો, નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
1: શું, દિલ્હી એરપોર્ટ પર?
0: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે. પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ.
1: હો
0: નીલિમા.

0: અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
1: થેન્ક યુ.
2: કહું છું, શું થયું?
1: સનત અને નીલિમા નહીં આવી શકે. એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
2: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
1: હાલે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તે નન્ની. અને માલા, તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
3: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલછોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
2: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
3: પહેલા બાલોની આઈસ્ક્રીમ ખાઈશું.
4: હા, હું પણ.
1: બાલોની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ.
4: નહીં નહીં, બાલુની.
3: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
2: સારું સારું, સાંજે બાલોની આઈસ્ક્રીમ. ઓકે.
1: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો હતો, ક્યાં હતા ભાઈ તમે?
3: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
1: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
5: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ, વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ, આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
2: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
6: માસી સરપ્રાઈઝ આપવાના છે.
3: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
1: ચાલો ત્યારે જઈશું.
5: ચાલો ચાલો ચાલો,
6: લેટ્સ ગો.
7: ઓરે માજી

હરિસિંથને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા. ટપાલ દ્વારા 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઊભા હતા.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી,
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જે અહીં આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા. ગોટું

પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગબજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર શિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જો કે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા મારશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંત અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંત તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
0: હા
6: હલો.
0: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને ₹500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
0: 500? સાંભળે છે?
2: હા શું છે?
0: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા ₹500 આપી જજે ને, બે દિવસનું ફંક્શન.
2: લો.
6: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
0: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી

0: ઘોટુંની ઘર ઘર કરતી મોટરસાઇકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
1: જો કે રકમ ત્યાં કરતા બમણી છે.
0: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
1: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
0: હા, આ તો આશિતનું કાર્ડ છે. સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર, જવા દે.
1: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
0: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
0: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
0: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: એમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપ્પી દુર્ગા પૂજા, હેપ્પી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: ભોપુ.
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો.
1: થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
3: બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો સાચવીને.
3: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. ઓર

0: Ik wil tot ja.
1: Avo. Maro haat pakadilo. Avo. Ai. Tamari pathari me sui jao.
0: Mamri ma. Pani.
1: Pani?
0: Bario. Shamate band kare chhe.
1: હે ભગવાન, કેમ લાગે છે?
0: ગભરામણ જેવું થાય છે
1: છાતીમાં.
0: વારંવાર દર્દ થાય છે.
1: તમે જરા આરામથી સુઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું. એક જ મિનિટ. ખુલ્લી જ છે. પાણી પીવું છે?
0: મારે પાણી નથી પીવું.
1: શાંતિથી ઓશિકા ઉપર માથું ન રાખો, છાતી પર ભાર પડશે. મિસ્ટર શિખર ક્યાં છે?
2: ત્યાં સ્ટેજની બાજુમાં.
3: આ વખતે તો ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ થયું. જોજો આપણે ઇન્દ્રપુરી ક્યાંની ક્યાં.
1: મિસ્ટર શિખર,
3: આઈ હોપ યુ એન્જોય ધ ઇવનિંગ.
1: મિસ્ટર શિખર.
3: ઓ મિસિસ ચટરાજ, હાઉ આર.
1: મિસ્ટર ચટરાજની તબિયત કદાચ હાર્ટ પ્રોબ્લેમ.
3: ડોન્ટ વરી, પેનલ ઓફ ડોક્ટર્સ છે ને.
1: એમને ફોન કર્યો પણ કોઈ જવાબ નથી.
3: ઓ યુ ટુડે ઇઝ પૂજા ઇવ. મને લાગે છે કે બધા બહાર ગયા છે. આફ્ટર ઓલ ધે હેવ ધેર લાઈફ.
1: ઇન્દ્રપુરીમાં કોઈ ડોક્ટર?
3: હા છે ને, ડોક્ટર ચૌધરી. પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોકમાં છે ને? મિસ્ટર દાસગુપ્તા.
1: ઓ
3: ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
1: કઈ વાંધો નહીં. શું નંબર છે એમના ફ્લેટનો?
4: એ તો કોલકાતાની બહાર ગયા છે. એક અઠવાડિયાથી ઇન્દ્રપુરીના સામેના પેલા મુખર્જીનગરના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે. એકાદ કિલોમીટર જ છે.
1: મુખર્જીનગર. ગાર્ડ,
5: ગુડ ઇવનિંગ. ફ્લેટ એ?
1: ટેક્સી બોલાવો જલ્દી.
5: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
1: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો. અને એ 31 માઈને મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો. ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
0: શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બહુ બેચેની જેવું લાગે છે.
1: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. હે ભગવાન, શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હો હલો હલો આશિતા.
6: હલો બોધી.
1: હા
6: શું થયું? કઈ કામ છે?
1: હા આશિતા,
6: શું થયું છે?
1: તમારા હર્ષિતાની તબિયત.
6: હે શું થયું એમને?
1: કદાચ હાર્ટમાં કંઈક. જલ્દી કંઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
6: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કંઈક કરું છું.
1: હા
0: અનિમા, અનિમા ડોક્ટર આવ્યા.
1: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી લો. લાવ
0: એ રીતે માલિશ કર. સારું લાગે છે. રાત છે.
1: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો. હું જરા બહાર જઈને જોઉં છું.
0: મારી પાસે માલિશ કરતી રહે.
1: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે.
7: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે. અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

0: અલી નૈના,
1: હા,
0: આ ચંપાબેનને કેટલું દુઃખ.
1: જમલી, એમને શેનું દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો આમ લોટો લઈને જવું પડે છે.
1: હા અલી, હો, ઈ વાત તો સાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે.

0: ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: સાચી વાત છે હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: સાચી વાત કીધી તે હો.
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એકદમ સ્વચ્છતા તરફ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુખમ સંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુલામ અલીના સ્વરમાં હિન્દી ગઝલો, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.